સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે સોમવાર, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની નવમી તિથિ, વિક્રમ સંવત 2082 એટલે કે 11 મે 2026. અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે. આજની પ્રસારણ યાત્રામાં આપનું સ્વાગત છે. શરૂઆત કરીએ મંગલસ્વરથી.

શ્રોતાઓ સાંભળી રહ્યા ભક્તિ સંગીતની અર્ચના પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ પળોમાં આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: आप सुन रहे थे श्री रामचरितमानस गान भाग 185।
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. રજૂ કરે છે કૃષિ માહિતી રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા.
2: પાક સંરક્ષણ માટે આપણે જે જૈવિક દવાઓની કાલે વાત કરી હતી એને જ આગળ વધારીએ કૃષિ માહિતીમાં. તો મિત્રો, આવી ઘણી બધી ફૂગ છે, માત્ર ટ્રાયકોડર્મા વિરિડી એક જ નથી. માનો કે આપણા પાકમાં એસ્પર્જિલસ નાઇઝર કે એસ્પર્જિલસ ફ્લેવર્સ આવતી હોય, આપણે બધા જાણીએ છીએ કે ઉગશુકના રોગ માટે એસ્પર્જિલસ નાઇઝર છે ખૂબ જ જવાબદાર છે. અને મિત્રો, આપણને બધાને ખબર છે કે એ માત્ર પાકને જ નહીં, આપણા પશુઓને પણ હેરાન કરે છે, ઇવન આપણને પણ હેરાન કરે છે. તો આવા જે હઠીલા રોગ છે એને નિયંત્રણ કરવા માટે તો આપણે કેમિકલ કરતાં જૈવિક ફૂગનાશકો વાપરીએ વધારે સારું છે. અને એના માટે સુડોમોનસ ફ્લોરોસન્સ નામના જે બેક્ટેરિયા છે એ ખૂબ જ ઉપયોગી છે. એની સાથે સાથે એક બેસિલસ સબટિલિસ નામના એક બેક્ટેરિયા છે, એનો પણ ખૂબ જ મોટી ભૂમિકા છે. મિત્રો, બેસિલસ સબટિલિસ માટે તો હવે સરકાર પણ ખૂબ જ પ્રયત્ન કરે છે અને ઘણા બધા રાજ્યોમાં તો એને

જે તે રાજ્યની દવા તરીકેની માન્યતા આપી છે. તો આપણે એ તરફ આપણો અભિગમ કેળવીએ. માનો કે આપણે કાળી ફૂગ જેને કહીએ છીએ એ એસ્પર્જિલસ નાઇજર છે, એને રોકવા માટે આ બંને જે કુદરતી ફૂગનાશકો છે, સુડોમોનસ છે અથવા તો બેસિલક્સ છે, તો એને આપણે આપણી જમીનમાં આપીશું. અને એ જમીનમાં એવી રીતે આપવાની છે કે પાક ઉગી ગયા પછી તરત જ આપવાની છે, મોડું નથી કરવાનું. આપણા ખેડૂત મિત્રો શું કરે છે કે જ્યારે રોગ દેખે છે ત્યારે પછી આડેધડ ઉપાયો કરે છે. ના મિત્રો, હવે આજની ખેતીમાં આપણે એવું નથી કરવું. આપણે થોડા વહેલા જાગીશું, આ બધા રોગકારકો છે એનો અભ્યાસ કરીશું, અને આ સુડોમોનસ ફ્લોરોસન્સ છે કે બેસિલસ સબટિલિસ છે એને થોડા સમજીશું અને એને વહેલા જમીનમાં આપીશું. એનું કામ જમીનમાં રહે અને વિકસવાનું છે. જ્યારે રસાયણ શું કરે છે કે એક વખત તમે આપો પછી તો જમીનમાં ભળી જાય છે, હવામાનમાં ભળી જાય છે, કુદરતમાં વિલીન થઈ જાય છે. આપણે એવું નથી કરવાનું. લાંબા ગાળાના રોગ નિયંત્રણ માટે આપણે આ બધા જૈવિક ઉપકરણો જેટલા છે એને વાપરવાના છે. એ બધાનું એક તો જમીનની સાથે દોસ્તીવાળું કામ છે, જમીનના પોતાના જીવ છે. જે આપણે અત્યાર સુધી બહારથી કેમિકલો આપેલા છે અથવા તો સેન્દ્રિય પદાર્થો નથી આપેલાના કારણે એની સંખ્યા ઘટી છે, એને ફરીવાર પૂર્તિ કરી અને આપણે આપણી ખેતીને સમૃદ્ધ બનાવવાની છે. મિત્રો, યાદ રહીએ, રોગ આવ્યા પછી નહીં, રોગનો ઉપાય હંમેશા

0: થોડીક આપણે જૈવિક દવાઓ અને જૈવિક ખાતરો બાબતે વિચારતા થઈએ અને આપણી ખેતીને આપણે સમૃદ્ધ બનાવીએ તો બહુ મજા આવશે. ઓછા ખર્ચે વધારે લાંબા સમય સુધી આપણને પાક સંરક્ષણ મળતું રહેશે. મિત્રો, આજની ખેતીની વાતમાં આટલું.
1: કૃષિ માહિતી કાર્યક્રમમાં આજે આપણે માહિતી મેળવી જૈવિક દવાઓની ભૂમિકા વિશે, જેનો ભાગ ત્રીજો રજૂ થયો. રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યો.
2: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર શ્રોતાઓ સાંભળી રહ્યા છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. આપને માહિતગાર કરીએ આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોથી. 7:20 મિનિટે આપ સાંભળો છો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 મિનિટે આજે સાંભળીશું સુગમ સંગીતના કાર્યક્રમમાં સ્વરકાર અને ગાયક અનંત વ્યાસના ગીતો. 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજનો વિષય છે દુનિયાના જાણીતા જંગલો, પ્રસ્તુતિ હેમલ દવે. 8:30 વાગે કાર્યક્રમ નિરખને ગગનમાં, ભજનો સુરેશ ઉદ્ધવજીવાળાના સ્વરમાં. 8:50 મિનિટે ગુજરાતી વાર્તાલાપ, ગુજરાતી કવિતામાં દીકરી, વક્તા ડોક્ટર નીતિન વડગામાં. 9:30 વાગે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય પ્રાયોજિત કાર્યક્રમ મંઝિલ તમારી મદદ અમારી. ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન 9:15 મિનિટે. લોક સંગીતનો કાર્યક્રમ 10:30 વાગે જેમાં લોકવાર્તા મણિયારો, કલાકાર તખતદાન રોહડિયા અને દુહાછંદ રજૂ કરશે કલાકાર પ્રભુદાન સુરુ. 11:02 મિનિટે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે ફિલ્મ સંગીત. ત્યારબાદ 11:10 મિનિટથી દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમ અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ, જે આપ કાર્યક્રમના અંત સુધી સાંભળી શકશો. ત્યારબાદ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે સુગમ સંગીત 1:10 મિનિટે પરાગી પરીખના સ્વરમાં. જય ભારતી આપ માણો છો 1:30 વાગે અને 2:40 મિનિટે ગેરફિલ્મી ગુજરાતી ગીતો. બીજી સભામાં 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમ. 6:00 વાગે ભજનો હિંમતગીરી ગોસ્વામીના સ્વરમાં. 6:30 વાગે કાર્યક્રમ યુવાણી અને 7:22 મિનિટે કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. 8:00 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં. 9:15 મિનિટે દિલ્હી કેન્દ્રથી રિલે થશે સ્પોટલાઇટ. 9:30 વાગે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા. નિર્માણ સહાય ડિમ્પલ મોદી. પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ કેન્દ્રની. 10:00 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અને 10:30 વાગે આજનો અંતિમ કાર્યક્રમ ઢલતી જાહેરાત. આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. જણાવીએ હવામાન સમાચાર. હવામાન ખાતા તરફથી મળેલ માહિતી પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના મહત્તમ તાપમાનમાં આગામી 2 દિવસ દરમિયાન 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો વધારો નોંધાવાની શક્યતા છે. ગુજરાતના અમુક ભાગોમાં તાપમાન 41-44 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને કચ્છ તેમજ દીવમાં હીટ વેવની સ્થિતિ રહેવાની શક્યતા છે. ગુજરાતના ઉત્તર અને દક્ષિણ કિનારાના માછીમાર ભાઈઓ માટે કોઈ ખાસ સૂચના આપવામાં આવતી નથી. હવામાન સમાચાર પૂરા થયા.
3: उपभोक्ताओं तक पहुंचने का सुलभ और सस्ता माध्यम है आकाशवाणी।

0: આકાશવાણી અમદાવાદ વડોદરા નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત પર્વ 2026ની ભવ્ય ઉજવણી થશે. આ પ્રસંગે શ્રી મોદી સોમનાથ મહાદેવનું પૂજન અને કુંભાભિષેક કરશે. ત્યારબાદ જનસભાને સંબોધિત કરશે. દરમિયાન એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવાઈ માર્ગે જામનગરથી સોમનાથ પહોંચ્યા બાદ વીર હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે. ત્યારબાદ પ્રધાનમંત્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. શ્રી મોદી સોમનાથ મહાદેવની વિશેષ પૂજા કરશે અને મંદિરના શિખર પર કુંભાભિષેક તેમજ ધ્વજારોહણ પણ કરાવશે. આ અવસરે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના આકાશમાં દિલધડક એર શો યોજાશે. પૂજા અર્ચના બાદ પ્રધાનમંત્રી જનસભાને પણ સંબોધિત કરશે. પીએમ મોદી વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પણ બહાર પાડશે. મયુર સોલંકી, આકાશવાણી સમાચાર, સોમનાથ.
0: પ્રધાનમંત્રી ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન નિહાળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યની 2 દિવસની મુલાકાતે ગઈકાલે રાત્રે જામનગર પહોંચ્યા, જ્યાં પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. તેમણે લાલ બંગલો સર્કલ ખાતેથી વિશાળ જનસભાને સંબોધન કર્યું. આજે યોજાનારા સોમનાથ અમૃત પર્વ અંગે બોલતા તેમણે આપણી સહિયારી વિરાસત પર ગર્વ વ્યક્ત કર્યો.
2: આજથી 75 વર્ષ પહેલા સરદાર સાહેબે જે સપનું જોયું, જે સંકલ્પ કર્યો હતો, આજથી 75 વર્ષ પહેલા સોમનાથ મંદિરમાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. ડોક્ટર રાજેન્દ્ર બાબુ આવ્યા હતા, દેશની જડોને જાણતા હતા અને એટલા માટે રાજેન્દ્ર બાબુએ કોઈની પણ વાત માન્યા વગર સોમનાથ પધાર્યા હતા. 75 વર્ષ થઈ રહ્યા છે. એ ગૌરવ ભરી પળને ફરી એક વાર એ વિરાસતનું સન્માન કરવા માટે સોમનાથમાં ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે અને દેશભરના લોકોને આપણી આ વિરાસત માટે ગૌરવ થાય.
0: પ્રધાનમંત્રી રાજ્યની અવિરત પ્રગતિનો ઉલ્લેખ કરતા સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાત લીડ કરી રહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમણે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપના વિજયને ગુજરાત સહિત દેશની જનતાએ વધાવ્યો હોવાનું જણાવ્યું.
2: સાથીઓ, ચૂંટણીઓ તો કેટલીય લડ્યા અને કેટલીય ચૂંટણીઓ જીત્યા, જય પરા

0: આજે તો ચાલ્યા કરતો હોય, પણ પહેલી વાર હું જોયું છે કે બંગાળની ચૂંટણીઓ સમગ્ર દેશમાં જાણે દૂર દૂર હજારો માઇલ દૂર બેઠેલા વ્યક્તિને પણ બંગાળમાં પરિવર્તન આવ્યું એટલે હાશકારો થયો. એટલે પીડા કેટલી ભયંકર થઈ હશે ત્યાંના લોકોને કે જેનો હાશકારો ગુજરાતનો માનવી અનુભવે. આનાથી મોટું બીજું શું હોઈ શકે? અને આ દેશના સામર્થ્યના દર્શન થાય છે કે પીડા બંગાળને થતી હોય અને દર્દ ગુજરાતી થતું હોય.
1: શ્રી મોદીએ શહેરમાં રોડ શો કર્યો હતો. તેમણે રોડ શો દરમિયાન જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમનને લઈને લોકોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના આંગણે પધારનાર છે, ત્યારે તેમના પરંપરાગત સ્વાગતની તૈયારીના ભાગરૂપે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રધાનમંત્રીના રોડ શો, વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ, મંદિરના શણગાર અને અન્ય વિશિષ્ટ કાર્યક્રમ સહિત રૂટનું પગપાળા નિરીક્ષણ કરીને કાર્યક્રમોની પૂર્વ તૈયારીઓની સમીક્ષા કરી. આકાશવાણીના સંપાદક સહાયક મયુર સોલંકી સાથેની વાતચીતમાં તેમણે આ અંગે વધુ માહિતી આપી.
2: સોમનાથ અમૃત મહોત્સવના આ પાવન અવસરે દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી સોમનાથ ખાતે પધારી રહ્યા છે. સોમનાથ ભક્તો દ્વારા એમનું ભવ્ય સ્વાગત કરવાની તૈયારીઓ કરી છે. સાથે સાથે આદરણીય મોદીજી રોડ શો પછી મંદિર ખાતે પધારશે, મંદિરે ભગવાન સોમનાથજીના દર્શન પૂજા અર્ચના કરશે અને પછી સોમનાથ અમૃત મહોત્સવની સભામાં ભાગ લેશે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરામાં રાજ્યના ત્રીજા સરદાર ધામનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વાઘોડિયા ચોકડી ખાતે પ્રથમ તબક્કામાં અંદાજે 150 કરોડના ખર્ચે સરદાર ધામનું નિર્માણ કરાયું છે. આ ભવનના કાર્યરત થવાથી 2000થી વધુ વિદ્યાર્થીઓને અદ્યતન નિવાસી સુવિધા મળશે. કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પાટીદાર રત્ન એવોર્ડથી નવાજવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. પંચમહાલ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન અકસ્માતોની હારમાળામાં 4ના મોત થયા છે. ગોધરા અમદાવાદ હાઇવે પર વાવડી ખુર્દ નજીક બેફામ કારે બાઇકને ટક્કર મારતા 3 મિત્રોના કરુણ મોત નિપજ્યા છે. ફરાર કાર ચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. અન્ય એક ઘટનામાં ગોધરા તાલુકાના કોટડા બીજ પાસે અજાણ્યા વાહનની ટક્કરે એક યુવકનું ઘટના સ્થળે મોત થયું હતું. આ ઉપરાંત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કાલોલ નજીક સુરતના પટેલ પરિવારની કાર બ્રિજ પરથી નદીમાં ખાબકી હતી. સદનસીબે નદીમાં પાણી ન હોવાથી પરિવારનો ચમત્કારિક બચાવ થયો હતો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીક સમાન રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરાશે. 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફર પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે. ટેકનોલોજી દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે સાયન્સ સિટીમાં અનેક નવા આકર્ષણ અને અત્યાધુનિક સુવિધાઓનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સાયન્સ સિટીમાં નવા પ્રોજેક્ટ્સ અને ગેલેરીઓનું લોકાર્પણ થઈ રહ્યું છે, જે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવા સંશોધકો માટે પ્રેરણારૂપ બનશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. આ દરમિયાન મહત્તમ તાપમાન 41-45 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની યાદી મુજબ બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી અને ગીર સોમનાથ તથા કચ્છમાં આજે હીટવેવની સ્થિતિ સર્જાઈ શકે છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થશે. ઇન્ડિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન દ્વારા યોજાનારી આ સ્પર્ધામાં 31 દેશના અંદાજે 200 રમતવીર ભાગ લેશે. સાંભળીએ એક અહેવાલ.
3: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વાલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. અન્ય એક મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 5 વિકેટથી હરાવ્યું. આજે આઈપીએલમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. મેચ સાંજે 7:30

સાત વાગે શરૂ થશે. પાલનપુરના યુવા ક્રિકેટર ઉર્વિલ પટેલે માત્ર 13 બોલમાં અડધી સદી કરીને આઈપીએલના ઇતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી કરવાનો રેકોર્ડની બરાબરી કરી છે. ઉર્વિલ પટેલની આ ઐતિહાસિક ઇનિંગ્સ પાલનપુર સહિત સમગ્ર ગુજરાત માટે ગર્વ અને પ્રેરણાનું પ્રતીક બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉર્વિલ પટેલને શુભકામનાઓ પાઠવી. ગુજરાત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયાકાંઠે દરોડા પાડી દમણથી બોટ મારફતે લાવવામાં આવેલો 22 લાખ કરતાં વધુની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય 11 આરોપીઓના નામ ખુલ્યા છે અને તેઓ ફરાર છે. ડાંગના આહવામાં સિવિલ હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક ડાયાલિસિસ કેન્દ્ર જિલ્લાના લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. જિલ્લાના 311 ગામ સહિત નવસારી અને વલસાડ ઉપરાંત મહારાષ્ટ્રથી પણ દર્દીઓ આ ડાયાલિસિસ સેવાનો લાભ લઈ રહ્યા છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. જામનગરમાં મોડી રાત્રે પહોંચેલા પ્રધાનમંત્રીનું ભવ્ય અભિવાદન કરાયું. પ્રધાનમંત્રીએ કહ્યું, સોમનાથની સહિયારી વિરાસતનું આપણને ગૌરવ. વડોદરામાં આજે સાંજે સરદારધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. પંચમહાલમાં એક જ દિવસમાં અકસ્માતની અલગ અલગ ઘટનાઓમાં 4ના મોત. અને આજથી ગાંધીનગરમાં એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો આરંભ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આપ છો આકાશવાણીના અમદાવાદ વડોદરા
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરે છે ફિલ્મી ભક્તિ સંગીત.

મોહમ્મદ રફીને સાથીઓના સ્વરમાં શકીલ બદાયુનીના શબ્દો નૌશાદના સંગીત નિર્દેશનમાં ફિલ્મ બૈજુ બાવરા માટે આપણે સાંભળ્યા. મીરાબાઈની રચના સાંભળીએ ફિલ્મ મીરામાંથી. વાણી જયરામનું સ્વર, પંડિત રવિશંકરનું સંગીત.

શ્રોતાઓ સાંભળી રહ્યા હતા ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ, જેમાં આજે આપણે બૈજુ બાવરા અને મીરા ફિલ્મોના ગીતો માણ્યા. શ્રોતાઓ સાંભળીએ સુગમ સંગીત. આજે સ્વરકાર અને ગાયક છે અનંત વ્યાસ. પ્રથમ રચના કવિ સૈફ પાલનપુરીની.

નવદીત ઉપાધ્યાયની રચના હમણાં જ આપણે સ્વર અને સંગીત નિર્દેશન અનંત વ્યાસ પાસેથી સાંભળી. આજના સુગમ સંગીત કાર્યક્રમમાં સ્વરકાર અને ગાયક અનંત વ્યાસના ગીતો આપણે માણ્યા. રચનાઓ અનુક્રમે સૈફ પાલનપુરી અને નવનીત ઉપાધ્યાયની કાર્યક્રમને પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. સમાચારનો સમય થતો આવે છે. બરાબર 7:45 ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાત સ્થિત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ નિમિત્તે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. શ્રી મોદી ભગવાન સોમનાથને પ્રાર્થના કરશે, કુંભ અભિષેક વિધિ કરશે અને બાદમાં જાહેરસભાને સંબોધિત કરશે. એક રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહેશે. આ અંગે સાંભળીએ એક અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी हवाई मार्ग से जामनगर से सोमनाथ पहुंचेंगे. हेलीपैड पर उतरने के बाद वे वीर हमीर जी गोहिल सर्कल तक रोड शो के दौरान जनता का अभिवादन स्वीकार करेंगे. इसके बाद प्रधानमंत्री सरदार वल्लभ भाई पटेल की प्रतिमा पर पुष्पांजलि अर्पित करेंगे, जिन्होंने सोमनाथ मंदिर के पुनर्निर्माण का सपना देखा था. श्री मोदी मंदिर में विशेष पूजा अर्चना करेंगे तथा मंदिर के शिखर पर कुंभाभिषेक और ध्वजारोहण भी करेंगे. इस अवसर पर भारतीय वायुसेना की सूर्य किरण एरोबेटिक टीम सोमनाथ के आकाश में रोमांचक एयर शो प्रस्तुत करेंगी. पूजा के बाद प्रधानमंत्री जनसभा को भी संबोधित करेंगे. वे एक विशेष स्मारक डाक टिकट और 75 रुपए का विशेष स्मारक सिक्का भी जारी करेंगे. मयूर सोलंकी, आकाशवाणी समाचार, सोमनाथ.
0: ત્યારબાદ શ્રી મોદી વડોદરા જશે. ત્યાં તેઓ સાંજે સરદાર ધામ છાત્રાલયનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટમાં 1000 છોકરાઓ અને 1000 છોકરીઓ માટે છાત્રાલય, સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાયબ્રેરી અને ઓડિટોરિયમ જેવી સુવિધા

0: સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદી સરદારધામ સંકુલમાં સ્વાગત ક્ષેત્ર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ ક્ષેત્ર અને ઇ લાયબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત પણ કરશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથેની વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પ્રોટેમ સ્પીકર એમ વી કરુપૈયા નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. તમામ સભ્યોના શપથ લીધા બાદ સ્પીકરની પસંદગી કરવામાં આવશે. તમિલગા વેત્રી કઝગમ ટીવીકેના વડા સી જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની નવી સરકારે આ મહિનાની 13મી તારીખ પહેલા પોતાની બહુમતી સાબિત કરવી પડશે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી આજે નબન્નામાં રાજ્ય સચિવાલય ખાતે મંત્રી પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે. શનિવારે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી સાથે પદ અને ગુપ્તતાના શપથ લેનારા 5 મંત્રીઓમાં વિભાગોની ફાળવણી કરાશે. નવા મંત્રીમંડળના ભાજપના ચૂંટણી વચનો પર ચર્ચા થવાની ધારણા છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો પણ બેઠકમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. આજે સવારે 11 વાગ્યે મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ મંત્રીમંડળની બેઠક યોજાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાના નવા ચૂંટાયેલા ધારાસભ્યો આ અઠવાડિયે શપથ લેશે. ભાજપના વરિષ્ઠ નેતા તાપસ રોય કાર્યકારી અધ્યક્ષ તરીકે પણ શપથ લેવડાવશે. સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ભારત વૈશ્વિક સ્તરે 3જા ક્રમે છે. મોર્ગન સ્ટેનલીના નવા અહેવાલ મુજબ ભારતનું નવીનીકરણીય ઉર્જા સંક્રમણ બાહ્ય નિર્ભરતા ઘટાડવામાં મદદ કરશે, પરંતુ તેની સફળતા દેશ સ્થાનિક સ્તરે સોલાર સેલ, વેફર અને પોલિસિલિકોન જેવા મુખ્ય ઘટકોના ઉત્પાદન કેટલી ઝડપથી કરે છે તેના ઉપર નિર્ભર રહેશે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયના આંકડા અનુસાર સ્થાનિક સૌર મોડ્યુલ ક્ષમતા માર્ચ 2024માં 38 ગીગાવોટથી વધીને માર્ચ 2025માં 74 ગીગાવોટ થવાનો અંદાજ છે. સૌર સેલ ક્ષમતા પણ 9 ગીગાવોટથી વધીને 25 ગીગાવોટ થવાનો અંદાજ છે. જોકે અહેવાલ એ પણ દર્શાવે છે કે ભારત મુખ્ય ઘટકો માટે આયાત પર ભારે નિર્ભર છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે દેશના અત્યંત સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચવાનો પ્રયાસ કરનાર કોઈપણ ઈરાનીને અમેરિકા નિશાન બનાવશે. તેમણે ઉમેર્યું કે પરમાણુ સામગ્રી અમેરિકન સૈન્ય દ્વારા સતત દેખરેખ હેઠળ છે. ઈરાન પર 10 અઠવાડિયાના યુએસ ઇઝરાયલ યુદ્ધને સમાપ્ત કરવા માટે યુદ્ધ વિરામ વાટાઘાટોમાં વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે ઈરાનનું અત્યંત સમૃદ્ધ યુરેનિયમ મુખ્ય અવરોધોમાંનું એક છે. અમેરિકા ઇચ્છે છે કે ઈરાન યુરેનિયમને દેશની બહાર સ્થાનાંતરિત કરે અને તેનો પરમાણુ કાર્યક્રમ સંપૂર્ણપણે બંધ કરે, પરંતુ તેહરાને ભારપૂર્વક જણાવ્યું છે કે તે ઘરેલું સંવર્ધન કાર્યક્રમનો પોતાનો અધિકાર છોડશે નહીં. એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 આજથી ગુજરાતના ગાંધીનગરમાં શરૂ થઈ રહી છે. આ ચેમ્પિયનશીપ 17 મેના રોજ પૂર્ણ થશે. આ સ્પર્ધા 44 વર્ષ પછી ભારતમાં યોજાઈ રહી છે. 28 દેશોના લગભગ 180 ખેલાડીઓ તેમાં ભાગ લેશે. ભારત, ચીન અને શ્રીલંકા 16 વેઇટલિફ્ટર્સ સાથે ભાગ લઈ રહ્યા છે, જ્યારે ચાઇનીઝ તાઇપેમાં 15 સ્પર્ધકો છે. ભારતીય ટીમનું નેતૃત્વ બિંધ્યા રાણી દેવી અને અજીત નારાયણ કરશે. મીરાબાઈ ચાનુ ઇજાને કારણે આ ચેમ્પિયનશીપમાં ભાગ લેશે નહીં. સાંભળીએ એક અહેવાલ.
1: આ ચેમ્પિયનશીપ એશિયન દેશો અને રાષ્ટ્રમંડળમાંથી ટોચની પ્રતિભાઓને એક સાથે લાવશે. એટલું જ નહીં, તે રાષ્ટ્રમંડળ રમત ગ્લાસગો માટે ક્વાલિફાયર ઇવેન્ટ પણ હોવાથી તે ભારતની આગામી પેઢીના લિફ્ટર્સને વિશ્વમંચ પર શ્રેષ્ઠતા માટે લક્ષ્ય રાખવા પ્રેરણા આપશે. આ ઉપરાંત એશિયન વેઇટલિફ્ટિંગ ફેડરેશન એક્ઝિક્યુટિવ બોર્ડ અને વાર્ષિક પરિષદની બેઠકો પણ આવતીકાલે અમદાવાદમાં યોજાશે. પ્રવેશ અડિયેજા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક હેન્ડલ aiarnews_abid ને ફોલો કરશો. ઉત્તરાખંડ વહીવટીતંત્રએ રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવાની અપીલ કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: मौसम विभाग ने उत्तराखंड के विभिन्न भागों, विशेष रूप से पर्वतीय क्षेत्रों में कल और बुधवार को खराब मौसम और बारिश का ऑरेंज अलर्ट जारी किया है. गढ़वाल मंडल के आयुक्त विनय शंकर पांडे ने श्रद्धालुओं और पर्यटकों से यात्रा के दौरान मौसम के बारे में ताजा जानकारी रखने और सावधानी के साथ यात्रा कार्यक्रम तैयार करने का आग्रह किया है. यात्रियों से राज्य में खराब मौसम को देखते हुए 12 और 13 मई को यात्रा कार्यक्रम तैयार करते समय अधिक सजग रहने की अपील की गई है. सभी संबंधित सरकारी विभागों को यात्रियों के लिए आवश्यक व्यवस्था सुनिश्चित करने के निर्देश जारी किए गए हैं. समाचार कक्ष से मैं एसबी त्रिपाठी.
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યો. પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઇન્ડિયન્સે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 166 રન બનાવ્યા. મુંબઈ તરફથી તિલક વર્માએ 42 બોલમાં 57 રન બનાવ્યા. બેંગલુરુ માટે ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં રોયલ ચેલેન્જર્સ

0: રેન્જર્સ બેંગલુરુ 8 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કર્યું. ભુવનેશ્વર કુમારને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા. આજે આઈપીએલ ક્રિકેટમાં પંજાબ કિંગ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ્સ સામે થશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ચીનના સુઝોમાં એએફસી અંડર 17 મહિલા એશિયન કપ ફૂટબોલ મેચના ક્વાર્ટર ફાઇનલમાં આજે ભારતનો મુકાબલો યજમાન ચીન સામે થશે. આ મેચ જીતીને ભારતીય ટીમ ફિફા અંડર 17 મહિલા વિશ્વકપ માટે ક્વોલિફાય થશે. મહિલા ફૂટબોલમાં ફિફા વિશ્વકપ માટે આ ભારતનું પ્રથમ ક્વોલિફિકેશન હશે. હવામાન વિભાગે આજે ગુજરાત અને રાજસ્થાનમાં ગરમી રહેવાની આગાહી કરી છે. કોંકણ અને ગોવાના કેટલાક ભાગોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, કેરળ, માહે, તામિલનાડુ, પુડુચેરી અને કરાઈકલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની પણ આગાહી કરી છે. આજે જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબમાં વીજળી પડવાની શક્યતા છે. બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, આંધ્રપ્રદેશ, કર્ણાટક, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં પણ આવું જ હવામાન રહેવાની આગાહી છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ આજે ગ્વાલિયર ચંબલ ક્ષેત્રના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં 2 ચિત્તાઓને જંગલમાં છોડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સપ્ટેમ્બર 2022માં નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓને કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં છોડીને પ્રોજેક્ટ ચિત્તા શરૂ કર્યો હતો. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વા શર્માને આમંત્રણ આપ્યું છે. આસામમાં આ સતત 3જી એનડીએ સરકાર હશે. એનડીએ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વાનુમતે ચૂંટાયા બાદ શ્રી હિમંતા અન્ય ગઠબંધન નેતાઓ સાથે લોકભવનમાં રાજ્યપાલને મળ્યા અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે કરણ મકવાણા.
1: આજના મોટાભાગના અખબારો પેટ્રોલ ડીઝલ બચાવવા પ્રધાનમંત્રીએ કરેલી અપીલ અંગેના સમાચારને હેડલાઇન બનાવી છે. સંદેશ લખે છે, પેટ્રોલ ડીઝલ ગેસનો સંયમથી ઉપયોગ કરો મોદી. દિવ્ય ભાસ્કર લખે છે, મોદીની અપીલ, એક વર્ષ સુધી સોનું ન ખરીદો, અહીં ખનીજ તેલના કૂવા નથી, પેટ્રોલ ડીઝલ બચાવો. નવગુજરાત સમયે પ્રધાનમંત્રીની અપીલને ટાંકીને લખે છે, કોરોના કાળની જેમ વર્ક ફ્રોમ હોમ શરૂ કરો, વિદેશ પ્રવાસ ટાળો.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે સોમનાથ અમૃત પર્વ 2026માં ભાગ લેશે. તામિલનાડુમાં નવા ચૂંટાયેલા ધારાસભ્યોવાળી વિધાનસભાનું પહેલું સત્ર આજથી શરૂ થશે. પશ્ચિમ બંગાળમાં મંત્રીઓને ખાતા ફાળવાશે. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં ત્રીજા ક્રમે. ગુજરાતના ગાંધીનગરમાં આજથી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપ 2026 શરૂ થશે. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી રાજકોટ રજૂ કરે છે પર્યાવરણ વિષયક 5 મિનિટ. પ્રસ્તુતિ હેમલ દવે.

પર્યાવરણની દૈનિક શ્રેણીમાં આપ સૌનું સ્વાગત. શ્રોતા મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે આપણી ધરતીના અસ્તિત્વ સાથે સીધા જોડાયેલા છે. એ છે દુનિયાના જાણીતા અને અજાણ્યા જંગલો. મિત્રો, જંગલો માત્ર વૃક્ષોનો સમૂહ નથી, તે પ્રકૃતિનું હૃદય છે જ્યાં જીવન ધબકે છે, જ્યાં દરેક પાંદડું, દરેક અવાજ એક સંપૂર્ણ પર્યાવરણનું પ્રતિનિધિત્વ કરે છે. દુનિયામાં કુલ જમીનના લગભગ 31% વિસ્તાર પર જંગલો ફેલાયેલા છે. આ જંગલો કરોડો પ્રાણીઓ અને છોડનું ઘર છે અને સાથે સાથે આપણા માટે શુદ્ધ હવા, પાણી અને હવામાનનું સંતુલન જાળવે છે. દુનિયાનો સૌથી વિશાળ જંગલ છે એમેઝોન રેઇન ફોરેસ્ટ. દક્ષિણ અમેરિકાના અનેક દેશોમાં આ જંગલ ફેલાયેલું છે. અહીં અંદાજે 400 અબજથી વધુ વૃક્ષો છે અને લગભગ 30 લાખથી વધુ સ્પાઇસીસ છે. આ જંગલ વિશ્વના કુલ ઓક્સિજનમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે અને એટલે જ તે ધ લંગ્સ ઓફ ધ અર્થ તરીકે ઓળખાય છે. પરંતુ આજે આ જંગલ ભારે જોખમમાં છે. વન વિનાશ અને આગને કારણે તેનો વિશાળ વિસ્તાર દર વર્ષે ઘટી રહ્યો છે. કોંગો રેઇન ફોરેસ્ટ દુનિયાનું સૌથી મોટું બીજું જંગલ છે. અહીં ગોરીલા, ચિમ્પાન્ઝી અને જંગલી હાથી જેવા પ્રાણીઓ વસે છે. આ જંગલ વિશ્વના કાર્બન ચક્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને ગ્લોબલ વોર્મિંગ ઘટાડવામાં મદદરૂપ બને છે. ટાઇગા જંગલ

ઉત્તર ગોળાર્ધમાં ફેલાયેલા છે, જ્યાં હિમ અને ઠંડીનો પ્રભાવ વધારે હોય છે. આ જંગલો રશિયા, કેનેડા અને યુરોપના ભાગોમાં જોવા મળે છે. અહીં પાઇન જેવા વૃક્ષો જોવા મળે છે અને આ જંગલો પૃથ્વીના સૌથી મોટા કાર્બનના સંગ્રહસ્થાન છે. હવે વાત સુંદરવનની. સુંદરવન એક બેંગ્રોવ જંગલ છે જ્યાં જમીન અને પાણીનું અદ્ભુત સંયોજન છે. અહીંના વૃક્ષોના મૂળ પાણીમાં દેખાય છે અને તે તેને અન્ય જંગલોથી અલગ બનાવે છે. આ જંગલ રોયલ બંગાલ ટાઇગરનું ઘર છે અને દરિયાઈ તોફાનો સમય કુદરતી ઢાલ તરીકે કામ કરે છે. વેસ્ટર્ન ઘાટ્સ બાયોડાયવર્સિટી હોટસ્પોટ તરીકે ઓળખવામાં આવે છે. આ જંગલો દક્ષિણ ભારતના હવામાન અને વરસાદ માટે મહત્વપૂર્ણ છે. આ બધા જાણીતા જંગલો સિવાય પણ દુનિયામાં ઘણા અજાણ્યા જંગલો છે જે હજુ સુધી સંપૂર્ણ રીતે શોધાયા નથી. પરંતુ દુઃખની વાત તો એ છે કે આ બધા જંગલો આજે જોખમમાં છે. દર વર્ષે લાખો હેક્ટર જંગલ કાપવામાં આવે છે. ખનન, ઔદ્યોગિક વિકાસ અને શહેરોના વિસ્તરણ જંગલોને નષ્ટ કરી રહ્યા છે. જંગલો નષ્ટ થાય તો પ્રાણીઓનું અસ્તિત્વ જોખમમાં પડે છે. હવામાન બદલાય છે અને કુદરતી આપત્તિઓ વધી જાય છે. તો સૌથી મહત્વનો પ્રશ્ન, આ માટે આપણે શું કરી શકીએ? તો આપણે વધુ વૃક્ષો વાવી શકીએ, પ્રકૃતિ પ્રત્યે જવાબદાર બની શકીએ અને જંગલોને બચાવવા માટે જાગૃતિ ફેલાવી શકીએ. શ્રોતા મિત્રો, જંગલો ફક્ત પ્રકૃતિની સુંદરતા નથી, તે જીવનનો આધાર છે. જો જંગલો બચશે તો જ પૃથ્વી પર જીવન ટકી રહેશે. જંગલોને બચાવવું એટલે આપણા ભવિષ્યને બચાવવું. પર્યાવરણની દૈનિક શ્રેણીમાં આજે આટલું. બસ.

પર્યાવરણ વિષયક 5 મિનિટમાં હેમલ દવે પાસેથી આપે મેળવી માહિતી દુનિયાના જાણીતા જંગલો વિશે. કાર્યક્રમ નહીં પૂરો કરી પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. સમાચારનો સમય થતો આવે છે બરાબર 8 વાગે પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 8:15 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: નિરખની ગગનમાં કાર્યક્રમના પ્રારંભમાં ભીમ સાહેબની રચના સુરેશ ઉદ્ધવજી વાળાના સ્વરમાં આપણે માણી.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: શ્રોતાઓ, હમણાં જ આપણે સાઈ હમીદની રચના સુરેશ ઉદ્ધવજીવાળાના સ્વરમાં સાંભળી. શ્રોતાઓ સાંભળી રહ્યા છે કાર્યક્રમ નિરખને ગગનમાં, આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી.
1: ઉનાળામાં જ્યારે 40 ની

ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો.

0: આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર કમાલ છે.
2: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
0: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે, જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
4: શ્રોતાઓ, હમણાં જ આપણે નિરખને ગગનમાં કાર્યક્રમમાં સુરેશ ઓધવજીવાળાના સ્વરમાં બે રચનાઓ સાંભળી, અનુક્રમે ભીમ સાહેબ અને ત્યારબાદ સાંઈ હમીરની. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
5: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
6: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10-11 દરમિયાન,
5: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10-10 દરમિયાન.
6: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
5: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
6: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
7: મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું ચોર, જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
8: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
7: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ

0: શ્રોતાઓ, આપને યાદી આપીએ, આજે 11:10 થી દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમ અને માન્ય પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ, જે આપ કાર્યક્રમના અંત સુધી સાંભળી શકો છો. તે ઉપરાંત રાત્રે 9:30 મિનિટે આજ કાર્યક્રમનો રેડિયો અહેવાલ આપ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી સાંભળી શકો છો, જેનું સંકલન અને નિર્માણ છે સુધીર દત્તા અને અટલ શર્માનું. નિર્માણ સહાય ડિમ્પલ મોદી. પ્રસ્તુતિ આકાશવાણીના રાજકોટ કેન્દ્રની.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમ આ રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ. મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર હમારે વેબસાઇટ aakashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
0: શ્રોતાઓ, આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.

0: મીડિયમ વેવ 370 પોઈન્ટ મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણી રાજકોટ રજૂ કરે છે ગુજરાતી વાર્તાલાપ. ગુજરાતી કવિતામાં દીકરી, વક્તા ડોક્ટર નીતિન વડગામા.
1: કોઈ પણ દેશકાળની કવિતામાં માનવ સંવેદનો અને માનવ સંબંધોનું આલેખન સહજ રીતે જ થતું હોય છે. ગુજરાતી કવિતામાં પણ માનવીય ભાવસ્થિતિ અને માનવીય સંબંધોની ગતિવિધિનું આલેખન સ્વાભાવિક રીતે જ થતું રહ્યું છે. માનવ જાતની વેદના કે સંવેદના, પીડા કે પ્રસન્નતા, કે પછી માણસની વૈયક્તિક કે સામુદાયિક સમસ્યાઓ ગુજરાતી કવિતાનો વિષય બને છે. તેવી જ રીતે માં દીકરી, પિતા પુત્ર કે પતિ પત્ની વચ્ચેના સંબંધોની ગતિવિધિને આલેખવાનું પણ કવિઓનું વલણ રહ્યું છે. તો સાથોસાથ ગુજરાતી કવિતામાં દાદા, દાદી, માં, બાપ, દીકરો, દીકરી વગેરેના મનોભાવોનું સ્વતંત્ર રીતે પણ નિરૂપણ થતું રહ્યું છે. લોકગીતોથી માંડીને મધ્યકાલીન ગુજરાતી કવિતામાં અને અર્વાચીન કે આધુનિક ગુજરાતી કવિતામાં દીકરીનું ચિત્રાંકન કેવી રીતે થયું છે એ આસ્વાદનો મજાનો વિષય બની રહે છે. તેમ દીકરી એ ઈશ્વર તરફથી માણસને મળેલો અમૂલ્ય ઉપહાર છે. દીકરી એ રિદ્ધિ સિદ્ધિનું મૂર્ત રૂપ છે, કે પછી દીકરી એ હસતું રમતું, ઉછળતું કૂદતું અને સતત વહેતું પ્રેમનું ઝરણું છે. દીકરીને વાલનો દરિયો કે ઘરનો તુલસી ક્યારો કહીને પણ આપણે ત્યાં દીકરીનો મબલક મહિમા થયો છે. આવી પ્રેમમૂર્તિ અને શુકનવંતી દીકરીનું નિરૂપણ કવિતામાં ન થાય તો જ નવાય. ગુજરાતી કવિઓની કલમ પણ સતત દીકરીનું મહિમાગાન કરતી રહી છે. કવિ બોટાદકર કુટુંબ જીવન અને એમાં એ નારી જીવનને વિશેષ ભાવે આલેખે છે. કન્યા, માતા, સાસુ, નણંદ, બહેન, ગૃહિણી જેવા નારીના વિવિધ રૂપરંગને આલેખતા કવિ બોટાદકર દીકરીની ઓળખ આ રીતે આપે છે. દીકરી વ્યોમની વાદળી રે, દેવલોકની દેવી, જોઈ ન જોઈ વહી જતી રે વન પંખણી જેવી, આજ માડી તણે આંગણે રે રૂડા રાસડા લેતી, કાલ અગોચર ભૂમ મારે ડગ ધ્રુજતા દેતી, દીકરી વ્યોમની વાદળી રે દેવલોકની દેવી.

દીકરીને અહીં વ્યોમની વાદળી કે દેવલોકની દેવી જેવી કહેવાય છે એમાં પ્રેમથી પ્લાવિત અને ઐશ્વર્યથી મંડિત એવી દીકરીની આંતર સમૃદ્ધિ પ્રતિ સંકેત છે. તો સાથે જ આજ માડીને આંગણે રૂડા રાસડા લેતી દીકરી કાલ કોઈ અગોચર ભૂમમાં ડગ માંડશે એમ કહેવાયું છે. ત્યાં સમય થતાં જ દીકરીએ પિયર છોડી અને સાસરે જવાનું છે એ વસ્તુ સ્થિતિનો સ્વીકાર પણ છે. દીકરી મા બાપના પ્રેમનું ભાજન બને છે એ તો ખરું, પરંતુ સામે પક્ષે દીકરી પણ મા બાપને પારાવાર પ્રેમ કરીને પોતાને મળેલા પ્રેમનું જાણે કે વ્યાજ સાથે વળતર ચૂકવે છે. પરિવારનું અભિન્ન અંગ બની ગયેલી દીકરી પોતાનાથી દૂર થાય એ મા બાપને નથી પાલવતું, તો વળી દીકરીને પણ મા બાપથી દૂર થવું નથી પરવડતું. અને કોઈ નિમિત્તે દીકરી મા બાપથી છૂટી કે વિખૂટી પડે છે ત્યારે પણ મા બાપ સાથેનો દીકરીનો સ્થૂળ અને સૂક્ષ્મ અનુબંધ તો અકબંધ જ રહે છે. અભ્યાસ માટે ઘર છોડીને હોસ્ટેલમાં રહેતી દીકરીનું મનોગત કવિશ્રી મનોહર ત્રિવેદીના પપ્પા હવે ફોન મૂકું એ ગીતમાં સુંદર રીતે ઝીલાયું છે. તો પપ્પા હવે ફોન મૂકું, તમને એ મોજ જરી આવે તે થયું મને એસટીડીની ડાળથી ટહુકું. તો પપ્પા હવે ફોન મૂકું, મમ્મી બા જલસામાં બાજુમાં ઊભી છે, નાના તો વાસણ છો માંજતી, કેજો આ દીકરીએ તારા સૌ સપનાઓ રાત પડે નિંદરમાં આંજતી, સાચવજો ભોળી છે ચિંતાળુ ભૂલકણી, પાળજો ના વાંકું કે ચૂંકું. તો પપ્પા હવે ફોન મૂકું. સંવાદની શૈલીમાં લખાયેલા આ ગીતમાં એક બાજુ દીકરી એની હોસ્ટેલના વાતાવરણનું કાવ્યાત્મક બયાન આપે છે, તો બીજી બાજુ દૂર બેઠે બેઠે પણ પોતાના પરિવારજનોની અને એમાંય માની વિશેષ ભાવે ચિંતા ફિકર વ્યક્ત કરે છે. ભોળી ચિંતાળુ અને ભૂલકણી મમ્મીને સાચવવાની શિખામણ આપતી દીકરી જાણે કે દીકરી મટીને માની ભૂમિકા ભજવે છે. આવી સ્નેહાળ દીકરીનું આગમન થાય છે ને આખું એ આંગણું ભર્યું ભાદરું થઈ જાય છે. દીકરી વિનાનું મૃતપ્રાય જણાતું આંગણું દીકરીના અવતરણ સાથે આપોઆપ જ જાણે કે જીવંત બની જાય છે. દીકરીના પગલાં થતાં જ આખાએ ઘરની શુષ્કતા ઓસરે છે અને આખાએ ઘરમાં વિનાશનો છંટકાવ થાય છે. કવિ પ્રણવ પંડ્યા પુત્રી પ્રાપ્તિનું ગીત લખે છે અને પુત્રી પ્રાપ્તિ સાથે જ પોતાને કેવી મહામૂલી સંપદા સાંપડી એનો સર્જનાત્મક ચિતાર આપે છે. વૃંદા આવી તો ઘર મહેકી મહેકી થયું વૃંદાવન, વૃંદા આવી તો ઘર મહેકી મહેકી થયું વૃંદાવન, દૃષ્ટિ એની એ જ છતાંય સૃષ્ટિ કેમ અનોખી, કોણે મારી એકલતાને દીકરી દઈને પોંખી, કે દૃષ્ટિ એની એ જ છતાંય સૃષ્ટિ કેમ અનોખી, કોણે મારી એકલતાને દીકરી દઈને પોંખી, એ જ સૂર્યનું તેજ ઓમનું એ જ સુરીલું ગાયન, વૃંદા આવી તો ઘર મેકી મેકી થયું વૃંદાવન. ગુજરાતી કવિતામાં દીકરી વિશે વિચાર કરીએ છીએ ત્યારે દીકરીના જન્મની વધામણીના કાવ્યો મળે છે, એની તુલનાએ દીકરીને સાસરે વડાવતી વેળાની વેદનાને વ્યક્ત કરતા કાવ્યો વિશેષ માત્રામાં મળે છે. મતલબ કે કન્યા વિદાયની ક્ષણને મોટાભાગના કવિઓ ઝીલે છે. જુદા જુદા કવિઓ પોતપોતાની રીતે કન્યા વિદાયના પ્રસંગને આલેખે છે. દીકરીના લગ્ન પછી ઘરમાં જે અનુભવાય છે એ કવિશ્રી જયંત પાઠક દ્વારા આ શબ્દોમાં આલેખાય છે. આખરે ઉજાગરાનો અંત આવ્યો, લગ્ન ઉકલી ગયા, માં હવે ઘરની ચીજવસ્તુઓ ગણે છે, સંભાળી સંભાળી મેળવે છે, સંભાળી સંભાળી ગોઠવે છે, થાળી વાડકા ગ્લાસ ડીશ બધું બરાબર છે, ક્યાંય કશું ખોવાયું નથી, કશું ગયું નથી, પણ અચાનક કંઈક યાદ આવતા એ ઓરડા વચ્ચે ઊભી રહી જાય છે. આંખોમાંથી ટપકું ટપકું થાય છે ખારો પ્રશ્ન, મારી દીકરી ક્યાં? દીકરીને વડાવીને વાડીએથી પાછા આવ્યા બાદ ઘરમાં પ્રવેશતા અનુભવાતી ભાવસ્થિતિનું માર્મિક આલેખન રમેશ પારેખના કન્યા વિદાય કાવ્યમાં થયું છે.
પુત્રને અભિનંદનના તારની ફાઇલ કરી નાખવાની સૂચના

0: આપતા પિતા પોતે હોશિયારીપૂર્વક કરેલા માંડવાવાળાના હિસાબનું બયાન કરે છે. બાપ દીકરાની આ વ્યવહારુ વાતચીતના પરિપ્રેક્ષ્યમાં દીકરીને વડાવ્યા પછીની માની વેદનાને કવિ આ રીતે વેધક વાચા આપી છે. દૂધવાળો આવ્યો ત્યારે માએ તપેલી ધરતા કહ્યું, એક પડી ઓછું, ત્યારે બધું આટોપાઈ ગયેલું. પછી માં ઘરમાં અમથી અમથી આંટા મારી લેતી હતી વારે વારે, દરેક ચીજને શંકાથી જોતી. અભેરાઈ ઉપર ઊંધી વાળેલી વાટકીઓ નીચે ને દરેક ચીજ ઠેબે ચડતી હતી ને તે દરેક વખતે સાડલાના છેડાથી આંખો લૂછતી. કવિશ્રી અનિલ જોશીનું કન્યા વિદાય શીર્ષકનું ગીત પણ કન્યા વિદાયની ભીની ક્ષણને આબાદ રીતે શબ્દબદ્ધ કરે છે. સમી સાંજનો ઢોલ ડબુકતો જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. એ ગીતમાં ભાવની ઉત્કટતા અને અભિવ્યક્તિમાંથી પ્રગટતી સર્જકતા કવિને એક ઉત્તમ ગીતકાર તરીકે પુરવાર કરે છે. આવા તો અનેક ગીતોમાં ગુજરાતી કવિઓએ દીકરીનું મહાત્મ્ય મન ભરીને ગાયું છે. અલબત્ત સાંપ્રત સામાજિક સ્થિતિ દીકરી વિશે અવશ્ય ચિંતા અને ચિંતન કરવા પ્રેરે છે. ગર્ભ પરીક્ષણ કરાવીને દીકરીને અવતરતી અટકાવનારો એક વર્ગ આજે અસ્તિત્વમાં છે ત્યારે બેટી બચાવવાની જેહાદ જગાવવી પડે છે. આવી કમનસીબી અને દયનીય સ્થિતિને પણ કવિઓ દ્વારા ઉઘાડી પાડવામાં આવી છે. મનોજ્ઞા દેસાઈના એક ગર્ભસ્થ બાલિકાની ઉક્તિમાં એ ભાવને તીવ્રતા સાથે વ્યક્ત કરવામાં આવ્યો છે.
1: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી વાર્તાલાપ, ગુજરાતી કવિતામાં દીકરી, વક્તા ડૉક્ટર નીતિન વડગામા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. શ્રોતાઓ, સમાચારનો સમય થતો આવે છે બરાબર 9 વાગે, પ્રથમ હિન્દીમાં, ત્યારબાદ 9:05 અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

0: Being unanimously elected leader of the BJP-led NDA's legislature party, Mr. Sarma, along with alliance leaders, met the governor at Lok Bhavan and formally staked claim to form the government. Mr. Acharya will administer the oath of office and secrecy to Mr. Sarma and members of the new Council of Ministers tomorrow. West Bengal Chief Minister Suvendu Adhikari will chair a meeting of the Council of Ministers at the State Secretariat Nabanna today. Portfolios are expected to be distributed among the five ministers who took the oath of office and secrecy along with the Chief Minister on Saturday. The new cabinet is expected to discuss the BJP's electoral promises. Uttarakhand administration has urged the Char Dham Yatra pilgrims and tourists to remain cautious and travel safely amid adverse weather conditions in the hill state. An orange alert has been issued by Indian Meteorological Department, and the possibility of rainfall and adverse weather in various parts of Uttarakhand, especially in the hilly areas, tomorrow and day after tomorrow. Taking cognizance of the bad weather, Garhwal Divisional Commissioner Vinay Shankar Pandey has appealed to the devotees and tourists that they must get the latest information about the weather during their journey and plan it with utmost care. Today is National Technology Day. Union Home Minister Amit Shah and Defence Minister Rajnath Singh have extended their greetings to technocrats and tech-savvy youth. In a social media post, Mr. Shah said that government is driving India's growth by harnessing innovative prowess through a slew of game-changing initiatives. US President Donald Trump has described Iran's latest peace proposal as totally unacceptable as efforts continue to secure a deal to end the months-long conflict in West Asia. Mr. Trump wrote on Truth Social that he has read Iran's response from what he called its so-called representatives and said it does not like it. In football, India to play against host China in the crucial quarter-final match at the AFC Under-17 Women's Asian Cup in Suzhou today. And that is the end of this news bulletin.
1: મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર શ્રોતાઓ સાંભળી રહ્યા છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. આપને યાદી આપીએ હવે પછી પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. 9:15 આપ માણો છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 સાંભળીશું લોકસંગીતના કાર્યક્રમમાં લોકવાર્તા મણિયારો, કલાકાર તખતદાન રોહડિયા અને દુહાછંદ પ્રભુદાન સુરુ પાસેથી. 11:02 અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું ફિલ્મ સંગીત. 11:10 દિલ્હી કેન્દ્રથી રિલે કરવામાં આવશે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાઈ રહેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમ અને માનનીય પ્રધાનમંત્રીશ્રીના સંબોધનનું જીવંત પ્રસારણ જે આપ કાર્યક્રમના અંત સુધી સાંભળી શકો છો. ત્યારબાદ અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે સુગમ સંગીત 1:10 પરાગી પરીખના સ્વરમાં, જય ભારતી 1:30 અને ગેરફિલ્મી ગીતો 2:40. બીજી સભામાં 5:10 વિવિધ ભારતી કાર્યક્રમ. 6:00 ભજનો હિંમતગીરી ગોસ્વામીના સ્વરમાં કાર્યક્રમ યુવાણી 6:30 અને કાર્યક્રમ ગામનું ચોરો 7:22 આ બંને અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરવામાં આવશે. 8:00 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં. 9:15 દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું સ્પોટલાઇટ. 9:30 માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ આજના દિવસ દરમિયાન યોજવામાં આવનાર શ્રી સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ આપ સાંભળી શકશો. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા, નિર્માણ સહાય ડિમ્પલ મોદી. પ્રસ્તુતિ આકાશવાણીના રાજકોટ કેન્દ્રની. વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત 10:00 અને આજના દિવસનો અંતિમ કાર્યક્રમ ઢલતી જાય રાત 10:30. શ્રોતાઓ આપે મેળવી માહિતી આજના દિવસ દરમિયાન પ્રસારિત થનાર શેષ કાર્યક્રમોની. આપ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છો.
2: उपभोक्ताओं तक पहुंचने का सुलभ और सस्ता माध्यम है आकाशवाणी।
3: आकाशवाणी के विभिन्न केंद्रों से कीजिए अपने उत्पादों और सेवाओं का प्रचार विज्ञापनों के माध्यम से।
2: लोकल और राष्ट्रीय स्तर पर कीजिए अपने बिजनेस का विस्तार, क्योंकि आकाशवाणी में विज्ञापन बुकिंग हुई बहुत ही आसान।
3: अब घर दफ्तर

0: या दुकान पर बैठे बैठे आप कर सकते हैं विज्ञापनों की बुकिंग।
1: डायल कीजिए 8700014242।
0: नंबर एक बार फिर नोट करें 8700014242।
2: આપને પ્રિય અને હૈયા વગો આકાશવાણી રાજકોટનું પ્રસારણ હવે ક્યાંય પણ કોઈ પણ સમયે આપના હાથ વગું પણ આપના મોબાઈલ પર ઉપલબ્ધ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. એન્ડ્રોઈડ સ્ટોરમાં જે ડાઉનલોડ કરો ન્યૂઝ ઓન AIR પ્રસાર ભારતીની ઓફિશિયલ એપ અને મેળવો 150 વધુ આકાશવાણીની ચેનલો 50 વધુ ભાષાઓમાં પણ ન્યૂઝ ઓન AIR NEWSONAIR. આ એપ ખોલીને આકાશવાણી રાજકોટ પસંદ કરો અને સાંભળો આપનું પોતાનું રાજકોટ કેન્દ્ર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે. પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનું
3: ચોરું
2: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ.
4: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહજ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
2: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ

મીડિયમ વેવ 370 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર શ્રોતાઓ સાંભળી રહ્યા છે આકાશવાણી રાજકોટ. સમય છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંભળવાનો, મનોરંજન.

0: કાર્યક્રમના પ્રારંભમાં સોનુ નિગમના સ્વરમાં અગ્નિપથ ફિલ્મનું ગીત અમિતાભ ભટ્ટાચાર્ય લિખિત આપણે સાંભળ્યું. સંગીત આપ્યું અજય અતુલે. આપ સાંભળ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

किशोर इन ध सीटी आ फिल्मनु गीत श्रेया घोषाल અને તોચી રૈનાના યુગલ સ્વરમાં આપણે સાંભળ્યું. સમીરના શબ્દો, સચિન જીગરનું સંગીત.

0: શ્રોતાઓ, હમણાં જ આપણે જાવેદ અખ્તરની રચના શંકર એહસાન લોયના સંગીત નિર્દેશનમાં સાંભળી. અલ્યાસા મેન્ડોન્સા અને મોહિત ચૌહાણના સ્વરમાં ફિલ્મનું નામ જિંદગી ના મિલેગી દોબારા. શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી થઈ રહ્યું છે.
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડા વાળી જગ્યા અને બને તો ઠંડક વાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: શ્રોતાઓ, આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર સાંભળી રહ્યા છે. રજૂ કરે છે પ્રાયોજિત કાર્યક્રમ.
2: પ્રસ્તુત છે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી.

0: નમસ્કાર, આદાબ. હું છું તમારો દોસ્ત અનમોલ.
1: હું રોઝી. આજે આપણે આપણા કાર્યક્રમમાં ખર્ચના એ મુકામ પર પહોંચી ગયા છીએ જ્યાં સફર પોતાના ચરમ પર હોય છે. આ એ પડાવ છે જ્યાં ઇન્સાન માત્ર યાત્રી નથી રહેતો, પરંતુ એક બંદો બની જાય છે જે પોતાના રબની સામે ઉભો હોય પોતાની પૂરી સચ્ચાઈ સાથે.
0: હા, મક્કાની પવિત્ર ધરતી જ્યાં દુનિયાભરમાંથી આવેલા લાખો મુસલમાન એક જ મકસદ લઈને ભેગા થાય છે, અલ્લાહની ઇબાદત અને હજની ફરજ અદાયગી. દોસ્તો, આજનો વિષય છે મક્કાથી અરાફાત સુધીની સફર. આ હજનો સૌથી અગત્યનો તબક્કો છે. અહીં જ તવાફ છે, સહી છે, મીના છે, અરાફાત છે, મુઝદલિફા છે અને જમરાત છે. આ ઇબાદતનો ઉત્કર્ષ છે, પરંતુ સાથે જ આ સબ્ર, અનુશાસન અને સુરક્ષાની સૌથી મોટી પરીક્ષા પણ છે.
2: તમામ હાજી ધ્યાન આપે, આપણે હવે અરાફાત તરફ રવાના થઈ રહ્યા છીએ. કૃપા કરીને પોતાના સમૂહ સાથે રહેજો.

0: જી સાહેબ, અરાફાતનો દિવસ આટલો મહત્વપૂર્ણ કેમ હોય છે?
1: બેટા, હજનો અસલ દિવસ આજ છે. જો કોઈ અરાફાત ન પહોંચ્યું તો તેની હજ પૂરી નથી થતી.
2: તો આજનો દિવસ સૌથી અગત્યનો છે?
1: હા, આજનો દિવસ દુઆ, તોબા અને રહેમતનો દિવસ છે.
2: મને તો બહુ ગભરામણ થઈ રહી છે. આ બધું કેવી રીતે થશે?
1: બેટા, ગભરાશો નહીં. હજની સફર સબ્ર અને નિયતની સફર છે. અલ્લાહ નિયત જુએ છે.

0: યા અલ્લાહ, આઈ જ ઘર છે જેના માટે મેં આખી ઉંમર રાહ જોઈ છે.
1: હાજી સાહેબ, તમે બેસી જાઓ, થોડું પાણી પી લો. પહેલી નજરમાં ઘણા લોકો પોતાના જજ્બાત રોકી શકતા નથી.
0: મેં વિચાર્યું હતું કે હું બહુ મજબૂત રહીશ, પણ આ નજારો જોઈને દિલ ભરાઈ આવ્યું.
1: આ નબળાઈ નથી, આ મોહબ્બત છે.
2: સફર અને મરવા વચ્ચે સહી કરતી વખતે ઇન્સાન હઝરત હાજરાને યાદ કરે છે. તે દોડ માત્ર પાણીની શોધ નહોતી, પરંતુ ભરોસા અને સંઘર્ષની મિસાલ હતી. હજ દરમિયાન હવામાન ગરમ હોઈ શકે છે, તેથી વારંવાર એવું કહેવામાં આવે છે કે પાણી પીતા રહો, માથું ઢાંકીને રાખો અને આરામ પણ કરતા રહો.
3: મેડિકલ ટીમ અને સહાયતા કેન્દ્ર દરેક સમયે હાજર રહે છે, પરંતુ પોતાની સાવધાની એ સૌથી પહેલી સુરક્ષા છે.
4: ડગલા ભરો, સપના જુઓ, સરકાર આવી સાથ આપવા.
2: મીનામાં હજારો તંબુઓનું શહેર વસે છે. દરેક સમૂહનું પોતાનું નિર્ધારિત સ્થાન હોય છે.
3: અહીં સૌથી જરૂરી છે પોતાના ટેન્ટનો નંબર યાદ રાખવું, ઓળખ કાર્ડ સંભાળીને રાખવું અને સમૂહથી અલગ ન થવું. તમારો ટેન્ટ નંબર 27 છે, આ તમારું કાર્ડ, અને સંભાળીને રાખો.
0: અને જો હું રસ્તો ભૂલી જાઉં તો?
3: તમારું ઈ બ્રેસલેટ, સ્માર્ટ રિસ્ટ બેન્ડ અને ઓળખ કાર્ડ તમારી મદદ કરશે, ગભરાશો નહીં. અને આખરે કાફલો અરાફાતની ધરતી પર પહોંચે છે. આ એ જ જગ્યા છે જ્યાં ઇન્સાન અલ્લાહની સામે પોતાના ગુનાહોની માફી માંગે છે.
2: અરાફાતનો દિવસ હજનો સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. અહીં ઉભા રહીને ઇન્સાન પોતાના રબ સાથે સીધી વાત કરે છે. અહીં કોઈ અમીરી નથી, કોઈ ગરીબી નથી, બધા એક જેવા જ કપડામાં છે, એક સરખા હાથ ઉઠાવેલા.
5: અલ્લાહ

0: या रब, मैं जो भूलो करी तेने माफ करी दे। मारा बाळको ने साचो रस्तो देखाड़, मारा देश मा अमन अने तरक्की आप।
1: आयशा, जो केतला लोको हाथ उठाईने दुआ करी रहया छे।
2: दिल चाहे छे बस रड़ता रहिए अने दुआ करता रहिए। रहमत अज तो अराफातनी असली रूह छे। इंसान પોતાના રબની સૌથી નજીક હોય છે।
1: યા અલ્લાહ, જો મારાથી કોઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરી દેજો।
2: યા રબ, અમારા પરિવાર અને મારા ભારતને સલામત રાખજો।
3: જુઓ બેટા, હજ આપણને એ જ શીખવે છે કે ઇન્સાનિયત, સબ્ર અને ભાઈચારો સૌથી મોટી ચીજ છે।
4: મક્કાથી અરાફત સુધીની આ સફર માત્ર અંતરની સફર નથી, પણ દિલની સફાઈ અને રૂહની તાજગીની સફર છે। આ સફર આપણને યાદ અપાવે છે કે દુનિયામાં ઇન્સાન ભલે ગમે ત્યાંનો હોય, અલ્લાહની સામે બધા બરાબર છે।
5: મુઝદલિફામાં રાત વિતાવવી અને પછી જમરાત તરફ આગળ વધવું એ ધૈર્ય અને અનુશાસન યાને કે શિસ્તની સૌથી મોટી પરીક્ષા છે।
4: નિર્ધારિત સમય પર જવું, ભીડમાં ધક્કો ન મારવો અને પ્રશાસનના નિર્દેશોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે। કુરબાની માત્ર એક રસમ નથી, આ ત્યાગ અને સમર્પણનું પ્રતીક છે। આ આપણને શીખવે છે કે

0: આપણે આપણા અંદરના અહંકાર અને સ્વાર્થની કુરબાની આપીએ.
1: જ્યારે તવાફ એ વિદાનો સમય આવે છે ત્યારે દિલ ભારી થઈ જાય છે. ઘણા લોકો કાબા તરફ જોઈને કહે છે, યા અલ્લાહ, જો જિંદગી રહી તો ફરી બોલાવજો.
2: હું અહીંથી જઈ રહ્યો છું, પણ મારું દિલ અહીં જ રહેશે.
3: લાગે છે જાણે પોતાને અહીં છોડી રહી છું.
4: આપણે ફરી આવીશું પોતાના અમન અને ચેનની ખુશખબરી લઈને.
2: હા, હું પણ ફરી આવવા માંગીશ. જો તમારી મરજી હશે તો અહીં કોઈનું પણ એક વાર આવવાથી દિલ નથી ભરાતું.
3: ભારત સરકારે જે રીતે સહૂલિયતો આપી છે તેનાથી મનમાં અરમાન જાગ્યા છે કે આપણે ફરીથી અહીં આવી શકીએ છીએ.
4: હા આંટી, ફરી આપણે બધા મળીને એક વાર ફરી પોતાના વતન ભારત માટે, તેની તરક્કી માટે દુઆ માંગીશું. અમને ભરોસો છે અમારી દુઆ કબૂલ થશે. ભારત આવી જ રીતે આગળ વધતું રહેશે બધાને સાથે લઈને.
2: આમીન.
0: આજના આ વિસ્તૃત એપિસોડનો સંદેશ સાફ છે. હજ માત્ર રસમોનું નામ નથી, આ સબ્ર, અનુશાસન, સુરક્ષા અને ઇન્સાનિયતનો પાઠ છે. ભીડમાં ધૈર્ય, ગરમીમાં સાવધાની અને નિર્દેશોનું પાલન એ જ સાચી ઇબાદત છે.
1: આવતા એપિસોડમાં આપણે વાત કરીશું વાપસીની સફર અને હજ પછીના બદલાવની. ત્યાં સુધી અમને આપો ઇજાજત અને સાંભળતા રહો અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રાયોજિત રેડિયો કાર્યક્રમ
0: મદદ અમારી મંઝિલ તમારી.
1: નમસ્કાર, ખુદા હાફિઝ.

0: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ મદદ અમારી મંઝિલ તમારી, પ્રાયોજક અલ્પસંખ્યક કાર્ય મંત્રાલય, પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ એ પણ એપથી, વાહ! વસાણો અજાણ્યા એપથી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે, તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
0: શ્રોતાઓ, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજનનો દોર આપણે આગળ વધારીએ અને સાંભળીએ વિશાલ દદલાણીના શબ્દો. ફિલ્મનું નામ છે આઈ હેટ લવ સ્ટોરીઝ. સ્વર આપ્યો છે શફાકત અમાનત અલી અને સુનિધિ ચૌહાણે. સંગીત આપ્યું છે વિશાલ શેખરે.

એજન્ટ વિનોદ. આ ફિલ્મનું ગીત અરિજિત સિંહના યાદગાર સ્વરમાં આપણે સાંભળ્યું, અમિતાભ ભટ્ટાચાર્યના શબ્દો અને પ્રીતમનું સંગીત. શ્રોતાઓ, આપ માણી રહ્યા છો કેટલાક યાદગાર ફિલ્મી ગીતો આજના મનોરંજન કાર્યક્રમમાં આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી. આવું જ એક મધુર ગીત સાંભળીએ શ્રેયા ઘોષાલ અને નિખિલ પોલ જ્યોર્જના સ્વરમાં. સ્વાનંદ કિરકિરે લિખિત ગીતને સંગીતે મઢ્યું છે પ્રીતમે. ફિલ્મનું નામ છે બરફી.

શ્રોતાઓ, હમણાં જ આપણે સોનુ નિગમ અને તુલસી કુમારના યુગલસ્વરમાં ફિલ્મ દબંગ 2નું ગીત સાંભળ્યું. ઇરફાન કમાલના શબ્દો, સાજિદ વાજિદનું સંગીત. કાર્યક્રમમાં આગળ સાંભળીએ રબ્બી શેરગીલનો સ્વર, ગુલઝારની રચના એ આર રહેમાનનું સંગીત, ફિલ્મનું નામ જબ તક હૈ જાન.

રાજધાની એક્સપ્રેસ આ ફિલ્મનું ગીત સુરેશ વાડકરના સ્વરમાં હમણાં જ આપણે સાંભળ્યું. સંગીતે મટ્યું લાહો માધવે. શ્રોતાઓ સાંભળી રહ્યા છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પર. કાર્યક્રમમાં આગળ સાંભળીએ એક યાદગાર ગીત ચિન્મય શ્રીપ્રદા અને શેખર રવજીયાણીના સ્વરમાં. અમિતાભ ભટ્ટાચાર્ય લિખિત ગીતને સંગીત આપ્યું છે વિશાલ શેખરે. ફિલ્મનું નામ છે હસી તો ફસી.

0: મનોરંજન કાર્યક્રમના અંતમાં આપણે ફિલ્મ પીકુનું ગીત સાંભળ્યું. ગીત અને સંગીત તેમજ સ્વર અનુપમ રોયનો, તેમણે સાથ આપ્યો શ્રેયા ઘોષાલે. મનોરંજન કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો

0: બંને જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: શ્રોતાઓ સાંભળી રહ્યા છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. મીડિયમ વેવ 370 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર રજૂ કરે છે લોક સંગીતનો કાર્યક્રમ. પ્રારંભમાં સાંભળીએ લોકવાર્તા. મણિયારો રજૂ કરે છે તખતદાન રોહડિયા.

આજ રે દોધાણા ગઢને માર્ગે ઘોળી જાઉં, જોઉં મણિયારા તારી વાત. આપણા વિલંબિત લોકગીતો એમાં જેને આપણે મણિયારા કહી છે, ઈ મણિયારામાં ઈ વિલંબિતમાં વિલંબિત ગવાયેલું જે પહેલું ગીત, આજ રે જોધાણા ગઢને માર્ગે ઘોળી જાઉં જોઉં મણિયારા તારી વાત, ઈ ગીત આપણે ગાતા હોય તો આપણને વિચાર થાય જોધાણા ગઢ અને મણિયારો એ બે શબ્દ મેં આપણે વિચારી તો ખ્યાલ આવે કે મણિયારો એટલે ચૂડલી બનાવવા વાળો, ચૂડલી વેચવા વાળો. એવો કોઈ મણિયારો મારવાડીની ધરતી ઉપરથી જોધપુર બાજુથી આ બાજુ ઉતરી આવ્યો હશે અને કોઈ ગ્રામ કન્યા એના પ્રેમમાં પડી ગઈ છે. પછી તો પ્રેમ દુહા કે બીચ મેં અહમદ ઉલટી રીત, જીતે હિકો હારીબો અને હારી બેકી જીત. અહીંયા મળી ગયા, એકબીજા મળે, વાતો કરે. મણિયારો એમ કે જોધપુર બાજુ રહું છું, મારવાડીનો છું અને એ ગ્રામ કન્યાએ એનું ભોળું દિલ આપી દીધેલું. પણ સ્ત્રી અને પુરુષમાં આટલો ફેર કે સ્ત્રી દિલ આપ્યા પછી પાછી નથી વળી શકતી અને પુરુષ છે એની ભ્રમરવૃત્તિથી ભૂલી જાય. મણિયારો હમણાં આવું છું, ઘીરે જ આવું, પછી આવીને તને તેડી જાય, આવી હાચી ખોટી વાતું કરીને વ્યો ગયો અને વ્યા ગયા પછી દિવસ ઉગે અને ગામની ટેકરી હોય કોઈ કે ધાર ઉપર ચડી અને વાટ જોવાની શરૂ કરી છે એ ગ્રામ કે નાઈ અને કાયમ એની વાટ જોતી હશે. આજે રે જોધાણા ગઢને માર્ગે ઘોળી જાઉં જોઉં મણિયારા તારી વાટ. પણ વાટ એને જોઈ ક્યાં હતી?

યાર હવાર પડે અને ધાર ઉપર આવીને બાઈ ઉભી રહે કે મારી વાંકડી મૂછવાળો મણિયાર ક્યાં આવે, આ આવ્યો આ આવ્યો આ આવ્યો એમ ભણકારા વાગે રાખે. પણ વાત જોતા જોતા એક દિવસ બે દિવસ મહિનો બે મહિના વર્ષ બે વર્ષ એમ વિરહનો અંત જ ન આવ્યો. અને ક્યાં સુધી વાત જોવાની કે હું તેરે એ ચડતા ને તૂટો કાંચવો આવું તેરે એ ચડ

વરહ વળ્યા વાદળ વળ્યા ને ધરતી નીલાણી. કઈક તો મહાવ્યા ગયા, કઈક ઉનાળા ને કઈક શિયાળા ગયા, પણ મણિયારા તું ન આવ્યો. ને ક્યાં સુધી મેં તારી વાત જોઈ, ઊંચે ચડતા ને તૂટો કંચવો ને નીચે ઉતરતા નવહર હાર. હો શણગાર સજી અને મણિયારાની વાત જોતા જોતા એ નવસરા હારની એ દોરીઓ તૂટી ગઈ અને કપડાના લીરે લીરા થઈ ગયા. ત્યાં સુધી બાઈ વિજોગણ ને વેસે મણિયારાની વાટ જોવે છે, પણ મણિયારો આવ્યો નહીં, ન આવ્યો તો ન જાય. બાઈ વિચાર કરે છે કે જેને મેં હજુ આપ્યું છે, મું મન લાગી તું મના, અને તું મન લાગી મું, લૂણ વળું ભો પાણીએ, પાણી વણ્યું ભો લૂણ, પાણી અને લૂણ બે ભેગા થઈ જાય પછી કોઈ વાતે નોખા ન પડે એવી અમારી પ્રેમની આ ગાંઠ, અને આમાં આમ કેમ થયું, કરવું કેમ? હું તેરે ચડું ને નીચે ઉતરું. હે મણિયારા, કાયમ તારી વાટ જોવા ધાર ઉપર ઉભી રહું, જોધાણા ગઢને માર્ગે મારી નજરું ખોડાઈ ગઈ છે, આંખોના ખીલા થઈ ગયા છે, તારા ક્યાંય દર્શન થતા નથી. કેમ આ વરહ ત્યાં ગયા, તું મને ભૂલી કેમ ગયો? પ્રીત કરે સો બાવરા અણગમતે કે સંગ. અને મણિયારા, પ્રેમમાં તો એવું હોય છે કે પ્રીત વહા પરદા નહીં, પરદા વહાન પ્રીત, અને પ્રીત કરી પરદા કરે વો દુશ્મન કી રીત. તું મારો પ્રેમી છો, મને હૈયું આપીને ગયો છો અને મારું હૈયું લઈ ગયો છો, અને મણિયારા તું કેમ આવતો નથી? બાઈ વિચાર કરે, કેમ મણિયારો નથી આવતો? પછી તો વિજોગણ થઈ ગયેલી, ખાવા પીવાનું કોઈ ભાન નહીં રહેલું, મગજનું કોઈ ઠેકાણું નહીં રહેલું, એક જ વિચાર લાગે છે બસ. પછી તો દિવસે નહીં પણ રાતે વાટ જોવે છે, ઊભી જ રહીએ, આ આવ્યો આ આવ્યો નથી આવતો. ત્યારે બાઈ વિચાર કરે છે કે આમ થાય કેમ? હું ભલે ભોળી ભોળી ગ્રામ કન્યા છું, પણ મેં આ ભૂલ કેમ કરી? ધીરે ધીરે બાઈને ખ્યાલ આવે છે કે મણિયારો આઈનો નહોતો, મણિયારો પરદેશી હતો, અને મણિયારો મારવાડનો હતો. ઠીક, કદાચ ભૂલ થઈ હોય મણિયારા, તો હું તારો ધોખો નથી કરી હગું એમ. કારણ કે જી મારા રે એ મલકમાં

મણિયારા, મારા પ્રદેશમાં આંબા નામલી થાય છે ને તારા પ્રદેશમાં દાડમ દ્રાક થાય છે એવું નથી, આ તો હોરઠ છે. આ હોરઠની ધરતીની હું ગ્રામ કેના છું અને તું મારવાડ નો છો, તું રાજસ્થાનના રણમાં ઉછરેલો, તારા પ્રદેશમાં દાડમ દ્રાક ન હોય, આંબા આંબલી કદાચ હોય તો તારા પ્રદેશમાં હોય, અને મારો હોરઠ તો ઘેઘોરીએ છે, મારા હોરઠની મીઠપની તો હું વાત કરું. મણિયારા, મારો પ્રદેશ જ એવો છે એટલે મેં ભૂલ કરી. કે જ મારા રે એ મલકમાં. મણિયારા, મારી ભૂલ ઈ થઈ કે તું રણનો અને મારવાડની ધરતીનો અને હું સોરઠની કન્યા, મારે તારી હારે પ્રેમ જ ન કરવો જોઈ, કારણ કે અમારા જીવનમાં જે મીઠાઈશ ભરી છે એ ક્યાંય કડવાઈશ દાખલ કરવા નથી દેતી, અને તમારે અહીંયા તો મીઠપ અને કડવાઈશનો મેળ છે. તારા રે મલકમાં એ આંબાનો આંબલી, મારા મલકમાં નહીં પણ મણિયારા તારા મલકમાં કદાચ આંબા થતા હશે, પણ ભેગી આંબલીની ખટાશ હશે, કારણ કે અહીંયા રણ છે, પાણીની તાણ છે. મણિયારા, મેં પાણી વિનાનો પુરુષ ગોઈતો નગર, પુરુષ કોઈ દી પ્રેમ કર્યા પછી પતળે ખરો,

મીઠો અને તારો મલક મીઠો નહીં, આંબા ને આંબલીના સુમેળ વાળો, તારી તો મણિયારા માત્ર મીઠી જ બોલી, બીજું કાંઈ નહીં. અને જગત કે છે, હાતું કે છે કે બહુ મીઠું બોલતો હોય એનાથી કોઈ દી નેહ ન કરી, બહુ મીઠું બોલનારાથી ચેતતું રહેવું. મણિયારા મારી ભૂલ થઈ ગઈ છે, પણ એક વાત યાદ રાખ, હું હોરઠની કન્યા છું અને અમારા જીવનમાં જે મીઠાશ છે એ મીઠાશ કોઈ દી કડવાઈશ નહીં. ઓકે, જે મોઢે પાન ખાધા છે મોઢે અમે કોયલા નથી ખાતા. તું મને ભલે ભૂલી ગયો, પણ મણિયારા હું તો તારી થઈ જ ગઈ છું, અને હવે હું તો આ વિજોગણને વેશે મારી જિંદગી માત્ર તારા નામના સ્મરણમાં જ કાઢીશ. એટલે મારા નજરમાં તો હવે એક જ વાત છે, મણિયારા સિંધના બાદશાહ જેવો તું. હું એક જ વાત જોઈ શકું છું કે કોઈ જોધપુરને કેળે જો આવતું હોય તો મારો મણિયારો જ આવે, બીજો કોઈ ન આવી શકે કે

0: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા લોકવાર્તા મણિયારો તખતદાન રોહડિયા પાસેથી. લોકસંગીતના કાર્યક્રમમાં આગળ સાંભળીએ પ્રભુદાન સુરુ પાસેથી દુહા છંદ.
1: ઘર પર વિપતિ હાથ સે અને ડર પર દારા દામ એ ધર ઈશ્વર નિત્ય ધાન સે એ કરને કી કે કામ. હર પર વિપતિ હાથ સે અને ડર પર દારા દામ ધર ઈશ્વર નિત્ય ધ્યાન સે અને કરને કી કે કામ. ભાવનગરના રાજકવિ પિંગળસિંહ બાપુ નરેલાનો આ દોહો છે. એમણે 83 વર્ષના જીવનકાળ દરમિયાન ઘણી કાવ્યરચનાઓ કરી છે. હરિરસ ગ્રંથનું ટીકા સહિતનું સંપાદન કર્યું. શ્રી કૃષ્ણ બાળલીલા, તખ્ત પ્રકાશ, ભાવભૂષણ, સુબોધમાળા, ઈશ્વર આખ્યાન, પિંગળ વીર પૂજા, પિંગળ કાવ્ય ભાગ 1, 2 અને ચિત્ત ચેતવણી. આ બધા કાવ્યગ્રંથોમાં ચિત્ત ચેતવણી ગ્રંથ ખરેખર અજોડ છે. તેમાં લખેલા દુહાછંદો એક ચારણી પ્રયોગોના નમૂના છે. વળી દરેક કાવ્યમાં માણસને આ ફાની દુનિયાના બંધનમાંથી મુક્ત થવાના સિદ્ધાંતો રજૂ કર્યા છે. આ પંચતત્વના પિંજરામાં પુરાયેલા જીવને ચેતાવવા માટેના આ બધા કાવ્યો છે. એના કારણે જ કદાચ આ ગ્રંથને ચિત્ત ચેતવણી એવું નામ આપવામાં આવ્યું હશે. આપણે તેમાંથી થોડા નમૂના લઈએ. ઘર પર વિપત હાથ સે અને ડર પર દારા દામ એ ધર ઈશ્વર નિત્ય ધ્યાન સે એ કરને કી કે કામ. આ એમનો છંદ ત્રિભંગી છે. કરને કી કરશે ડર પર ધરશે પાક નજર સે ધર પ્રીતિ એ કરને કી કરશે ડર પર ધરશે અન પાક નજર સે ધર પ્રીતિ જપ નામ જીગર સે બાલ ઉમર સે અન જસ લે જર સે મન જીતી ગંભીર સાગર સે અન રહે સબર સે અન પછી મિલે ઉધર સે પરવાના એ ચિત ચેત સયાના

મર જાના. હે ભલા જીવ, નેક ટેકથી રહેવાનું શીખી જા. પારકા ધન અને પરાયા માલથી બીતો ફર. ધ્રુવ તથા પ્રહલાદની જેમ બાળ ઉંમરથી પરમાત્માની ભક્તિ કરી લે અને મહાસાગર જેવા સબરસ અને ગંભીર એના જેવો બની જા તો સ્વર્ગનો તને પીળો પરવાનો મળી ચૂકી જાય. એ મદના કર મન મેં, મદના કર મન મેં, મિથ્યા ધન મેં અને જોર બદન મેં, જોબન મેં સુખ મેં સપન મેં, જીવન જન મેં અને ચપલાગન મેં, છન છન મેં તજ વૈર વતન મેં અને દ્વેષ ધરન મેં, ના હકગીન મેં તરસાના માટે ચિત્ત ચેત સજાના, ફિર નહીં ગાના જગ મેં આખર મર જાના, જી જગ મેં આખર મર જાના. મદ ના કર મન મેં, મિથ્યા ધન મેં, જોર બદન મેં, જોબન મેં, સુખ હૈ ને સપન મેં, જીવન જન મેં અને ચપલા ઘન મેં, છન છન મેં તજ વૈર વતન મેં, દ્વેષ ધરન મેં, નાહક ઇન મેં તરસાના માટે હે જીવ ચિત્ત ચૈત સયાના, ફિર નહીં આના જગ મેં આખર મર જાના. ધનનું

અને આવતી જીવાણુનું અભિમાન છોડી દે, આ બધું તો સપના માફક છે, જેમ આકાશની વીજળી દેખાડો દે અને પાછી સંતાઈ જાય એવું આ જગતનું અને એવું આ જીવનું છે. માટે જૂઠાંગ હે ભાઈ, એ જૂઠાંગ હે ભાઈ, બાપ બડાઈ અને જૂઠી માઈ માજાઈ, જૂઠા પિતરાય જૂઠ જમાઈ અને જૂઠ લુગાઈ લલચાઈ, સબ જૂઠ સગાય ગનગંત જુદાઈ, દેહ જલાઈ શમશાના. માટે ચિત્ત ચેત સયાના ફિર નહીં આના, ને જુગ મેં આખર એ મર જાના, જી જુગ મેં આખર મર જાના. આ ત્રિભંગી છંદની મજા છે. જૂઠા હે ભાઈ, બાપ બડાઈ, જૂઠી માઈ માજાઈ, જૂઠા પિતરાઈ, જૂઠ જમાઈ, જૂઠ લુગાઈ, લલચાઈ, સબ જૂઠ સગાઈ, ગંત જુદાઈ, દેહ જલાઈ શમશાના. માટે ચિત્ત ચૈત સયાના ફિર નહીં આના, જુગ મેં આખર મર જાના. પિંગળસિંહ બાપુએ આ એક જ કડીમાં સંસારી સંબંધોનો ખ્યાલ કરાવ્યો છે. માતા પિતા પુત્ર પત્ની જમાય અને પિતરાય, આ બધાની સગાઈ તો ફક્ત સ્મશાન સુધી છે. માટે હે જીવ, હજી કહું છું કે ચેત ચેત ને ચેતી લે. તો કોંગ અધિકારી અને ભુજબલ ભારી, કોંગ અધિકારી ભુજબલ ભારી, કોવું ગણારી અહંકારી, કોવું તપધારી ફલંગાહારી, કોવું વિહારી વ્રતધારી, તૃષ્ણા નહીં ટારી ગન રહ્યા ભિખારી, અંત ખુવારી ઉઠ જાના. માટે ચિત્ત ચેત સયાના ફિર નહીં આના, જુગ મેં આખર એ મર જાના, જે જુગ મેં આખર મર જાના. તજ પાપ પલીતિ અનંગસત ગણિતિ, ભ્રાંતિ ભીતિ અસ્થિતિ, સજન્યાય સુનીતિ અને ઉત્તમ રીતિ, પ્રભુ પ્રતીતિ ધર પ્રીતિ, અને ઇન્દ્રિ લે જીતિ સુખ સાબિતિ, ગુણ માહિતિ દ્રઢ જ્ઞાના. ચિત્ત ચેત સયાના ફિર નહીં આના, અને જુગ મેં આખર મર જાના, એ જી જુગ મેં આખર મર જાના. કવિ શું કહેવા માગે છે? કૌંગ અધિકારી ભુજબલ ભારી, કૌંગ નારી અહંકારી, કૌ તપધારી ફલ નહારી, કૌ વિહારી અરે વ્રતધારી, તૃષ્ણા નહીં ટારી તો રહ્યા ભિખારી, અંત ખુવારી ઉઠ જાના. માટે ચિત્ત ચૈત સયાના ફિર નહીં આના, જુગ મેં આખર મર જાના. તજ પાપ પલિતિ અસત અનિતિ, ભ્રાંતિ ભીતિ અસ્થિતિ, સદન્યાય સુનીતિ ઉત્તમ રીતિ, પ્રભુ પ્રતીતિ ધર પ્રીતિ, ઇન્દ્રિલે જીતિ સુખ સાબિતિ, ગુણ માહિતી દ્રઢ જ્ઞાના. માટે ચિત્ત ચેત સયાના ફિર નહીં આના, અને જગમે આખર મર જાના. કેટલા બધા કેટલા મોટા મોટા અધિકારી મળ્યા હોય, કોઈને મોટો અધિકાર મળ્યો હોય, કેટલાય અહંકારી હોય, કોઈ તપધારી હોય, કોઈ ફળાહારી હોય, કોઈ વિહારી હોય, કોઈ ફરતારામ હોય, તો કોઈ વ્રતધારી પણ હોય, પણ જ્યાં સુધી તૃષ્ણાને ટાળી નથી ને ત્યાં સુધી તો બધું નકામું જ છે. માટે અનીતિ અને પાપનો ત્યાગ કરી ઉત્તમ ન્યાય નીતિથી હાલ પરમાત્મા તરફ પ્રીતિ રાખ, ઇન્દ્રિયોને જીતી લે અને સુખની સાબિતી કરી લે. એ દુનિયા દોરંગી તરક તુરંગી, સ્વાર્થ સંગી એકંગી, હોજા સતસંગી દૂર કુસંગી, અને ગ્રહણ ટંગી જમજંગી, પિંગલ સુપ્રસંગી અને રચે ઉમંગી, છંદ ત્રિભંગી ચર્ચાના. માટે ચિત્ત ચેત સયાના ફિર નહીં આના, ને જુગ મેં આખર મર જાના, જી જુગ મેં આખર મર જાના. જગત કેવું છે કે દુનિયા દો રંગી તરક તુરંગી, સ્વાર્થ સંગી એકંગી, હોજા સત્સંગી દૂર કુસંગી, ગ્રહણ ટંગી અરે જમજંગી, પિંગળ સુપ્રસંગી રચે ઉમંગી, અને છંદ ત્રિભંગી સરસાના. માટે ચિત્ત ચેત સયાના ફિર નહીં આના, જુગમે આખર મરજાના. સ્વાર્થથી અને બેરંગી દુનિયાને છોડી સત્સંગી બની જા, પછી જમરાજના પારસોદની તાકાત નથી કે તારા પગમાં બેડીઓ નાખી શકે. એટલે તો કવિ પિંગળસિંહ બાપુ આ દોહામાં કહે છે, એ ભજી લે નીત ભગવંત કો, ભજી લે નીત ભગવંત કો,

0: અને સજી લે ધર્મ સુજાન, કરી લે કીર્તિ જગત માંગ, અને તજી દે ને અભિમાન. અભિમાનનો ત્યાગ કરી ધર્મપરાયણ થઈ જા, ભગવાનનું ભજન કરી લે, કીર્તિ કરી લે, સયાના જીવ ચેતતો જા. ત્યારે છંદ ચર્ચરીમાં આ જ વાત કવિ કહેવા માગે છે, દોહરાવે છે. કઈ તજી દેંગ અભિમાન તાન મેરા તું કે હામાન, ગંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી, એ ગંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી. ઉત્તમ અધિકાર આપ મેરું સમ ભયા માપ, પૂર્વ પુણ્ય કા પ્રતાપ વૈભવ પાયા, શિરધર નાસું મછાપ વિપતિ ઘરી લે વિલાપ, અનમન કર સંતાપ પાપ જૂઠી માયા. એ બસ્તી સબ કહત બાપ, સ્થિર કર મન ધર્મ થાપ, અને જપતું નિત અલખ જાપ ધીરજ ધારી. માટે તજી દેંગ અભિમાન તાન મેરા તું કે હામાન, ગંતે છૂટ જાત પ્રાણ એ જૂઠી યારી, જી ગંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી. તો સંપત બાદલ સમાન, આ સંપત્તિ વાદળાની સમાન છે, બાદળની સમાન છે. વાદળું ક્યારે વિખરાઈ જાય, ક્યારે વયું જાય ખબર ન પડે. માટે દો દિન મિજમાન માન, વાદળું તો બે દિવસનું મહેમાન હોય એમ સંપત્તિ પણ બે દિવસની છે. દુર્બલ કું અન્ન દાન ક્યું નહીં દેતા, માટે એ સંપત્તિનો સદુપયોગ કરી લે. કબ હું નહીં ખાન પાન, ગમત નહીં ગાન તાન, લોભી ઇન્સાન લાભ ક્યું નહીં લેતા. એ કવિ કી સુનતા ન કાન, ધરતા નહીં કછુ ધ્યાન, હોગા આખર હે નાન હિંમત ગારી. માટે તજી દે નહીં અભિમાન તાન મેરા તું કે હમાન, ગંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી, જી ગંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી. ઘર મહેનત કર કર મિલાય, ખાય નહીં તે ખિલાય. કેટલું મહેનત કરીને ભેગું કરેલું મેળવેલું, અરે ભલા જીવ તે ખાધું નહીં, બીજાને ખવરાયું પણ નહીં. ઘર મહેનત કર કર મિલાય, ખાય નહીં તે ખિલાય, અને ભૂમિ મેં ધરી ભાઈ સંપત સારી. એ ગીન તે કેસી બુરાય, કામન આવી કમાય, અને કરત હાય હાય નામ લેતન નારી. ઘર આખર જમ હોત હાથ, આખર જમ હાથ જાય, અને પૂર્વ માર સજા પાય, અને કોકરે સહાય ઘાવ લાગત કારી. અરે માટે તજી દેને અભિમાન તાન મેરા તું કહ્યા માન, અને ગંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી, અરે ગંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી. ઘર નાહક બદનામ નામ, ધૂકત જન ઠામ ઠામ, નાહક બદનામ નામ અને થૂકત જન ઠામ ઠામ. કિના તે બુરા કામ એસા કૈસા, એ ચાહત વસ્તુ હરામ, ગંદા ગાફિલ ગુલામ, અને પાપી પર રામ વામ કૈસા પૈસા. એ રસના પર નહીં રામ, ફૂટત શિર ક્યું નકામ, અને તાજુબ હોતા તમામ દોજખ ભારી. માટે તજી દેને અભિમાન તાન મેરા તું કહ્યા માન, ગંતે છૂટ જાત પ્રાણ એ જૂઠી યારી, જી ગંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી. તો દેતા પૈસા અનાજ, લેતા કો ટકા વ્યાજ, દેતા પૈસા અનાજ, લેતા દો ટકા વ્યાજ. કોરટ મેં ઝાંડલાજ દાવા કરતા, એ ચીડિયા પર ઝપટ બાજ, ગૈસા રંગ પે તું આજ, અને કેક પાય કાજ પ્રાણ કિતના હરતા. એ ઇનકા નહીં એ ઇલાજ, સબ દુષ્ટો કા સમાજ, ખીજત મહારાજ હોય તબ ઘી ખ્વારી. માટે તજી દેને અભિમાન તાન મેરા તું કહ્યા માન, ગંતે છૂટ જાત પ્રાણ એ જૂઠી યારી, ગંતે છૂટ જાત પ્રાણ જૂઠી યારી.
1: શ્રોતાઓ, આપ સાંભળી રહ્યા હતા દુહાચંદ પ્રભુદાન સુરુ પાસેથી લોકસંગીતના આ કાર્યક્રમમાં. કાર્યક્રમને પૂરો કરી પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. હવે પછીનો કાર્યક્રમ અમદાવાદ વડોદરા કેન્દ્રથી થોડી જ પળોમાં રિલે કરવામાં આવશે. થોડી પ્રતીક્ષા.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમનાથ અમૃત પર્વની ઉજવણી માટે સોમનાથ પહોંચ્યા. સોમનાથમાં પ્રથમવાર કુંભાભિષેક અને સૂર્યકિરણ એર શો યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથમાં ભવ્ય રોડ શો યોજ્યો. વડોદરામાં આજે સાંજે સરદાર ધામનું પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થશે. અમેરિકા અને ઇરાન શાંતિ પ્રસ્તાવ પર કરાર પર પહોંચવામાં નિષ્ફળ ગયા પછી તેલના ભાવમાં વધારો થતાં શેરબજાર પર અસર. સેન્સેક્સમાં 1000 અને નિફટીમાં 287 અંકનો ઘટાડો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે ટેકનોલોજી નિષ્ણાતો અને ટેકસેવી યુવાનોને શુભેચ્છાઓ પાઠવી. મધ્યપ્રદેશ સરકારે 30 એપ્રિલના રોજ બરગી ડેમ ખાતે થયેલી ક્રુઝ શીપ દુર્ઘટના ની તપાસ માટે હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં તપાસ પંચ રચ્યું. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે ઇરાનના સમૃદ્ધ યુરેનિયમ સુધી પહોંચ મેળવનાર કોઈપણ ઇરાની નાગરિકને અમેરિકા નિશાન બનાવશે. તેમણે કહ્યું કે આ પરમાણુ સામગ્રી અમેરિકાના લશ્કરી દેખરેખ હેઠળ છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13-15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લે. 9 વર્ષમાં કોઈ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને યુરોપિયન સેન્ટ્રલ બેન્કે સેન્ટ્રલ બેન્કિંગના ક્ષેત્રમાં સહયોગ વધારવાના ઉદ્દેશ્ય સાથે એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા. હિમાચલ પ્રદેશમાં મનાલી નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં ભાવનગરના એક પરિવારના 5 સભ્યોના મોત અને અન્ય 4 સભ્યો ગંભીર ઇજાગ્રસ્ત. ઉત્તરાખંડ વહીવટીતંત્રે રાજ્યમાં પ્રતિકૂળ હવામાનની સ્થિતિ વચ્ચે ચારધામ યાત્રા કરી રહેલા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સાવચેતી રાખવા અને સલામતીના પગલાંનું પાલન કરવાની અપીલ કરી. આસામના રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે ભારતીય જનતા પાર્ટીના હિમંતા બિસ્વા શર્માને આમંત્રણ આપ્યું. ભારત વૈશ્વિક સ્તરે સ્થાપિત નવીનીકરણીય ઉર્જા ક્ષમતામાં 3જા ક્રમે. આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મુંબઈ ઇન્ડિયન્સને 2 વિકેટથી હરાવ્યું. મુખ્ય સમાચાર પૂરા થયા.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત કરે છે કાર્યક્રમ ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં આપ સાંભળશો સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું શીર્ષક ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા.

0: Prime Minister of India that features the lion of Gir, and this is quite close to the Gir sanctuary. And as we can see, that is a huge public who are present here and have come to listen to the Honorable Prime Minister. And yet another memento, a kalash being presented to the Honorable Prime Minister by the Sri Somnath Trust, and the Honorable Prime Minister himself is the president of the Sri Somnath Trust. And we have now seen a garland being presented to the Honorable Prime Minister by the organizers, and people have been waiting since a long time to hear the Prime Minister, and the Honorable Prime Minister will be addressing the gathering very soon.
1: और कौशल जी, मैं यहाँ ये भी बोलना चाहूंगी कि जब हम बहुत दूर से यात्रा करके जाते हैं द्वादश ज्योतिर्लिंग जो है उनमें से किसी भी मंदिर के दर्शन करने के लिए, तो बहुत अधिक भक्ति भाव से भरे होते हैं. तो जो लोग उसी स्थान पर रहते हैं वो अपने आप को बेहद भाग्यशाली मानते होंगे. और इस समय जो ये विशाल जनसमूह हम देख रहे हैं, इसमें ऐसे बहुत सारे लोग होंगे जो मंदिर की सेवा में भी लगे होते हैं, वो कार्यकर्ता होते हैं, और इस तरह के बहुत सारे लोग हैं जो स्वेच्छा से मंदिर के विशेष कार्य जो हैं वो करते हैं. और यहाँ पर हम इस समय देख पा रहे हैं उत्साहित जनसमूह है. माननीय प्रधानमंत्री जी की उपस्थिति से आयोजन और भी भव्य है. और अब स्वागत उद्बोधन यहाँ पर
2: विश्वना चौथी वधु लोकप्रिय नेता अने यशस्वी वडाप्रधान आदरणीय नरेंद्र भाई मोदी साहेब, मारा साथी नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी, मारा साथी सौ મંત્રીશ્રીઓ, સાંસદશ્રી, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ શ્રી જેડી પરમાર, શ્રી પીકે લહેરી, શ્રી હર્ષવર્ધન નોહટિયા, શ્રી વિશદભાઈ મફતલાલ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. વિશ્વના સૌથી અધિક લોકપ્રિય નેતા અને આપણા લોક લાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું હું હૃદયથી ખૂબ ખૂબ સ્વાગત કરું છું. સમગ્ર દેશ અને દુનિયાની નજર જે રાજ્યની ચૂંટણી પર હતી તે પશ્ચિમ બંગાળ સહિત આસામ અને પોન્ડિચેરીમાં પણ વિકાસની રાજનીતિને મળેલા પ્રચંડ જનસમર્થનના શિલ્પી યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને સમગ્ર ગુજરાતની જનતા જનાર્દન વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. આપણી આસ્થાના અજય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઉભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનઃનિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11 મે પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃતકાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે. આખા યુગનું નિર્માણ કરનાર વિઝનરી લોકનાયક શ્રી મોદી સાહેબે પ્રત્યેક ભારતવાસીઓમાં સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ અને સનાતન હિન્દુ સંસ્કૃતિના પુનર્જાગરણનો ભાવ પ્રબળ બનાવ્યો છે. આદરણીય શ્રી મોદી સાહેબે અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા ઐતિહાસિક પ્રસંગે દેવથી દેશનું વિઝન આપ્યું હતું. સોમનાથ મંદિર પર 1000 વર્ષ પહેલા થયેલા આક્રમણ સામે શૌર્ય દાખવનાર સ્વાભિમાની યોદ્ધાઓને યાદ કરતું સોમનાથ સ્વાભિમાન પર્વ, કાશી વિશ્વનાથ કોરિડોર, કેદારનાથ ધામ વિકાસ, પાવાગઢમાં 500 વર્ષ પછી ધ્વજારોહણ અને અંબાજી કોરિડોર,

અનુરાધા પોડવાલ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા શિવ ભજનમાં. 1:20 થવા આવી છે. સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર હેમાનગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ

0: સરકારે જબલપુરમાં સર્જાયેલી બર્ગી ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, આજથી 75 વર્ષ પહેલા આજના જ દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદઘોષ કર્યો હતો. સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ આ મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતની પ્રેરણા ગણાવ્યો.
1: આજ કે હી દિન સોમનાથ મંદિર કી પુનઃસ્થાપના એ કોઈ સાધારણ અવસર નહીં થા. અગર 1947 મે ભારત આઝાદ હુઆ થા તો 1951 મે સોમનાથ કી પ્રાણ પ્રતિષ્ઠાને ભારત કી સ્વતંત્ર ચેતના કા ઉદ્ઘોષ કિયા થા. આઝાદી કે સમય સરદાર સાહબ ને 500 સે જ્યાદા રિયાસતો કો જોડકર એક ભારત કા આધુનિક સ્વરૂપ ગણા થા. તો સાથ હી સોમનાથ કે પુનર્નિર્માણ સે ઉન્હોને દુનિયા કો બતાયા થા, ભારત કેવલ આઝાદ નહીં હુઆ હૈ, ભારત અપને પ્રાચીન ગૌરવ કો પુનઃ હાસિલ કરને કે માર્ગ પર ભી અબ આગે બઢ ચુકા હૈ.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું, ભગવાન શિવજીની શરણમાં અહીં સોમનાથ અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે. આ બધું ભગવાન સદાશિવની જ લીલા છે. ઐતિહાસિક અને પ્રથમ જ્યોતિર્લિંગ એવા ગુજરાતના સોમનાથમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થયા છે. આજે સવારે તેઓ જામનગરથી સોમનાથ પહોંચ્યા હતા, જ્યાં તેમનું ડમરૂના નાદ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું. સોમનાથમાં તેમણે રોડ શો યોજ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની સાથે તેઓ હજારોની સંખ્યામાં માર્ગો ઉપર ઉમટેલા નાગરિકોનું અભિવાદન ઝીલતા સોમનાથ મંદિર પહોંચ્યા હતા. માર્ગમાં તેમણે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. ઋષિકુમારોના મંત્રોચ્ચાર વચ્ચે અને ડમરૂના વાદન સાથે તેઓ મંદિર પરિસરમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે સોમનાથ ભગવાનની વિશેષ પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર મંદિરના શિખર ઉપર કુંભાભિષેક કર્યો હતો. દેશના અલગ અલગ તીર્થોમાંથી લવાયેલા જળનો કુંભાભિષેક કરાયો હતો. કુંભાભિષેક બાદ ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા દિલધડક એર શો થયો હતો, જેને પ્રધાનમંત્રી સહિત ઉપસ્થિત જનમેદનીએ નિહાળ્યો હતો. આ દરમિયાન હેલિકોપ્ટર દ્વારા મંદિર પર પુષ્પવર્ષા પણ કરાઈ હતી. એર શો બાદ પ્રધાનમંત્રીએ સોમનાથના ઇતિહાસના તાદ્રશ્ય કરતા અદભુત પ્રદર્શનને પણ નિહાળ્યું હતું. સોમનાથ અમૃત પર્વ ઉજવણીમાં ભાગ લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ગુજરાતના ત્રીજા સુસજ્જ સરદારધામનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે સરદારધામ પ્રોજેક્ટ સંબંધિત વિવિધ શૈક્ષણિક અને એકતા મજબૂત કરતી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. તેમને પાટીદાર રત્ન એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 1000 વિદ્યાર્થીનીઓ અને 1000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાઓ તેમજ સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, પુસ્તકાલય અને ઓડિટોરિયમ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શ્રી મોદી સરદારધામ સંકુલમાં સ્વાગત વિસ્તાર, નાગરિક સુવિધાઓ, ડાઇનિંગ વિસ્તાર અને ઇ લાઇબ્રેરી સહિત વિવિધ સુવિધાઓની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સભાને સંબોધિત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયાના સંકટ વચ્ચે લોકોને એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, બળતણનો વપરાશ સંયમથી કરવા અને વિદેશી હુંડિયામણ બચાવવા અપીલ કરી. તેલંગાણાના હૈદરાબાદમાં એક કાર્યક્રમને સંબોધતા શ્રી મોદીએ ઘરેથી કામ કરવાની પ્રથાને પુનર્જીવિત કરવાની હાકલ કરી. પ્રધાનમંત્રીની અપીલ એવા સમય આવી છે, જ્યારે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સમુદ્ર ધુનીની આસપાસના વિક્ષેપોને કારણે વૈશ્વિક સ્તરે કાચા તેલના ભાવ લગભગ $70 વધીને $126 પ્રતિ બેરલ થયા છે. હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના ભાટીયટ સબ ડિવિઝનમાં કાકીરા લહારુ રોડ પર કાર અકસ્માતમાં 6 પ્રવાસીઓના મોત થયા હતા. અન્ય 4 પ્રવાસીઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘાયલોની નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મૃતકોમાંથી 5 ગુજરાતના ભાવનગરના એક જ પરિવારના સભ્યો હતા, જ્યારે એક મૃતક ડ્રાઇવર મંડી જિલ્લાનો રહેવાસી હતો. ચંબા પોલીસ અધિક્ષક વિજય સકલાનીએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે આ વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. પોલીસ અકસ્માતના કારણની તપાસ કરી રહી છે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં થયેલા બર્ગી ડેમ બોટ અકસ્માતની ન્યાયિક તપાસ કરવા વડી અદાલતના નિવૃત્ત ન્યાયાધીશ સંજય દ્વિવેદીના નેતૃત્વમાં એક સભ્યના તપાસ પંચની રચના કરી છે. રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ગઈકાલે રાત્રે આ સંદર્ભમાં સત્તાવાર જાહેરાત કરી હતી. પંચ અકસ્માતના કારણોની તપાસ કરશે અને બચાવ કામગીરી અંગે 3 મહિનામાં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. આ ઉપરાંત રાજ્યમાં કાર્યરત તમામ બોટ અને ક્રૂઝ જહાજો માટે નવી સલામતી માનક સંચાલન

0: એસઓપી પણ તૈયાર કરશે. 30 એપ્રિલે ભારે વાવાઝોડાને કારણે બરગી ડેમ જળાશયમાં બોટ ડૂબી જતા 13ના મોત, જ્યારે 28 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABADને ફોલો કરશો. ભારતની વૈજ્ઞાનિક સિદ્ધિઓ, નવીન સંશોધનો અને ટેકનોલોજીના ક્ષેત્રમાં આત્મનિર્ભરતાના પ્રતીકસમા રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની આજે ઉજવણી કરવામાં આવી રહી છે. 11 મે 1998ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે કરાયેલા સફળ પરમાણુ પરીક્ષણના સન્માનમાં આ દિવસ ઉજવાય છે. તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં અને મહાન વૈજ્ઞાનિક ડોક્ટર એપીજે અબ્દુલ કલામની દેખરેખ હેઠળ ભારતે આજના દિવસે ઓપરેશન શક્તિ પાર પાડ્યું હતું. આ સફળતા સાથે ભારત પરમાણુ શક્તિ ધરાવતો વિશ્વનો છઠ્ઠો દેશ બન્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વર્ષ 1998માં પોખરણમાં થયેલા સફળ પરીક્ષણો ભારતની વૈજ્ઞાનિક શ્રેષ્ઠતા અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ભારતની વૈજ્ઞાનિક નવીનતા, ટેકનોલોજી, પ્રગતિ અને વિજ્ઞાન, સમાજ અને ઉદ્યોગ વચ્ચેના તાલમેલ પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટર સિંહે જણાવ્યું હતું કે આત્મનિર્ભરતા અને વાસ્તવિક દુનિયા પર અસર કરતી વૈજ્ઞાનિક નવીનતાઓના વિઝન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. વિશેષ તપાસ ટીમ એસઆઈટીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાના સંદર્ભમાં ઉત્તર પ્રદેશમાંથી 3 વ્યક્તિની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા 3 કુખ્યાત શૂટર છે. હત્યાના ષડયંત્રમાં સામેલ લોકોને શોધવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 13-15 મે દરમિયાન ચીનની સત્તાવાર મુલાકાત લેશે. લગભગ 9 વર્ષમાં કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિની આ પહેલી ચીનની મુલાકાત હશે. આ મુલાકાત અમેરિકા, ઇઝરાયેલ, ઇરાન યુદ્ધ, હોર્મુઝ સ્ટ્રેટના નાકાબંધીને કારણે વૈશ્વિક ઉર્જા સંકટ અને તાઇવાન સહિતના અનેક મુદ્દાઓ પર બંને દેશો વચ્ચે વધતા તણાવ વચ્ચે થઈ રહી છે. અમેરિકાના મુખ્ય ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી અન્ના કેલીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ બુધવારે સાંજે બેઇજિંગ પહોંચશે. કેલીના જણાવ્યા અનુસાર અમેરિકન નેતા ગુરૂવારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે સ્વાગત સમારોહ અને દ્વિપક્ષીય બેઠકમાં હાજરી આપશે. ત્યારબાદ મંદિરની મુલાકાત અને ભોજન સમારંભમાં હાજરી આપશે. આજે બપોરના સમયે નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા અહેવાલ આવ્યા ત્યારે સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 76,400ની સપાટી પર કારોબાર કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 240 પોઈન્ટ ઘટીને 23,900ની આસપાસ કારોબાર કરી રહ્યો હતો. મોટાભાગના ક્ષેત્રોમાં નબળાઈ જોવા મળી હતી, જેમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, રિયલ્ટી અને ઓટો સૌથી વધુ ઘટ્યા હતા, જ્યારે હોસ્પિટલો, હેલ્થકેર અને ફાર્માશેરો પોઝિટિવ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે નવી દિલ્હીથી ઓસ્ટ્રેલિયાના આબોહવા અને ઉર્જા મંત્રી ક્રિસ બોવેન સાથે વર્ચ્યુઅલ મીટીંગ કરી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે જણાવ્યું હતું કે તેઓએ કોન્ફરન્સ ઓફ પાર્ટીઝની પ્રાથમિકતાઓ અને આ વર્ષના અંતમાં વાટાઘાટો માટેના એજન્ડા પર ચર્ચા કરી હતી. ચાલુ વૈશ્વિક અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નાગરિકો અને વ્યવસાયોને વિદેશી હુંડિયામણની જરૂર હોય તેવી વસ્તુઓ પર ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. આજે નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વેપાર સમિટને સંબોધતા શ્રી વૈષ્ણવે કહ્યું કે પશ્ચિમ એશિયામાં હજુ પણ સંઘર્ષ ચાલુ છે અને યુદ્ધવિરામ હજુ દૂર છે, તેથી દેશ માટે આર્થિક મોરચે જવાબદારીપૂર્વક કાર્ય કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આવતા 1000 વર્ષ માટે ભારતને પ્રેરણા ગણાવ્યો. પ્રધાનમંત્રીએ રોડ શો દ્વારા મંદિરમાં પહોંચી પૂજા અર્ચના અને મંદિરના કુંભાભિષેક કરીને દિલધડક એર શો નિહાળ્યો. સાંજે વડોદરામાં સરદારધામનું ઉદઘાટન કરશે. મધ્યપ્રદેશ સરકારે જબલપુરમાં સર્જાયેલી બરગી ડેમ બોટ અકસ્માતની ઘટનાની ન્યાયિક તપાસ માટે તપાસ પંચની રચના કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની સત્તાવાર મુલાકાતે જશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી ગયા અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર અતૂટ શ્રદ્ધા, દિવ્યતા અને દેશના શાશ્વત આત્માના પવિત્ર પ્રતિક તરીકે ઉભું છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં સોમનાથ અમૃત મહોત્સવને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે છે. શ્રી મોદીએ સોમનાથ અમૃત મહોત્સવને આગામી 1000 વર્ષ માટેના ભારતની પ્રેરણા પણ ગણાવ્યો. શ્રી મોદીએ કહ્યું કે 75 વર્ષ પહેલા આજના દિવસે સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ એ કોઈ સામાન્ય પ્રસંગ નહોતો. વર્ષ 1951માં સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાએ ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ કર્યો હતો.
1: પુનર્નિર્મિત સોમનાથ મંદિર મેં 75 વર્ષ પહેલે પ્રાણ પ્રતિષ્ઠા હુઈ તબ ભારતને એક નઈ ચેતના યાત્રા શરૂ કી થી. આજ 75 વર્ષ બાદ વહી યાત્રા ઓર અધિક વ્યાપક રૂપ મેં હમારે સામને હૈ. હમે ઇસે નઈ ઊંચાઈ પર લેકર જાના હૈ. હમારે સંકલ્પો કો પૂરા કરને મેં દાદા સોમનાથ કા આશીર્વાદ હમેશા હમારે સાથ રહે યહી પ્રાર્થના હૈ.
0: શ્રી મોદીએ પોતાના સંબોધનમાં 11 મે 1998ના દિવસે ભારતે કરેલા પોખરણ પરમાણુ પરીક્ષણનો પણ ઉલ્લેખ કર્યો હતો.
1: દેશને 11 મઈ કો પહેલે 3 પરમાણુ પરીક્ષણ કિયે. હમારે વૈજ્ઞાનિકોને ભારત કી ક્ષમતા કો દુનિયા કે સામને રખા. દુનિયા મેં તૂફાન આ ગયા. દુનિયા ભર કી શક્તિયાં ભારત કો દબોચને કે લિયે મેદાન મેં ઉતરી. અનેક પ્રકાર કે બંધન લગ ગયે. ઉસ સમય પૂરી દુનિયા કા દબાવ ભારત પર થા. લેકિન અટલજી કે નેતૃત્વ મેં બીજેપી સરકાર ને દિખાયા થા કે હમારે લિયે રાષ્ટ્ર પ્રથમ હૈ. દુનિયા કી કોઈ તાકાત ભારત કો ઝુકા નહીં સકતી.
0: કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે વિશેષ સ્મારક ટપાલ ટિકિટ તેમજ 75 રૂપિયાનો વિશેષ સ્મારક સિક્કો પર બહાર પાડ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ અમૃત પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરી. તેમણે સોમનાથ મંદિરના શિખર પર કુંભાભિષેક કર્યો હતો. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરના શિખર પર 11 તીર્થ સ્થળમાંથી લવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો છે. શ્રી મોદી ધ્વજારોહણ સમારોહમાં પણ ઉપસ્થિત રહ્યા. દરમિયાન વાયુસેનાએ એર શો કર્યો હતો, જેમાં સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથ મંદિર ઉપર આકર્ષક કરતબ રજૂ કર્યા, તેમજ હેલિકોપ્ટરના માધ્યમથી મંદિર પર પુષ્પવર્ષા પણ કરવામાં આવી. ત્યારબાદ શ્રી મોદીએ વિશેષ પ્રદર્શનીનું નિરીક્ષણ કર્યું હતું. આ પહેલા શ્રી મોદીએ ખુલ્લી જીપમાં હમીરજી ગોહિલ સર્કલ સુધી રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેમની સાથે જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ જોવા મળ્યા હતા. શ્રી મોદીએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. સોમનાથ અમૃત પર્વ સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ઉજવાઈ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરા પહોંચશે, જ્યાં તેઓ રાજ્યના ત્રીજા અત્યાધુનિક સરદાર ધામનું લોકાર્પણ કરશે. શ્રી મોદી સરદાર ધામ પરિયોજના સાથે સંબંધિત અનેક શૈક્ષણિક અને એકીકરણ નિર્માણ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. દરમિયાન પ્રધાનમંત્રીને પાટીદાર રત્ન પુરસ્કારથી સન્માનિત કરાશે.
2: વડોદરા આજ સામ પ્રધાનમંત્રી દ્વારા રાજ્ય કે તીસરે સરદાર ધામ કે ઉદ્ઘાટન કા ગવાહ બનેગા. સરદાર ધામ કો વડોદરા મેં ટીમ સરદાર ધામ ને લગભગ 150 કરોડ કી લાગત સે બનાયા હૈ, જો શિક્ષા કે જરીય સામાજિક વિકાસ કે વિચાર કો સાકાર કરતા હૈ. ઇસ પ્રોજેક્ટ મેં 1000 લડકો ઓર 1000 લડકીઓ કે લિયે હોસ્ટેલ કી સુવિધા કે સાથ સાથ એક સેન્ટ્રલ ડાઇનિંગ હોલ, લાઇબ્રેરી ઓર ઓડિટોરિયમ જૈસી સુવિધાએ શામિલ હૈ. શ્રી મોદી સરદાર ધામ કોમ્પ્લેક્સ કા દૌરા ભી કરેંગે, પ્રધાનમંત્રી સભા કો ભી સંબોધિત કરેંગે. હર્ષલ પંડ્યા, આકાશવાણી સમાચાર, અહેમદાબાદ.
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર ખીણમાં ખાબકતા એક જ પરિવારના 5 સભ્ય અને ચાલક સહિત કુલ 6 લોકોના મોત નિપજ્યા, જ્યારે આ દુર્ઘટનામાં 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત.

થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. સંયુક્ત રાષ્ટ્રસંઘના નિવાસી સંયોજક સ્ટીફન ફ્રીઝનર અને તેમની ટીમે મહેસાણામાં દેશના સૌ પ્રથમ સૌર ઉર્જા ગામ તરીકે ઓળખાતા મોઢેરાની મુલાકાત લીધી. ટીમે ગામમાં સૌર ઉર્જા યોજનાઓ અને તેનાથી લોકોના જીવનમાં આવેલા પરિવર્તન અંગેની માહિતી મેળવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પ્રસ્તુત છે રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક છે જયદીપ પંડ્યા. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ અને શ્રી પી એન ટીવી શેઠ હાઈસ્કૂલે શૈક્ષણિક ક્ષેત્રમાં ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ચાલુ શૈક્ષણિક વર્ષના ધોરણ 12ના પરીક્ષા પરિણામોમાં શ્રીમતી સરોજની નાયડુ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાએ 100% પરિણામ અને શ્રી પી એન ટીવી શેઠ હાઈસ્કૂલ શાળાએ 80.20% પરિણામ મેળવીને ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે સમગ્ર શહેર માટે ગર્વની વાત છે. ગત વર્ષમાં પણ શાળાનું પરિણામ 100% રહ્યું હતું અને આ વર્ષે પણ તે જ પરંપરા જાળવી રાખવામાં આવી છે. આ રીતે સતત ગુણવત્તાસભર શિક્ષણ આપીને શાળાએ સફળતાની નવી ઊંચાઈ સર કરી છે. તાજેતરમાં દિલ્હી ખાતે મન કી ઉડાન ફાઉન્ડેશન દ્વારા ઇન્ટરનેશનલ ગોલ્ડન અચીવર એવોર્ડ 2026 અને વિકસિત ભારત 2047 રાષ્ટ્રીય કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દેશભરના રાજકારણ, ફિલ્મ ઉદ્યોગ અને સમાજસેવા ક્ષેત્રના 36થી વધુ પ્રતિષ્ઠિત હસ્તીઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં રાજકોટના ગૌરવ સમાન દિવ્યાંગ ખેલાડી સોનલ વસોયાને તેમના વિશિષ્ટ પ્રદાન બદલ એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. વિકસિત ભારત 2047ના વિઝનને કેન્દ્રમાં રાખીને યોજાયેલા આ કોન્કલેવમાં શિક્ષણ, આરોગ્ય, એમએસએમઈ, ડિજિટલ ઇન્ડિયા, મહિલા સશક્તિકરણ, યુવા શક્તિ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વપૂર્ણ વિષયો પર નિષ્ણાતોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે પેરા નેશનલ ચેમ્પિયન સોનલ વસોયાએ વર્ષ 2024માં ટોક્યો ખાતે આયોજિત એશિયન ચેમ્પિયનશીપમાં પેરા કેનો કાયાકિંગ વોટર સ્પોર્ટમાં સિલ્વર તેમજ વર્ષ 2025માં થાઇલેન્ડ ખાતે બ્રોન્ઝ મેડલ અપાવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રમાશ્રી પાંડેએ ફેબ્રુઆરી 2026 માટે વિવિધ ડિવિઝનના 14 કર્મચારીઓને પ્રતિષ્ઠિત મેન ઓફ ધી મંથ સેફ્ટી પુરસ્કારથી સન્માનિત કર્યા. આમાં રાજકોટ ડિવિઝનના 3 કર્મચારીઓની પસંદગી થવી એ ડિવિઝન માટે ગૌરવની વાત છે. આ સન્માન પશ્ચિમ રેલવે મુખ્યાલય મુંબઈ ખાતે આયોજિત એક સમારોહમાં આપવામાં આવ્યું હતું. આ કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સતર્કતા, નિષ્ઠા અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમના પ્રયત્નોથી સંભવિત રેલ અકસ્માતો ટાળીને સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત થયું છે. એસોસિએશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટીઝ દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધાનું આયોજન જયપુરની રાજસ્થાન યુનિવર્સિટી ખાતે સફળતાપૂર્વક થયું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડબોલ ટીમે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી ભારતની શ્રેષ્ઠ 4 ટીમોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આ સિદ્ધિ સાથે ગુજરાતના રમતગમત ઇતિહાસમાં નવો માઇલસ્ટોન સ્થાપિત થયો છે. અત્યાર સુધીમાં હેન્ડબોલમાં કોઈપણ ગુજરાતની યુનિવર્સિટી ટીમ ઓલ ઇન્ડિયામાં 4th સ્થાન સુધી પહોંચી અને ખેલો ઇન્ડિયા માટે ક્વોલિફાય થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. રાજ્યભરમાં 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની થયેલી ચૂંટણીના મતદાનના આખરી આંકડા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી જાહેર કરાયા હતા. જે મુજબ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 51.60% નાગરિકોનું મતદાન નોંધાયું છે, જેમાં પુરૂષ મતદારો 56.29% અને મહિલા મતદારો 46.56% નોંધાયા હતા. રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકોની ચૂંટણીમાં કુલ 60.19% નાગરિકો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, જેમાં પુરૂષ મતદારો 65.16% તથા મહિલા મતદારો 54.77% નોંધાયા છે. સૌથી વધુ મતદાન બેટલા 4 બેઠક પર 75.31%, જ્યારે સૌથી ઓછું મતદાન 9 દડવી બેઠક પર 47.29% નોંધાયું હતું. વિશ્વ વારસા દિવસ નિમિત્તે રાજકોટમાં હેરિટેજ વોકનું સુંદર તથા રોચક માહિતી સભર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢી અને નાગરિકોમાં પોતાના શહેરના ઐતિહાસિક વારસા પ્રત્યે ગૌરવભાવ જગાડવાનો અને સંસ્કૃતિ સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો હતો. આ યાત્રામાં શહેરના ઇતિહાસપ્રેમી વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો

તેમજ જાગૃત નાગરિકો સહિત આશરે 150 જેટલા ભાઈઓ અને બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારાઓમાં ઉત્સાહ અને જિજ્ઞાસા સ્પષ્ટપણે જોવા મળી હતી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ જિલ્લાનો સમાચાર પત્ર, જેના લેખક હતા જયદીપ પંડ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

પુરુષોત્તમ ઉપાધ્યાયને આપ સાંભળી રહ્યા હતા. રચના હતી સઈદ આરિફ હસન જાફરી બેચેનની. હવે સાંભળીએ આરિફ મીરને, રચના છે બેચેનની.

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપણે રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTH નું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

0: નમસ્કાર, શુભ સંધ્યા. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 5 થવા જઈ રહ્યા છે. આપ સર્વેનું સ્વાગત. થોડી જ ક્ષણોમાં હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં જયા ભારતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહા કે સોમનાથ મંદિર અટૂટ આસ્થા, દિવ્યતા ઓર દેશ કી આશ્વસ્ત આત્મા કા પ્રતીક હૈ. ઉન્હોને કહા કે સોમનાથ અમૃત પર્વ કેવલ અતીત કા ઉત્સવ નહીં હૈ, બલ્કિ યે આને વાલે 1000 વર્ષો તક દેશ કી પ્રેરણા બનેગા. ગુજરાત મેં સોમનાથ અમૃત મહોત્સવ મેં પ્રધાનમંત્રી ને કહા કે સોમનાથ લોગો કો યે યાદ દિલાતા હૈ કે કોઈ ભી રાષ્ટ્ર અપને જડો સે જુડા રહેકર હી લંબે સમય તક મજબૂતી સે ખડા રહ સકતા હૈ.
2: આઝાદી કે સમય સરદાર સાહેબ ને 500 સે જ્યાદા રિયાસતો કો જોડકર એક ભારત કા આધુનિક સ્વરૂપ ગણા થા, તો સાથ હી સોમનાથ કે પુનર્નિર્માણ સે ઉન્હોને દુનિયા કો બતાયા થા ભારત કેવલ આઝાદ નહીં હુઆ હૈ, ભારત અપને પ્રાચીન ગૌરવ કો પુનઃ હાસિલ કરને કે માર્ગ પર ભી અબ આગે બઢ ચુકા હૈ.
1: इस अवसर पर प्रधानमंत्री ने सोमनाथ अमृत पर्व पर एक विशेष डाक टिकट और 75 रुपए का एक विशेष सिक्का भी जारी किया. सरकार ने कहा है कि देश भर में पेट्रोल और डीजल का पर्याप्त भंडार उपलब्ध है और घरेलू एलपीजी की आपूर्ति निरंतर जारी है. नई दिल्ली में पश्चिम एशिया के घटनाक्रमों पर अंतर मंत्रालयी ब्रीफिंग में पेट्रोलियम और प्राकृतिक गैस मंत्रालय की संयुक्त सचिव सुजाता शर्मा ने कहा कि सरकार उपभोक्ताओं को ईंधन की आपूर्ति सुनिश्चित कर रही है. उन्होंने कहा कि प्रधानमंत्री नरेन्द्र मोदी ने लोगों से पेट्रोल और डीजल की खपत कम करने की अपील की है.
3: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
1: रसायन और उर्वरक मंत्रालय की अपर सचिव अपर्णा शर्मा ने कहा कि खरीफ सीजन

0: હમ અભી હાજર હુએ.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
0: સુરમઈ શામ, ઉદાસ સમંદર, થકા હુઆ સૂરજ, બોઝિલ હવા ઓર ગુંજતા હુઆ યે નગમા.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: आप सुन रहे हैं विविध भारती, देश की सुरीली धड़कन। कार्यक्रम तराने नए पुराने बस कुछ ही पलों में।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
0: પ્રસ્તુત છે કાર્યક્રમ તરાને નય પુરાને।
2: તરાને નય

0: મિત્રો, અત્યારે સાંજના 6 થયા છે. હવે સાંભળીએ હિંમતગીરી ગોસ્વામીના સ્વરમાં ભજનો, પણ તે પહેલા આ જાહેરાત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
0: આકાશવાણી રાજકોટ, મિત્રો, હવે પ્રસ્તુત કરીએ હિંમતગીરી ગોસ્વામીના સ્વરમાં ભજનો. પ્રથમ રચના છે સહદેવ જોશીની.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારી

0: ના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: મિત્રો, હવે સાંભળીએ હિંમતગીરી ગોસ્વામીના જ સ્વરમાં પુરુષોત્તમની આ રચના.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડની લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: હવે પછીની આ રચના છે ગંગા સતીની.

0: મિત્રો, હમણાં જ આપે સાંભળ્યા હિંમતગીરી ગોસ્વામીના સ્વરમાં આ ભજનો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંજના 6:15 થઈ છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490.
0: મિત્રો, હવે માહિતી આપીએ આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની.

સાંજે 6:30 યુવાણી, જેમાં આજે છે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન અને 7:22 ગામનો ચોરો, જેમાં છે વડોદરા કેન્દ્રનું પ્રદાન. બંને કાર્યક્રમનું પ્રસારણ થશે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. સારેગામાં રાત્રિના 8 વાગે 9:15 કાર્યક્રમ સ્પોટ લાઇટ, જે દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે. રાત્રિના 9:30 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ રજૂ થશે. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા, નિર્માણ સહાય ડિમ્પલ મોદી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. રાત્રિના 10 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતી માહિતી અમારા આજે પ્રસારિત થનારા હવે પછીના કાર્યક્રમોની. આવતીકાલના કાર્યક્રમોમાં જોઈએ તો આવતીકાલે સવારે 6:10 ભક્તિ સંગીતની અર્ચના, શ્રી રામચરિત માનસ ગાન 6:35, 6:45 કૃષિ માહિતીમાં વિષય છે પાક પોષણમાં જૈવિક ખાતરની ભૂમિકા ભાગ પહેલો, રજૂઆત ડોક્ટર ઉસ્માન ગની શેરસિયા.

7:30 ભરત ધીનોજાના સ્વરમાં હવેલી સંગીત, 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય છે આત્મગોપન, પ્રસ્તુતિ હિરલ માકડ, 8:30 નિરખની ગગનમાં ભજનોના કાર્યક્રમમાં સાંભળીશું વશરામ બાવળીયાના સ્વરમાં ભજનો, 8:50 ગુજરાતી વાર્તાલાપમાં જયમલ પરમાર સંપાદિત લોકવાર્તાઓ રજૂ કરશે ડોક્ટર મનોજ રાવલ, 10:30 વય વંદનામાં સેવામય નિવૃત્તિ તે અંગે બળવંતભાઈ ગોડા સાથેની મુલાકાત, નિર્માણ સહાય દીપ્તિ વંકાણી, 11:00 માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની 11/5/2026 રોજ વડોદરા મુલાકાતને આવરી લેતો રેડિયો અહેવાલ રજૂ થશે, પ્રસ્તુતિ આકાશવાણી વડોદરા.

0: બપોરે 12-3 વાગ્યા સુધીના કાર્યક્રમનું પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી, જે અંતર્ગત 12 ગુજરાતી ગીતો, 12:30 સહિયર, જેમાં આવતીકાલે છે ભુજ કેન્દ્રનું પ્રદાન, 1:10 સુગમ સંગીત, 1:30 જય ભારતી અને 2:40 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો. સાંધ્યકાલીન સભામાં 6:30 યુવાણી, જેમાં આવતીકાલે છે ભુજ કેન્દ્રનું પ્રદાન અને 7:22 ગામનો ચોરો, જેમાં છે વડોદરા કેન્દ્રનું પ્રદાન. બંને કાર્યક્રમનું પ્રસારણ થશે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. રાત્રિના 9:15 સમાચાર દર્પણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, 10 છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત. તો આ હતી માહિતી અમારા આજે તેમજ આવતીકાલના કાર્યક્રમોની. થોડી જ ક્ષણોમાં સંસ્કૃતમાં સમાચાર, જે દિલ્હી કેન્દ્ર પરથી રિલે થશે.
1: ઇયમ આકાશવાણી સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ્. પ્રવાચિકા નિધિ ઝા. આદૌ મુખ્યાઃ વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અવોચત યત સોમનાથ અમૃત પર્વ ન કેવલમ ભૂતકાલસ્ય ઉત્સવઃ અસ્તિ અપિતુ આગામી સહસ્ર વર્ષાણિ યાવત રાષ્ટ્રસ્ય કૃતે પ્રેરણા સૂત્રો ભવિષ્યતિ. મંદિરસ્ય પુનરુદ્ધારસ્ય 75 વર્ષાણામ પૂર્ણતામાલક્ષ્ય એષા મહાપૂજા આયોજિતા. પશ્ચિમ બંગાળ રાજ્યસ્ય નૂતન મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી અદ્ય ઉદ્ઘોષિતવાન યત રાજ્ય સર્વકારેણ બાંગ્લાદેશ સીમ્નઃ સુરક્ષા પ્રાચીર નિર્માણાર્થં સીમા સુરક્ષા બલાય ભૂ હસ્તાંતરણસ્ય નિર્ણયઃ સ્વીકૃતઃ. કેન્દ્ર પ્રશાસનેન 25-ઉત્તર-2000 વર્ષસ્ય વિકસિત ભારત આજીવિકા પ્રત્યાભૂતિ અભિયાન અધિનિયમઃ VBG રામજી ઇતિ અધિસૂચિતઃ. વૈશ્વિક પ્રતિકૂળ સ્થિતિઃ સત્યપિ દેશસ્ય અર્થવ્યવસ્થા સુદૃઢા વર્તતે. સહૈવ અનુમીયતે યત આગામી વિત્તવર્ષે અર્થવ્યવસ્થા 6.6% યાવત વર્ધિષ્યતે. અપિ ચ ક્રીડા વાર્તાસુ ઇન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા માલિકાયામ અદ્ય સાયંકાલે ધર્મશાલાયાઃ હિમાચલ પ્રદેશ ક્રિકેટ સંઘ ક્રીડાંગણે પંજાબ કિંગ્સ અથ ચ દિલ્હી કેપિટલ્સ દલયોર્મધ્યે સ્પર્ધા ભવિષ્યતિ. अथ विस्तृतीकृताः वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी अद्य गुजरात राज्यस्य सोमनाथ मंदिरे सोमनाथ अमृत पर्व महोत्सवावसरे विशेष पूजाम् अकरोत्. मंदिरस्य पुनरुद्धारस्य 75 वर्षाणां पूर्णतामालक्ष्य एषा महापूजा आयोजिता. महापूजायाः अनन्तरं कुम्भाभिषेकः ध्वजारोहण समारोहश्चापि सम्पन्नः. અવસરે અસ્મિન ભાષમાણઃ પ્રધાનમંત્રી પ્રાવોચત યત સોમનાથ મંદિરમ દેશસ્ય શાશ્વત આત્મનઃ દિવ્યતાયાઃ સહૈવ અગાધ શ્રદ્ધાયાઃ પ્રતીકમ વર્તતે. તેન પ્રોદીરિતમ યત સોમનાથ અમૃત પર્વ કેવલમ ભૂતકાલસ્ય ઉત્સવઃ નાસ્તિ અપિતુ આગામી સહસ્ર વર્ષાણિ યાવત રાષ્ટ્રસ્ય કૃતે પ્રેરણા સ્ત્રોતઃ ભવિષ્યતિ.
2: આઝાદી કે સમય સરદાર સાહેબ ને 500 से ज्यादा रियासतों को जोड़कर एक भारत का आधुनिक स्वरूप गढ़ा था. तो साथ ही सोमनाथ के पुनर्निर्माण से उन्होंने दुनिया को बताया था भारत केवल आजाद नहीं हुआ है,

0: વિડિયો લાઇક કરવાના પૈસા મળશે.
1: સો ઇઝી.
2: ફસાણો.
3: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. આરબીઆઈ કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
4: ગુડ ઇવનિંગ દોસ્તો, હું છું તમારી રેડિયો દોસ્ત મુસ્કાન, અને લઈને આવી છું મારી વાતોમાં મીઠાસ, મસ્તી, સમજ અને શાન. અને આજે લઈને આવી છું આપ સૌનો મનગમતો કાર્યક્રમ યુવાણી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. મિત્રો, તમે ક્યારે વિચાર્યું છે કે જીવન એ કેટલી સુંદર સફર છે? દરરોજ આપણે અનેક રસ્તાઓ પરથી પસાર થઈએ છીએ, ક્યાંક કામ માટે, ક્યાંક સપનાઓ માટે, તો ક્યાંક પોતાના લોકો સુધી પહોંચવા માટે. પરંતુ આ રસ્તાઓ પર સલામતી એટલી જ જરૂરી છે જેટલી સફર. એક નાની બેદરકારી, એક ક્ષણની ઉતાવળ અને આખી જિંદગી બદલાઈ શકે છે. અને આ જ કારણે સમગ્ર વિશ્વમાં સંયુક્ત રાષ્ટ્ર માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવવામાં આવે છે. મિત્રો, યુનાઇટેડ નેશન્સ ગ્લોબલ રોડ સેફ્ટી વીકની શરૂઆત વર્ષ 2007 સંયુક્ત રાષ્ટ્ર અને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO દ્વારા કરવામાં આવી હતી. તેનું મુખ્ય કારણ હતું વિશ્વભરમાં સતત વધી રહેલા માર્ગ અકસ્માતો અને તેમાં થતા મૃત્યુ. ખાસ કરીને યુવાનો અને બાળકોમાં રોડ અકસ્માત મૃત્યુનું મોટું કારણ બની રહ્યા હતા. અને તેથી વિશ્વ સમજાયું કે માત્ર નિયમો બનાવવાથી કામ નહીં ચાલે, લોકોમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે. અને એટલે જ 8 થી 12 સુધી આપણે સંયુક્ત રાષ્ટ્ર માર્ગ સુરક્ષા સપ્તાહ ઉજવીએ છીએ. આપણે આ ચર્ચાને આગળ વધારીશું, પણ એ પહેલા ચાલો એક મસ્ત મજાનું ગીત સાંભળી લઈએ.

0: वर्क फ्रॉम होम हाई सैलरी बस एक क्लिक में अरे वाह
1: असानी
2: अजाने लिंक्स पर क्लिक ना करो आरबीआई कहे छे
1: जानकार बनो सतर्क रहो
3: मित्रों दर वर्षे उजवातु आ मार्ग सुरक्षा सप्ताह लोको मां ट्राफिक नियमों प्रत्ये जागृति लावा माटे समर्पित छे विश्वना अनेक देशों मां आ सप्ताह दरम्यान विविध कार्यक्रमों योजावामां आवे छे जेम के ट्राफिक जागृति अभियान साइकल रैली रोड सेफ्टी वॉक स्ट्रीट प्ले अने नाटको शाळाओ अने कॉलेज मां वर्कशॉप ट्राफिक पोलिस द्वारा जागृति कार्यक्रमों सोशियल मीडिया कैम्पेन अने इमरजेंसी सेफ्टी ट्रेनिंग जेवा कार्यक्रमों द्वारा लोकोने मार्ग सुरक्षा विशे समजावामां आवे छे મિત્રો શું તમને ખબર છે વિશ્વ આરોગ્ય સંસ્થાના આંકડા મુજબ દર વર્ષે વિશ્વમાં આશરે 11 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવે છે દર 24 સેકન્ડે દુનિયામાં એક વ્યક્તિ રોડ અકસ્માતમાં મૃત્યુ પામે છે અને તેમાં સૌથી વધુ અસર યુવાનો પર જોવા મળે છે વધુ ઝડપ ડ્રાઇવિંગ દરમિયાન મોબાઈલનો ઉપયોગ નશાની હાલતમાં વાહન ચલાવવું અને ટ્રાફિક નિયમોની અવગણના અકસ્માતના મુખ્ય કારણોમાં સામેલ છે મિત્રો માર્ગ સુરક્ષા સપ્તાહ દર વર્ષે એક ખાસ થીમ સાથે ઉજવવામાં આવે છે આ થીમ નો હેતુ વિશ્વનું ધ્યાન માર્ગ સુરક્ષાના કોઈ ખાસ મુદ્દા તરફ દોરવાનું હોય છે આ વખતની થીમ છે મેક વોકિંગ એન્ડ સાયકલિંગ સેફ એટલે કે પગપાળા ચાલતા લોકો અને સાયકલ ચાલકો માટે રસ્તાઓ વધુ સુરક્ષિત બનાવો કારણ કે રસ્તાઓ માત્ર વાહનો માટે નથી રસ્તાઓ દરેક માટે છે આ થીમ અંતર્ગત વિશ્વભરમાં લોકોમાં જાગૃતિ લાવવામાં આવી કે ફૂટપાથ વધુ સુરક્ષિત હોવા જોઈએ સાયકલ ટ્રેક વધારવા જોઈએ ઝીબ્રા ક્રોસિંગ સુરક્ષિત હોવું જોઈએ સ્કૂલ ઝોનમાં વાહનોની ઝડપ ઓછી રાખવી જોઈએ મિત્રો સુરક્ષા માત્ર પોતાની જવાબદારી નથી બીજાના જીવન પ્રત્યેનો આદર પણ છે અને આજની આ ફાસ્ટ પેસ દુનિયામાં આપણે આ વાત તો સમજવી જ જોઈએ યુવા મિત્રો આજે જયારે આપણે સોશિયલ મીડિયાને એક 30 સેકન્ડના રીલ માંથી કેટલી બધી માહિતી મેળવી લઈએ છીએ ને તો તમે કદી વિચાર્યું છે કે જયારે આ બધું નહોતું સોશિયલ મીડિયા ત્યારે લોકો માહિતી ક્યાંથી મેળવતા હશે તમે તો કલ્પના પણ નહીં કરી શકો કે કોઈ વિષયની માહિતી મેળવવી હોય અને ગૂગલ નહોતું ત્યારે લોકો કેવી રીતે માહિતી મેળવતા અને આવા સમયે જયારે આકાશવાણી જેવા મોટા માધ્યમ દ્વારા માહિતી આપવાની હોય અને એ પણ આપણા જેવા જ યુવાનોને તો ત્યારે કયા વિષયો પર વાત અને ચર્ચાઓ થતી હશે કદી વિચાર્યું છે તમે તો ચાલો આજે આકાશવાણીના જયારે 90 વર્ષ પૂરા થવા આવ્યા છે ત્યારે ગૂગલ નહોતું એ જમાનામાં લોકો કેવી રીતે આકાશવાણી સાથે સંકળાયેલા હતા એ વિશે કઈક રસપ્રદ વાતો કરીએ તો લઈને આવી ગઈ છું આપણા આકાશવાણીના યુવાણી કાર્યક્રમમાં આપ સૌના સિનિયર અને એક સમયના યુવાણીના એન્કર અને અત્યારે પણ જેઓ આપણી સાથે આકાશવાણીના સૈયર સાહિત્ય પત્રિકા જેવા સંવાદોમાં જોડાય છે એવા ડોક્ટર નિયતિ અંતાણીને વેલકમ મેમ
4: ખૂબ ખૂબ આભાર મુસ્કાન અને શ્રોતા મિત્રો આપ સૌને પણ ખૂબ પ્રેમ અને આવકારો
3: મેમ પોતે ગુજરાતી સાહિત્યના અધ્યાપિકા

0: છે અને યુવાણી સાથે લગભગ 25 વર્ષથી સંકળાયેલા છે અને આજે આપણે એમની સાથે સરસ મજાની વાતચીત કરીશું. સૌથી પહેલો પ્રશ્ન મેમ, આકાશવાણી અમદાવાદના 90 વર્ષ આ સિદ્ધિને તમે કેવી રીતે જુઓ છો?
1: આમાં એવું છે, અત્યારની જનરેશનને ખાસ તો કહેવાનું, જેને આપણે જેન ઝી ને ઝેન આલ્ફા ને એવું બધું જે કહીએ છીએ એ રીતે, પણ કદાચ આકાશવાણી તો હું એ નહોતી એ પહેલાથી છે આકાશવાણી. અને આ ખરા અર્થમાં આકાશવાણી છે, કારણ કે એ જે રેડિયોનું આખું વળગણ હતું, સમાચારો, ગીતો, કેટલાય બધા કાર્યક્રમો, હજુ જયારે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ એટલે કે ટીવીનું પણ આગમન નહોતું થયું ત્યારથી એ આકાશવાણી છે. અને જયારે આજે આકાશવાણી 90 વર્ષની ઉજવણી કરી રહ્યા છે ત્યારે મને રાજેન્દ્ર શુક્લની આ એક પંક્તિ પણ યાદ આવે છે કે પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, સમયના કોઈ પણ થરે હું મળીશ જ. તો આ આકાશવાણી.
0: શું વાત છે મેમ, ખરેખર એક સુંદર શરૂઆત થઈ છે આ સંવાદની. તો મારે તમને પૂછવાનું છે કે આપનો આકાશવાણી સાથેનો પ્રારંભ કેવી રીતે થયો, એટલે 25 વર્ષના પ્રવાસમાં સૌથી યાદગાર કોઈ એક ક્ષણ હોય જે તમે શેર કરવા માંગતા હો યુવા મિત્રો સાથે?
1: હા, એટલે એમાં એવું છે કે 25 લગભગ હું 2003 થી એટલે 23 વર્ષ ઉપરનો સમયગાળો થયો અને મેં પણ આકાશવાણી જે આ યુવાણીનો કાર્યક્રમ છે જે યુવાનો માટેનો ખાસ કરીને હોય છે અને એમાં ઓડિશન આપેલું, કારણ કે મને પહેલેથી શોખ પણ હતો અને સ્વાભાવિક રીતે એક આકાશવાણીના સ્ટુડિયોમાં આવું એક ડ્રીમ કમ્સ ટ્રુ, એટલે કે સપનું આપણું સાચું પડે એવી વાત. પણ પહેલી વખત તો ઓડિશનમાં હું પણ નિષ્ફળ ગઈ હતી અને મને અહીંયાથી કહેવામાં આવ્યું હતું, અને કારણ કે બંધ સ્ટુડિયોમાં આપણે જયારે ઓડિશન આપતા હોઈએ છીએ તો મારે મારી શ્વાસોચ્છવાસની પ્રક્રિયા ઉપર કામ કરવાનું એવું કીધું હતું, કારણ કે શ્વાસ સંભાળે એટલે ત્યારે આવી કોઈ સભાનતા નહોતી. અને પછી જયારે એક વખત ઓડિશન આપ્યું અને ખ્યાલ આવ્યું કે આપણે ક્યાં કાચા પડીએ છીએ, પછી મેં એના માટેની મહેનત શરૂ કરી, પ્રાણાયામ કરીએ, અત્યારે જેને આપણે મેડિટેશન કે બ્રીધિંગ એક્સરસાઇઝ ને એવું બધું કહીએ છીએ. અને ફરી વખત જયારે ઓડિશન આવ્યું અને મેં આપ્યું અને હું સફળ થઈ, લગભગ 8 વર્ષ જેવું મેં યુવાણીના એનાઉન્સર તરીકે કામ કર્યું. અને યાદગાર ક્ષણો તો ઘણી બધી છે, પણ જે એક રોમાંચ કેવો કે લાઈવ થાય અને કાર્યક્રમનો જે સમય હોય એના 2-2.5 કલાક પહેલા સ્ટુડિયોમાં આવવાનું થાય, હવે મોબાઈલ છે અને સહજતાથી આપણે ઘણું બધું ગૂગલમાંથી સર્ચ કરીને મૂકી શકીએ છીએ, લખી શકીએ છીએ, પણ તે વખતે આ બધી સગવડ નહોતી. 2003, 2004, 2005, 2006 એ સમયગાળાની આખી આ વાત છે. અને ત્યારે આવી અને હાથથી આખી સ્ક્રિપ્ટ લખવાની, એને બતાવવાની, અપ્રૂવ કરાવવાની, સુધારા વધારા કરવાના, તો આ બધું જ યાદગાર છે. અને ફેડર ઊંચા નીચા કરીએ, ટેકનિકલ આખું બધું અમને તાલીમ પણ આપવામાં આવી હતી અહીંયાથી પહેલા.
0: તો આજ જેમ લાઈવ પ્રોગ્રામ દરમિયાન સૌથી કોઈ પડકારજનક એવો કોઈ અનુભવ રહ્યો હોય એ શેર કરવા માંગશો તમે?
1: હા, એટલે 2 રીતે પડકારજનક. આમ તો દર વખતે લાઈવ જઈએ એટલે આમ તો પડકારરૂપ જ
0: બિલકુલ
1: લાગે. ક્યારેક એવું પણ થાય કે આપણે લાઈવ જતા હોઈએ અને કોઈ કારણસર કઈ ટેકનિકલ કોઈ ક્ષતિ આવી જાય અને જેને કારણે બંધ થઈ જાય, તો ત્યારે શું કરવું સૂજે નહીં તરત, કારણ કે નવા નવા હોઈએ. એકાદ વાર મારે એવું થયું હતું કે લાઈવ કરતા હોઈએ અને ઉધરસ આવી જાય, ક્યારેક છીંક આવી જાય. તો પહેલી વખત જયારે આવું થયું ને ત્યારે સમજ ના પડી અને ચાલુ કાર્યક્રમમાં જ ઉધરસ આવી ગઈ અને પછી એકદમ ફેડર મેં ખેંચી લીધું, સમજ ના પડી શું કરવું જોઈએ. પણ પછી અહીંયાથી અમને અમારા આકાશવાણીનો જે આખો સ્ટાફ છે અને જે અમને તાલીમ ને આપી હતી એમણે અમને શીખવાડ્યું પણ ખરા કે આવી પરિસ્થિતિમાં કઈ રીતે આપણે જાતને, એટલે આ એક આખી વસ્તુ કેવી છે કે જયારે તમે કોઈ પણ કાર્ય કરતા હો, કોઈ પણ પરિસ્થિતિમાં હો, તો કેવા સંજોગોમાં કેવી રીતે તમારે મેનેજ કરવું અને બેલેન્સ કરવું, તો એ મને આ લાઈવ કાર્યક્રમો દ્વારા બહુ શીખવા મળ્યું છે. અને બીજું એક એ રહેતું કે હવે ઈમેલ આવે છે, પહેલા પત્રો આવતા.
0: અચ્છા. હા,
1: અને એમાં કહેવામાં આવે કે ભાઈ યુવાણીમાં આ ગીત વગાડજો, સંભળાવજો અમને, તો ઘણા બધા પત્રો ભેગા થાય. ઘણી વખત ઘણા કોમન બધાના રસ રૂચિ હોય તો એ ગીત અમે આવીએ એટલે લગભગ 2-1 કલાક પહેલા એ બધું કમ્પ્યુટરમાં ગોઠવી રાખીએ કે આ ગીત, અને એના ટાઈમિંગ જોવાના હોય. એ ખાસ શીખવાનું હોય છે કે જે ગીત મૂક્યું એમાં લખ્યું જોઈએ કે આ 4 મિનિટ 16 સેકન્ડનું છે કે આ 3 મિનિટ 20 સેકન્ડનું છે, બધી ગણતરી કરી અને સ્ક્રિપ્ટ લખવાની આવે.
0: બિલકુલ.
1: એટલે 30 મિનિટનો કાર્યક્રમ હોય તો એની અંદર કોઈ સંવાદ છે તો એ 11 મિનિટનો છે, તો ગીત કેટલા વગાડવા અને તમારી સ્ક્રિપ્ટ કેટલા મિનિટની થવી જોઈએ, અને કારણ કે આમાં તો કેવું હોય કે જેવો તમારો સમય પૂરો થાય ને જ્યારે તમે, ત્યારે બીજું કેન્દ્ર જોડાઈ અને એનો કાર્યક્રમ શરૂ થઈ જાય.
0: બિલકુલ,
1: એટલે ઘણી વાર આપણે બોલતા રહી જઈએ, એટલે આ બહુ સભાનતા, એટલે આ શીખવા જેવું ઘણું કે સમય સાથે કેવી રીતે તાલમેલ કરવાનો.
0: બિલકુલ બિલકુલ. અને જ્યારે તમે સ્ક્રિપ્ટિંગ લખતા હોય એ સમયે પણ તમારે જોવું પડે કે હા મારો 29 મિનિટનો કાર્યક્રમ છે તો એમાં સમય કેવી રીતે આપણે ટાઈમ સેટ

0: કરી શકે. તો જ્યારે એવા રેડિયો માટે તમે સ્ક્રિપ્ટ લખવાની જે પ્રક્રિયા હોય છે એ કેવી રીતે અલગ હોય છે, કારણ કે તમે તો સાહિત્યના બેકગ્રાઉન્ડથી છો, તો એમાં તમને કઈ રીતે હેલ્પફુલ થયું કે અત્યારના પ્રોફેશનમાં તમને કેવી રીતે હેલ્પ કરે છે?
1: આમાં એવું છે કે હું ગુજરાતી સાહિત્ય સાથે જ ભણી છું, એટલે વાંચન તો મારું એ રીતનું રહે. પુસ્તકો ઘણા બધા વાંચ્યા છે, કવિઓ લેખકો વાંચીએ, અને મેં કીધું ને કે તે વખતે ગુગલ નહોતું કે રાજેન્દ્ર શુક્લ એવું ગુગલમાં નાખીએ ને એમની 10 પંક્તિઓ આપણને હાથ વગી થઈ જાય. તે વખતે બધું યાદ જ રાખવું પડતું, એટલે સ્વાભાવિક રીતે. અને ઘરેથી વિચારીને તો આવીએ કે આજે ઉઘાડ કેવી રીતે કરીશું કાર્યક્રમનો, કાર્યક્રમને અંત આવતા સુધીમાં મારે શું બોલવું છે એવું કે જે શ્રોતાઓ કાર્યક્રમ પત્યા પછી પણ યાદ રાખે, એ લોકોને ગમે. આકાશવાણીનું માધ્યમ કેવું છે કે અહીંયા તમને સામે દેખાતા કોઈ પ્રેક્ષકો શ્રોતાઓ નથી, પણ એ શ્રોતાઓ તમને ધ્યાનથી સાંભળે છે ને એમના પ્રતિભાવો આપણને પત્રો દ્વારા આવતા હોય છે, એટલે એ પાછું રોમાંચ કરે એવી આખી પરિસ્થિતિ. અને મારું સાહિત્યિક વાચન મને બહુ ઉપયોગી થઈ રહ્યું, ને રેડિયોની જે આખી સ્ક્રિપ્ટ છે, એટલે હું વર્ગખંડમાં ભણાવતી હોઉં એ રીતે મારી આખી સ્ક્રિપ્ટ ના લખાય. ભલે હું સ્ટુડિયોમાં એકલી બેઠી છું, પણ છતાં મારે જે નથી દેખાતા અને છતાં મારી સામે છે એવા શ્રોતાઓ સાથે સંવાદ પણ સાધવાનો છે.
0: જી જી જી, તમે જે આ વાત કીધી એનાથી મને એક પ્રશ્ન થાય છે કે એ વખતે જ્યારે શ્રોતાઓ નથી દેખાઈ રહ્યા અને શ્રોતાઓ સાથે તો પણ તમારે જોડાવવું છે, તો એ માટે કોઈ ખાસ ટેકનિક તમે અપનાવતા હશો?
1: હા, એટલે સ્ક્રિપ્ટ છે ને બને ત્યાં સુધી હળવી અને સંવાદ શૈલીની આખી રાખવાની થાય. અને કારણ કે યુવાણીમાં હું કરતી, એટલે યુવાનોને સ્પર્શતા પ્રશ્નો હોય કે સાંપ્રત સમસ્યાઓ જેને કહેવાય, અથવા તો સાંપ્રત વિષયને લઈને પણ વણી લેવાનું આવે, જે ગીતો વગાડતા કે જે એની અંદરના પણ જે કાર્યક્રમો હોય, તો એને આસપાસ વણીને જ આખી વાત મૂકવાની આવે.
0: બિલકુલ. મારો બીજો પ્રશ્ન છે મેમ કે ડિજિટલ યુગમાં રેડિયોની પ્રાસંગિકતા વિશે આપ શું માનો છો?
1: આજના યુગમાં જ્યારે, જેમ તમે શરૂઆતમાં જ વાત કરી કે પેલી 30 સેકન્ડની રીલમાં જાણે આખું વિશ્વ લાવીને મૂકી દે, જેમ કૃષ્ણ ભગવાનના મુખમાં આખું બ્રહ્માંડ બતાવી દીધું, એવી જે આખી વાત છે. પણ આકાશવાણી તો આ વર્ષોથી કરે છે, જેને અત્યારે આપણે પોડકાસ્ટ કહીએ છીએ, તો એ પ્રકારના જે સંવાદો છે, સાહિત્યિક જ્ઞાનવર્ધક સંવાદો, સાંપ્રત સમસ્યાઓને લઈને કે સાંપ્રત વિષયોને લઈને, કે જે તે વખતે તમે જુઓ તો કેટલાય બધા મહાનુભાવો પોતાના ક્ષેત્રમાં જેમણે નામ કર્યું હોય, એ બધા જ આકાશવાણીમાં, તમે આકાશવાણીનું આર્કાઈવ તપાસો તો એ ક્યાંક ને ક્યાંક દરેકના ઇન્ટરવ્યુ અને મુલાકાતો ને બધું મળે જ, જેને આપણે આજના જમાનામાં પોડકાસ્ટ કહીએ છીએ, એવું પણ આપણે કહી શકીએ. એટલે આકાશવાણીનું માધ્યમ તો વર્ષોથી આ કરતું આવ્યું છે, અને આકાશવાણી પોતે પણ હવે અપગ્રેડ થાય જ છે. એટલે મારે ખાસ યુવાનોને એ કહેવાનું છે કે આકાશવાણી છે ને એ કોઈ સામાન્ય રેડિયોનું માધ્યમ નથી.
0: જી,
1: આકાશવાણી તમને તમારી સંસ્કૃતિ સાથે જોડી રાખતું માધ્યમ છે. અહીંયા આગળ આવનારા તમારા એનાઉન્સર હોય, એન્કર હોય, મહેમાનો હોય, અહીંયા જે કાર્યક્રમોની પસંદગી થાય છે, હું યુવાણીના સંદર્ભમાં જ હજુ તો વાત કરું છું, તો યુવાણીમાં પણ એ જ પ્રકારના, અને તમે પોતે યુવાણી સાથે હવે સંકળાયેલા છો અને તમારા જેવા બીજા પણ, તો એ જે એક કલ્ચર, આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણી માતૃભાષાની જે મીઠાશ છે, એ હજુ પણ આકાશવાણી યુવાણી સાચવીને બેઠું છે, તો એનો મને બહુ આનંદ છે.
0: બિલકુલ, એકદમ સરસ મજાની વાત કરી આ મેમ તમે. અને આની સાથે તમે પોડકાસ્ટની જે વાત કરી, તો પોડકાસ્ટની જે તમે વાત કરી મેમ, અને સોશિયલ મીડિયાના જે 30 સેકન્ડની હુકની વાત કરી કે હુક વગર કોઈ રીલ ચાલે નહીં કે કોન્ટેન્ટ ચાલે નહીં, એવા સમયમાં એની સામે પરંપરાગત રેડિયો કેવી રીતે ટકી શકે છે?
1: કારણ કે છે ને, યુવાણીના, આકાશવાણીના જે શ્રોતાઓ છે ને, એ ભારતનો જનપદ છે. આપણા શહેર સાથે સંકળાયેલા શહેરીજનો તો ખરા જ, પણ ક્યાંક ને ક્યાંક જાનપદી આખું માધ્યમ છે આકાશવાણી. અને સ્વાભાવિક રીતે કે જેવી રીતે ગાંધીજીએ પણ એક સમયમાં સ્વતંત્રતાની ચળવળ શરૂ કરી, એ પહેલા તો ભારતના 6 લાખ ગામડાઓ, એટલે ગ્રામીણ સ્તરથી જ આખી વાત છે, તો આ એક આનંદની વાત છે કે માત્ર મોટા શહેરો નહીં પણ આકાશવાણી એક એવું માધ્યમ છે કે જે ભારતના જનપદ સુધી પહોંચે છે.
0: જી મેમ. અંતમાં મેમ, મારે તમારે એક જ પ્રશ્ન પૂછવો છે કે તમને યુવાનોને તમે એક શબ્દમાં, તમે યુવાણી વિશે, આકાશવાણી વિશે શું કહેવા માંગશો, કે રેડિયોના ભવિષ્યને તમે કેવી રીતે કલ્પો છો યુવાનો માટે?
1: મને છે ને, યુવાણી વિશે જ્યારે પણ હું વાત કરું અને દિવસો યાદ કરું ને, એટલે રોમાંચ થાય જ. એટલે ગૌરાંગ ઠાકરની મને એક પંક્તિ યાદ આવે, સ્નેહ ઓછો નથી કોઈનો પણ, એક જણ કેમ ખાસ લાગે છે. તો ઘણા બધા માધ્યમ સાથે હું સંકળાયેલી છું, પણ આ યુવાણીનું માધ્યમ હંમેશા મને ખેંચે છે, કારણ કે મારી ભાષા, મારું લેખન, મારું

0: જ્ઞાન આ બધામાં જે વધારો પણ કર્યો છે એ આ યુવાણીના માધ્યમ થકી થયો છે. એટલે આજના યુવાનોને હું ખાસ કહીશ કે આપણી સંસ્કૃતિ સાથે જો જોડાયેલા રહેવું હોય તો એ એટલું પણ અઘરું નથી. યુવાણી એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણી ભાષાની જો શુદ્ધિ જાળવવી હોય, આપણી ભાષાની જો મીઠાશ જાળવવી હોય, કે આપણે જે વાત કરીએ છીએ એમાં માતૃભાષા સડસડાટ વેવડાવી હોય, તો એના માટેનું પણ આ યુવાણી ઉત્તમ ઉદાહરણ છે. એટલે ચોક્કસ યુવાણીના માધ્યમથી અને આ માધ્યમથી પણ હું કહીશ કે યુવાણી યુવાનોને આકર્ષતું, સ્પર્શતું અને દિશા ચિંતતું એક આખું આકાશવાણીનો ઉપલક્ષ છે.
1: જી મેમ, આપનો ખૂબ ખૂબ આભાર. એકદમ ટૂંકા સમયમાં અને સુંદર શબ્દોમાં તમે આખી રસપ્રદ વાર્તાલાપને વર્ણી છે અને આની સાથે આપણે આ ચર્ચાનો અંત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ અને યુવાનો સાથે આપણે વાત કરી.
0: ખૂબ ખૂબ આભાર મને આકાશવાણીના 90 વર્ષની ઉજવણી સંદર્ભે યાદ કરી એ બદલ અનેરો આનંદ હું પણ વ્યક્ત

0: માતૃભાષા સડસડાટ વેવડાવી હોય તો એના માટેનું પણ આ યુવાણી ઉત્તમ ઉદાહરણ છે. એટલે ચોક્કસ યુવાણીના માધ્યમથી અને આ માધ્યમથી પણ હું કહીશ કે યુવાણી યુવાનોને આકર્ષતું, સ્પર્શતું અને દિશા ચિંતતું એક આખું આકાશવાણીનો ઉપલક્ષ છે.
1: જી મેમ, આપનો ખૂબ ખૂબ આભાર. એકદમ ટૂંકા સમયમાં અને સુંદર શબ્દોમાં તમે આખી રસપ્રદ વાર્તાલાપને વર્ણી છે અને આની સાથે આપણે આ ચર્ચાનો અંત કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર કમિંગ અને યુવાનો સાથે આપણે વાત કરી.
0: ખૂબ ખૂબ આભાર મને આકાશવાણીના 90 વર્ષની ઉજવણી સંદર્ભે યાદ કરી એ બદલ અનેરો આનંદ હું પણ વ્યક્ત કરું છું.
1: થેન્ક યુ સો મચ મેમ.

0: મિત્રો, હેલ્મેટ અને સીટ બેલ્ટ માત્ર નિયમ નથી, જીવનની સુરક્ષા છે. હેલ્મેટ પહેરવાથી ગંભીર માથાની ઈજાનો ખતરો ઘણો ઓછો થાય છે. સીટ બેલ્ટ જીવ બચાવવાનો સૌથી સરળ રસ્તો છે અને ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ માત્ર થોડા સેકન્ડ માટેનું ધ્યાન ભંગ કરે છે, પરંતુ તેનું પરિણામ આખી જિંદગીનો રંગ બદલાવી શકે છે. ક્યારેક આપણે વિચારીએ છીએ કે અરે થોડું ઝડપથી જઈએ તો શું થઈ જશે, પણ મિત્રો, અકસ્માત ક્યારે કોઈને કહીને નથી આવતો. ઝડપ તમને થોડા વહેલા પહોંચાડી શકે છે, પણ સાવચેતી તમને કાયમ સહી સલામત ઘરે પહોંચાડે છે.
1: 10 લાખ ની લોટરી મને? વાવ!
2: ફસાણી!
3: નકલી ઓફર્સ થી સાવધાન.
4: RBI કહે છે,
5: જાણકાર બનો, સતર્ક રહો.

મારા વાલા મિત્રો, યુવાનો દેશનું ભવિષ્ય છે અને જ્યારે યુવાનો જવાબદારી સમજે છે ત્યારે સમાજ વધુ સુરક્ષિત બને છે. તો ચાલો આજે યુવાણી દ્વારા આપણે સૌ સંકલ્પ લઈએ કે ટ્રાફિકના નિયમોનું પાલન કરીશું, હેલ્મેટ અને સીટ બેલ્ટનો ઉપયોગ કરીશું, વાહન ચલાવતા સમયે મોબાઈલનો ઉપયોગ નહીં કરીએ અને

પોતાની સાથે બીજાની સુરક્ષાનું પણ ધ્યાન રાખીશું, કારણ કે મિત્રો, ઘરે કોઈ આપણી રાહ જોતું હોય છે. જીવન ખૂબ સુંદર છે, તેને ઉતાવળમાં નહીં પરંતુ સલામતી સાથે જીવવું જોઈએ. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. અને હા, હું છું તમારી રેડિયો દોસ્ત મુસ્કાન, જેની સાથે વાત કરવાથી આવી જાય છે તમારા ચહેરા પર પણ મુસ્કાન. કેમ, ખરું કહ્યું ને? તો આજનો શો નો સમય તો પૂરો થઈ રહ્યો છે અને મારે તમને આવજો કહેવું જ પડશે. પણ હા, ત્યાં સુધી તમારું ખાસ ધ્યાન રાખજો હોને. ફરી મળીશું નવા વિષય અને નવી ઉર્જા સાથે આપના ફેવરેટ કાર્યક્રમ યુવાણીમાં. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા. બિન ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ અભિજીતના સ્વરમાં નુસરત બદ્રની રચના.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
5: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
5: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
6: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર શનિ અને

0: રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
1: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
2: થોડી જ ક્ષણોમાં પ્રાદેશિક સમાચાર અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી રિલે થશે.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થ સ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટવેવની સંભાવના. અને ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે. તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસપાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું, સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું, 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ અસાધારણ અવસર નહોતો, પરંતુ તે ભારતની સ્વતંત્રતા ચેતનાનો ઉદ્ઘોષ હતો.
1: यहां देख रहा हूं विनाश में सृजन के संकल्प को, जिसे सोमनाथ ने चरितार्थ किया है. मैं यहां देख रहा हूं असत्य पर सत्य की विजय को, जिसे प्रभाष पाटन ने बार बार जिया है. मैं यहां देख रहा हूं हजारों वर्षों की आध्यात्मिक चेतना को, જીતને માનવ માત્ર કે કલ્યાણ કી સીખ સમૂચે વિશ્વ કો દી હૈ. મેં યહાં દેખ રહા હું ભારત કે ઉસ અવિનાશી સ્વરૂપ કો, જિસે સદીઓ કે કુત્સિત પ્રયાસ ભી ન મિટા સકે ન હરા સકે.
0: પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું, સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું, સોમનાથ મંદિરના પુનઃનિર્માણની

0: હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે. શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર પણ ભાર આપ્યો હતો. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે આ પર્વમાં સહભાગી થયા. દરમિયાન સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે સોમનાથના નભમાં રજૂ કરેલા દિલધડક કરતબે સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત વાયુસેનાના 2 ચેતક હેલિકોપ્ટર્સ દ્વારા મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
1: સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. સાથે જ સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો હતો. આ પહેલા શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત અભિવાદન કરાયું હતું. દરમિયાન શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ હમીરજી ગોહિલ સર્કલ સુધી ખુલ્લી જીપમાં 1 કિલોમીટરનો રોડ શો કરી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે આ રોડ શોમાં જોડાયા હતા. રીટા દવે, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના બીજા દિવસના પ્રવાસ દરમિયાન વડોદરામાં અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા રાજ્યના ત્રીજા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યું. આ સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. શ્રી મોદી હવે થોડીક ક્ષણમાં જાહેરસભાને પણ સંબોધશે. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઇ પુસ્તકાલયનું નિરીક્ષણ પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સરદારધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. ત્યારબાદ શ્રી મોદી વડોદરામાં રોડ શો કરશે. દરમિયાન આસામના પરંપરાગત નૃત્ય બિહુથી શ્રી મોદીનું સ્વાગત કરાશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. હવામાન વિભાગે આવતીકાલથી 15 તારીખ સુધી રાજ્યના કેટલાક જિલ્લામાં હીટવેવ એટલે કે ઉષ્ણ લહેર રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. સત્તાવાર યાદી મુજબ આ સમયગાળા દરમિયાન ગરમીમાં પણ રાહત મળવાની શક્યતા નહીવત છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુરેન્દ્રનગર અને કંડલા વિમાન મથક પર નોંધાયું, જ્યારે અમરેલી, રાજકોટ, કેશોદ અને વડોદરામાં 44 ડિગ્રી તો અમદાવાદ, ડીસા, ગાંધીનગર અને ભુજમાં મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેના અહેવાલ છે. બનાસકાંઠામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો. ડીસામાં ઘીનું ઉત્પાદન અને વેચાણ કરતી 3 પેઢીમાં તપાસ કરાતા શંકાસ્પદ ઘીના 4 નમૂના લેવાયા હતા. તંત્ર દ્વારા 8,27,490 રૂપિયાનો 1444 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કબજે કરાયો હતો. આ ત્રણેય પેઢી પરવાનગી વગર વેપાર કરતી હોવાનું પણ તપાસમાં જણાયું છે. આ અંગે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દેશભરમાં વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ માટે બાંહેધરી એટલે કે જીરામજી અધિનિયમ 2025 આગામી 1 જુલાઈથી અમલમાં આવશે. કેન્દ્ર સરકારે તેના અમલીકરણ માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
1: દરેક નાણાકીય વર્ષમાં 125 દિવસની રોજગાર બાંહેધરીનો વિકસિત ભારત જીરામજી અધિનિયમ ગ્રામીણ ભારતને સશક્ત બનાવશે. ગ્રામીણ વિકાસ મંત્રાલયે જણાવ્યું, દેશભરમાં નવા માળખાના અમલીકરણ માટે વર્તમાન નાણાકીય વર્ષમાં 95,692 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. મહિલા શ્રમિકોની ભાગીદારીને પ્રોત્સાહન આપવા આ અધિનિયમમાં કાર્યસ્થળો પર બાળકોની સારસંભાળ માટે મહત્વની જોગવાઈ છે. 5 વર્ષથી ઓછી વયના 5 કે તેથી વધુ બાળકોની ઉપસ્થિતિમાં તેમની સારસંભાળ માટે એક મહિલા શ્રમિકને નિયુક્ત કરાશે. તેનો ઉદ્દેશ કાર્યને અવિરત યથાવત રાખવામાં મહિલાઓને સક્ષમ બનાવવાનો છે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: હિમાચલ પ્રદેશના મનાલીમાં એક માર્ગ અકસ્માતમાં ભાવનગરના 6 લોકોના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે મનાલી બેલા રાજમાર્ગ પર કાર

0: ભીડમાં ખાબકતા એક જ પરિવારના પાંચ સભ્ય અને ચાલક સહિત કુલ છ લોકોના મોત નીપજ્યા, જ્યારે આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સ્થાનિક હોસ્પિટલ ખસેડાયા છે. કાર ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જણાયું છે. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ થયો. પહેલા દિવસે ભારતીય ખેલાડી કોમલ કહારે કાંસ્ય ચંદ્રક જીતીને ભારતને પહેલો ચંદ્રક અપાવ્યો છે. 48 કિલો વજન વર્ગમાં મહિલા ખેલાડીએ આ સિદ્ધિ મેળવીને વેઇટલિફ્ટિંગ ક્ષેત્રમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા મંદિર ખાતે આગામી 17 તારીખ સુધી યોજાનારી આ સ્પર્ધામાં ભારતના 16 ખેલાડી સહિત 31 એશિયન દેશના 200 ખેલાડી અને તેમના 200 જેટલા મદદનીશ કર્મચારીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં 50 વિશિષ્ટ મહેમાન પણ ઉપસ્થિત રહેશે. સુરેન્દ્રનગરમાં વહીવટીતંત્ર દ્વારા કાયદેસર રીતે સગીરાના લગ્ન અટકાવાયા. લીંબડી તાલુકાના દેવપુરા ગામની સગીરાના લગ્ન ધોળકા તાલુકાના સરગવાડા ગામના યુવક સાથે થતા હોવાની માહિતી મળતા તંત્ર દ્વારા સ્થળ પર પહોંચી લગ્ન અટકાવાયા છે. અભિયમ 181 હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન અને પાણશીણા પોલીસના સંયુક્ત સહકારથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 1951ના સોમનાથ મંદિરના પુનઃપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ ગણાવ્યો. પ્રધાનમંત્રીએ કહ્યું કે સોમનાથ અમૃત પર્વ આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ. સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર મંદિરને 11 તીર્થસ્થળથી લવાયેલા પવિત્ર જળથી અભિષેક કરાયો. પ્રધાનમંત્રીએ વડોદરામાં રાજ્યના 3જા સરદાર ધામ પરિસરનું લોકાર્પણ કર્યું. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 15 તારીખ સુધી હીટ વેવની સંભાવના. ગાંધીનગરમાં આજથી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપનો પ્રારંભ. પહેલા દિવસે ભારતીય ખેલાડીએ કાંસ્ય ચંદ્રક જીત્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓહ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે. એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
3: આરબીઆઈ કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: કઈ કઈ ને થાકી ગયો?
5: શું થયું? નવી કિડબેક જોઈએ છે.
4: તો પેલા કેપ્ટન ને કહે,
5: ન માને
4: તો મેનેજર ને.
5: કરેક્ટ. તો આમ જ પેલા ફરિયાદ બેંક ને કરો. 30 દિવસમાં જવાબ અથવા સમાધાન ન મળે તો સીએમએસ પોર્ટલ પર ફરિયાદ કરો. તો પહેલા બેંક, પછી સીએમએસ પોર્ટલ, નહીં તો ફરિયાદ થશે નામંજૂર. જઈએ. લે, આવી ગઈ નવી કિડબેક.
3: આરબીઆઈ કહે છે,
1: પહેલા આપણી બેંક, પછી આરબીઆઈ ઓમ્બુડસમેન.

0: રજૂ કરીએ છીએ કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ભારતીય કૃષિમાં પાક ઉત્પાદન વધારવા માટે વિવિધ સુધારેલી ખેતી પદ્ધતિઓ ટેકનિક્સ અપનાવવામાં આવે છે. છતાં પણ મિત્રો, દિવસે દિવસે નિંદામણનો એક ગંભીર સમસ્યા બની રહી છે. ખાસ કરીને પરોપજીવી નિંદામણો પાક માટે અત્યંત નુકસાનકારક સાબિત થાય છે. કારણ કે મિત્રો, તે પોતે ખોરાક બનાવવાને બદલે યજમાન છોડ પરથી પાણી અને પોષક તત્વો મેળવી યજમાન પાકને કમજોર બનાવે છે.

મિત્રો, આવા પરોપજીવી નિંદામણો પાકની વૃદ્ધિ, ઉપજ અને ગુણવત્તા પર સીધી નકારાત્મક અસર કરે છે. ખેડૂત મિત્રો, પરોપજીવી નિંદામણમાં મુખ્યત્વે અમરવેલ, આગિયો, વાંદો અને વાંકુંફો જેવા નિંદામણોનો સમાવેશ થાય છે. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે ચર્ચા કરીશ પરોપજીવી નિંદામણોની સમસ્યા, લક્ષણો અને તેના નિયંત્રણ વિશેની. મિત્રો, નિંદામણોનો લાંબા સમય સુધી જમીનમાં જીવંત રહેતા હોવાથી અને ઝડપથી ફેલાતા હોવાથી તેમનું નિયંત્રણ કરવું ખૂબ જ મુશ્કેલ બને છે. તેથી ખેડૂત મિત્રો, આ નિંદામણોની ઓળખ, લક્ષણો અને યોગ્ય નિયંત્રણ પદ્ધતિઓ જાણવી અત્યંત જરૂરી છે. ખેડૂત મિત્રો, સૌ પ્રથમ તો હું વાત કરીશ તેના પ્રકારો અને તેના લક્ષણો વિશેની. પ્રથમ છે મિત્રો અમરવેલ, જેને પીળી વેલ અથવા તો આકાશવેલ પણ કહેવામાં આવે છે. મિત્રો, અમરવેલ એક સંપૂર્ણ પરોપજીવી નિંદામણ છે, જેમાં લીલા પાંદડા હોતા નથી. તે પાતળી પીળી અથવા તો નારંગી વેલ રૂપે યજમાન છોડને લપેટાઈ જાય છે અને હાઉસ ટોરિયા દ્વારા છોડમાંથી પાણી અને પોષક તત્વો ચૂસી લે છે. મિત્રો, અમરવેલ મુખ્યત્વે બાગાયતી પાકો, સુશોભનના પાકો અને ચારા પાકોમાં ભારે નુકસાન કરતી હોય છે. તેના ઉપદ્રવથી છોડ પીળો પડી જાય છે અને વૃદ્ધિ અટકી જાય છે. અને ઘણીવાર તો કેવું થાય છે મિત્રો કે યજમાન પાક આખો નષ્ટ પણ થઈ જતો હોય છે. મિત્રો, આ વેલ ઘણા બધા વિષાણુજન્ય રોગોનો ફેલાવો પણ કરે છે. તેના નિયંત્રણ માટે શું કરીશું મિત્રો? તો કે નિંદામણયુક્ત અને પ્રમાણિત બીજનો ઉપયોગ કરવો જોઈએ. અસરગ્રસ્ત છોડ સાથે અમરવેલ કાઢી અથવા તો મિત્રો બાળીને નષ્ટ કરવી જોઈએ. ખેતરને સમય અંતરે ફરજિયાત વેલો વેલાઓથી મુક્ત રાખવું જોઈએ. પાકની ફેરબદલી કરવી જોઈએ અને મિત્રો 0.1% પેરાક્વેટ દ્રાવણનો ખૂબ જ સાવચેતીપૂર્વક મુખ્ય પાકની કાપણી બાદ તેનો ઉપયોગ કરવો જોઈએ. ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં હું આજે આપની સાથે વાત કરી રહી છું પરોપજીવી નિંદામણોની સમસ્યા, લક્ષણો અને નિયંત્રણ વિશેની. મિત્રો, આ વિષય પર વધુ વાત કરું એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ હું વાત કરીશ પરોપજીવી નિંદામણોની સમસ્યા, લક્ષણો અને નિયંત્રણ વિશેની. તેમાં મેં અગાઉ વાત કરી આપણી સાથે અમરવેલ વિશેની. હવે વાત કરીશ મિત્રો આગ્યો વિશેની. મિત્રો, આગ્યો એક પરોપજીવી નિંદન છે જે મુખ્યત્વે જુવાર, બાજરી અને અન્ય ખેત પાકોમાં જોવા મળે છે. આગ્યો પાક સાથે પાણી, પોષક તત્વો અને જગ્યા માટે હરીફાઈ કરે છે. આગ્યાના ઉપદ્રવથી પાકની વૃદ્ધિ અટકી જાય છે મિત્રો, અને ઉપજમાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે. આગ્યાનો માત્ર એક જ છોડ 90,000 થી 5,20,000 સીડ ઉત્પાદન કરી શકે છે. તેના નિયંત્રણ માટે શું કરી શકાય મિત્રો? તો જો આગ્યો દેખાય તો તેમાં ફૂલ રવ વારંવાર જોવા મળે છે.

વારંવાર જોવા મળે છે. તેના નિયંત્રણ માટે ખેડૂત મિત્રો તમે શું કરી શકો? તો કે સર્ટિફાઈડ અને વિશ્વાસપાત્ર બિયારણ વાપરવું જોઈએ, ઉનાળામાં ઊંડી ખેડ કરવી જોઈએ, ભારે ઉપદ્રવવાળા છોડ ફૂલ પહેલા દૂર કરી નાખવા, તેના નષ્ટ કરવા જોઈએ, વાવેતર પહેલા નિંદનનાશક દવાનો યોગ્ય ઉપયોગ કરવો હિતાવહ છે. ત્યારબાદ છે મિત્રો વાંદો. વાંદો એક અર્ધ પરોપજીવી વનસ્પતિ છે મિત્રો, જે મુખ્યત્વે કેરી, ચીકુ, જામફળ, લીંબુ જેવા ફળ પાકોમાં જોવા મળે છે. તેમાં મિત્રો લીલા પાંદડા અને લાલ ફૂલો હોય છે, એટલે કે તે પોતે જ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. પરંતુ મિત્રો પાણી અને ખનિજ તત્વો યજમાન છોડમાંથી ચૂસી લે છે. વાંદાના ઉપદ્રવથી મિત્રો ઝાડની ડાળીઓ સુકાઈ જવા લાગે છે અને ફળ ધારણમાં ઘટાડો થાય છે. તેના લક્ષણો જોઈએ તો મિત્રો ઝાડની ડાળીઓ પર ગાંઠ જેવી રચનાત્મક જોવા મળે છે, યજમાન ઝાડના પાંદડા પીળા પડવા લાગે છે, તેમજ મિત્રો ફળ ઓછા લાગે છે. તેના નિયંત્રણ માટે શું કરી શકાય મિત્રો? તો કે તેના નિયંત્રણ માટે અસરગ્રસ્ત ડાળ કાપી અને બાળી નાખવી જોઈએ. પક્ષીઓ દ્વારા બીજનો ફેલાવો અટકાવવો જોઈએ. મિત્રો ગામનું ચોરો કાર્યક્રમમાં મેં આજે આપની સાથે વાત કરી પરોપજીવી નિંદામણોની સમસ્યા, તેના લક્ષણો અને તેના નિયંત્રણ વિશે. મિત્રો આજની વાત પરથી તમને એટલો તો ખ્યાલ આવ્યો છે કે પરોપજીવી નિંદામણો ખેતી માટે ગંભીર પડકારરૂપ છે, કારણ કે મિત્રો તે યજમાન છોડમાંથી સીધું પોષણ મેળવી પાકને કમજોર બનાવે છે, જેમાં મિત્રો અમરવેલની વાત કરી, આગિયોની વાત કરી, વાંદોની અને વાકુફા જેવા નિંદનો પાકની વૃદ્ધિ અટકાવે છે, ઉપજ ઘટાડે છે અને ખેડૂતોને આર્થિક નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને મિત્રો બાગાયતી અને ખેત પાકોમાં તેમનો ઉપદ્રવ વધુ જોવા મળે છે. મિત્રો આ સમસ્યાના અસરકારક નિવારણ માટે સંકલિત નિંદન વ્યવસ્થાપન અપનાવવું જરૂરી છે. શુદ્ધ બીજ, સમયસર નિંદન નિયંત્રણ, સ્વચ્છ ખેતી પદ્ધતિ, પાકની ફેરબદલી અને ખાસ કરીને મિત્રો યોગ્ય રાસાયણિક નિયંત્રણ દ્વારા પરોપજીવી નિંદામણોના નુકસાનને ઘટાડી શકાય છે. મિત્રો યોગ્ય આયોજન અને તકેદારીથી પાકની તંદુરસ્તી જળવાઈ રહે છે અને ઉત્પાદન વધારી શકાય છે. ખેડૂત મિત્રો ગામનો છોરો કાર્યક્રમમાં વધુ ખેતી વિષયક માહિતીની ચર્ચા કરું એ પહેલા સાંભળીએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ હવે હું આપની સાથે વાત કરીશ મે માસના ખેતી કાર્ય વિશેની. તો સૌ પ્રથમ વાત કરીશ મિત્રો, મગનો પાક 65 થી 70 દિવસમાં તૈયાર થાય છે અને ફૂલ ચાલુ હોય તો સૂકી સિંગો વીણી સૂકવી અને મગના પાકમાં પિયત આપવું જોઈએ. અને મગના પાકમાં બધી સિંગો સુકાઈ ગયેલી હોય તો કાપણી કરી સૂકવી થ્રેસિંગ કરવું જોઈએ. ઉનાળુ બાજરીના પાકમાં થૂલી અવસ્થાએ અને દાણા બેસતી વખતે પિયત આપવું આવશ્યક છે. મિત્રો, ત્યારબાદ છે દાણા માટે જુવારનું વાવેતર કરેલ હોય તો પિયતની કાળજી રાખવી જોઈએ. ઘાસચારા માટે જુવારની વાવણી કરેલ હોય તો નીંગલ વખતે કાપણી કરવી અને સુકાએ પૂળા બાંધવા જોઈએ. ઘાસચારાના પાકો જેવા કે મિત્રો જુવાર અને રચકાની કાપણી 6 થી 9 ઇંચ ઊંચે રાખવી. કાપણી કરવા લીલા ચારામાં ફૂટ વધારે થવાથી લીલો ચારો વધુ મળે છે. મિત્રો, વહેલા શાકભાજીમાં તુવેર માટેની વાવણી કરવાથી સારા ભાવ મેળવી શકાય છે. તે માટે લીલી સિંગો વાળી જાતો મેળવી વાવણી કરવી જોઈએ. આદુ, હળદર અને સુરનનું સારી જાતનું શુદ્ધ બિયારણ મેળવી ભલામણ મુજબ વાવેતર કરવું જોઈએ. મકાઈ ઘાસચારા માટે આફ્રિકન ટોલનું બિયારણ મેળવી વાવેતર કરવું જોઈએ. મિત્રો, બજારમાં મકાઈના ડોડાનો સારો ભાવ મળે તે માટે સ્વીટ કોર્નનું બિયારણ

પસંદગી કરી વાવેતર કરવું જોઈએ. ચોમાસા ઋતુમાં કપાસ બીટી અને બિયારણ પ્લોટ કરવા માટે ખેતરમાં ઊંડી ખેડ કરવી જોઈએ. છાણિયું ખાતર ભરી તેને ખેડી ભલામણ મુજબ અંતરે વાવણી કરવી જોઈએ. ચોમાસા ઋતુમાં લેવાના વિવિધ પાકો માટે આયોજન કરવું જોઈએ મિત્રો, જેમ કે કયો પાક લેવાનો છે, બિયારણ, ખાતર અને દવા, તેમજ સાધન સામગ્રીનું આયોજન કરવું જોઈએ. ચીકુની વાડીમાં ચીકુનો ફાલ ઉતરી રહે તે વખતે વાડીને ચોખ્ખી બનાવી સમયસર પિયત આપવું જોઈએ. અંતમાં એટલું છે મિત્રો કે આંબા વાડિયાના પરિપક્વ થયેલા કેરી ઉતારી ત્યારબાદ વાડીને ચોખ્ખી બનાવી, જેમાં બિન ફળાવ ગુસ્સા વાડી માલ ફોર્મેશન વાડી ડાળીઓ કાપી તેને બાળી નાખવી જોઈએ. ત્યારબાદ મિત્રો 10 PPM જીબ્રિલિક એસિડ અને 2% યુરિયાનો છંટકાવ કરવો જોઈએ. મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં મેં આપણી સાથે વાત કરી મે માસના ખેતી કાર્ય વિશેની. હવે મિત્રો કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

મિત્રો, હવે જોઈએ હવામાન સમાચાર. આવતા 24 કલાકના વર્તારો મુજબ સમગ્ર રાજ્યભરમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ગરમીનું મોજું યથાવત રહેવાની સંભાવના છે. કાંઠા વિસ્તારના માછીમાર ભાઈઓ માટે તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા. અને મિત્રો, આ સાથે જ આપણા કાર્યક્રમનો સમય પણ હવે સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. એ આવજો. રામ રામ, રામ રામ.

0: આકાશવાણી સમાચાર રીટા દવે વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના ત્રીજા સરદારધામનું લોકાર્પણ કર્યું. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો. અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે ભારત આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યું છે તેમાં સાંસ્કૃતિક વારસાની મહત્વની ભૂમિકા છે. પ્રભાસ પાટણમાં સોમનાથ અમૃત પર્વ નિમિત્તે આજે જાહેરસભા સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે સાંસ્કૃતિક સ્થળો વર્ષોથી ભારતની ઓળખ રહ્યા છે. તેમણે ઉમેર્યું કે 75 વર્ષ પહેલા વર્ષ 1951માં આજના દિવસે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા એ સાધારણ અવસર ન હતો, પરંતુ તે ભારતની સ્વતંત્ર ચેતનાનો ઉદ્ઘોષ હતો. પ્રધાનમંત્રીએ આ પર્વને આવનારા 1000 વર્ષ માટે દેશની પ્રેરણાનો મહોત્સવ ગણાવતા કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે કોઈ દેશ ત્યારે જ અસ્તિત્વમાં રહી શકે જ્યારે તેનો વારસો જળવાઈ રહે. તેમણે કહ્યું કે સોમનાથ મંદિરના પુનઃનિર્માણની હજારો વર્ષોની આ આધ્યાત્મિક ચેતના માનવ માત્રને કલ્યાણની શીખ વિશ્વને આપી રહી છે.
1: યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ જિનમે લય હો જાતી હૈ યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ તમિશમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે હૈ જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે. આજ ઉની કી શરણ મે હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ.
0: શ્રી મોદીએ વધુમાં કહ્યું કે તીર્થસ્થળોનો વિકાસ ભારતની આર્થિક પ્રગતિ સાથે જોડાયેલો છે. તેમણે સોમનાથ સહિતના સાંસ્કૃતિક વારસાની જાળવણી અને હજારો વર્ષોની પરંપરાને આગળ ધપાવવાની જવાબદારી નવી પેઢીને સોંપવા પર ભાર મૂક્યો. શ્રી મોદીએ સોમનાથ મંદિરની સેવામાં પોતાનું સર્વસ્વ અર્પણ કરનારા હમીરજી ગોહિલ, પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર જેવી મહાન વિભૂતિઓનું પણ સ્મરણ કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ અખંડ અને શાશ્વત છે અને દેશની સભ્યતા હિંમત અને અખંડ ભક્તિનું પ્રદર્શન કરે છે. શ્રી મોદીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના પુનઃનિર્માણને 75 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે સોમનાથ અમૃત પર્વની ઉજવણીમાં સહભાગી થતા કહ્યું. તેમણે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથની મહાપૂજા, કુંભાભિષેક અને ધ્વજારોહણ કરી લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી. વૈભવશાળી યશોગાથા સાથે સૂર્યકિરણ એરોબેટિક્સ ટીમે આકાશમાં રજૂ કરેલા દિલધડક કરતબોએ સૌને મંત્રમુગ્ધ કર્યા. ઉપરાંત મંદિર શિખર પર પુષ્પવર્ષા કરવામાં આવી. આ પ્રસંગે સોમનાથ મંદિરના ઇતિહાસમાં પહેલીવાર 11 તીર્થસ્થળમાંથી લેવાયેલા પવિત્ર જળનો મંદિરને અભિષેક કરાયો. શંખ અને ડમરૂના નાદ તથા અમૃત કળશ સાથે પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરાયું. દરમિયાન શ્રી મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ પહેલા પ્રધાનમંત્રીએ 1 કિલોમીટરનો રોડ શો કરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ શ્રી મોદીની સાથે સહભાગી થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમાજ અને સરકારને સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર આપ્યો. ગુજરાતના વડોદરામાં 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા સરદારધામ પરિસરનું લોકાર્પણ કર્યા બાદ સભાને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે આજે શિક્ષણ ક્ષેત્રમાં પાયાની હકીકતોના આધારે કામ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ તેનું મોટું ઉદાહરણ છે. શ્રી મોદીએ કહ્યું કે નાના શહેરો સાથે જોડાયેલા

0: મોટા મોટા સ્ટાર્ટઅપ્સ આજે આગળ આવી રહ્યા છે અને તેમાં મહિલાઓની ભાગીદારી સતત વધી રહી છે. પહેલા જે ક્ષેત્રને જોખમી ગણવામાં આવતા હતા તે હવે યુવાનોની પહેલથી પસંદ બની ગયા છે. સમારોહમાં પાટીદાર સમાજના અગ્રણીઓએ શ્રી મોદીને વિવિધ ભેટ આપી તેમનું સન્માન કર્યું. આ પહેલા શ્રી મોદીએ લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. તેમણે સ્વાગત ક્ષેત્ર, ભોજન ક્ષેત્ર અને ઇ પુસ્તકાલયનું નિરીક્ષણ કર્યું. ઉલ્લેખનીય છે કે સરદાર ધામમાં 2000 વિદ્યાર્થીઓ માટે છાત્રાલયની સુવિધાની સાથે કેન્દ્રીય ભોજનાલય, પુસ્તકાલય અને સભાખંડ જેવી સુવિધાઓ હશે. સરકારે જણાવ્યું છે કે કોઈપણ પેટ્રોલિયમ ઉત્પાદનની અછત નથી અને દેશમાં 60 દિવસનો ક્રૂડ ઓઇલ, 60 દિવસનો કુદરતી ગેસ અને 45 દિવસનો એલપીજી ભંડાર છે. આ માહિતી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં પશ્ચિમ એશિયા પરના મંત્રીઓના અનૌપચારિક જૂથની 5મી બેઠક દરમિયાન આપવામાં આવી. બેઠકમાં પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ઓછામાં ઓછી અસર થાય તે સુનિશ્ચિત કરવા માટે દેશની તૈયારીઓને વધુ મજબૂત બનાવવા પર ચર્ચા કરવામાં આવી. શ્રી સિંહે દેશના ઉર્જા મિશ્રણમાં પરિવર્તન લાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવવાની, નવીનીકરણીય આધારિત વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતોને ઝડપથી વિસ્તૃત કરવાની અને વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. સરકારે જણાવ્યું છે કે દેશભરમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને ઘરેલુ એલપીજી પુરવઠો અવિરત છે. આજે નવી દિલ્હીમાં પશ્ચિમ એશિયામાં વર્તમાન વિકાસ અંગે આંતરમંત્રીસ્તરીય બ્રીફિંગને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું કે છેલ્લા 3 દિવસમાં 1,26,00,000 બુકિંગ થયા છે, જેમાંથી 14,00,000 ઘરેલુ એલપીજી સિલિન્ડર પહોંચાડવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે સરકાર ગ્રાહકોને ઇંધણ પુરવઠો સુનિશ્ચિત કરી રહી છે.
1: भारत सरकार ने कई इफेक्टिव स्टेप्स लिए हैं और ये सुनिश्चित करने की कोशिश की है कि आम उपभोक्ता को कम से कम असुविधा के साथ फ्यूल सप्लाई की आपूर्ति सुनिश्चित की जा सके. हमारी क्रूड इन्वेंटरी मेंटेन है, हमारी रिफाइनरीज ऑप्टिमम लेवल पर ऑपरेट कर रही हैं, किसी रिटेल आउटलेट पर कोई ड्राई आउट नहीं है, एलपीजी डिस्ट्रीब्यूटरशिप पर भी कोई ड्राई आउट रिपोर्टेड नहीं है, पेट्रोल और डीजल के पर्याप्त स्टॉक्स अवेलेबल है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઔદ્યોગિક નેતાઓને વાઘ, સિંહ, ચિત્તા સહિતની 7 વૈશ્વિક મોટી બિલાડીના સંરક્ષણ પ્રયાસોને સક્રિયપણે સમર્થન આપવા વિનંતી કરી. નવી દિલ્હીમાં સીઆઈઆઈ વાર્ષિક વ્યાપાર શિખર સંમેલનને સંબોધતા શ્રી યાદવે જણાવ્યું કે રહેઠાણ પુનઃસ્થાપન, ટેકનોલોજી આધારિત દેખરેખ અને મોટી બિલાડીઓના સમુદાય આધારિત સંરક્ષણ માટે કોર્પોરેટ ભંડોળ આવશ્યક છે. ભારતની આબોહવા સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા શ્રી યાદવે જણાવ્યું કે દેશ હવે નવીનીકરણીય ઉર્જા સ્થાપિત ક્ષમતામાં વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે, જ્યારે સંચિત સૌર ક્ષમતામાં આ વર્ષે માર્ચ સુધીમાં 150 GW સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે લોકોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની 7 શક્તિશાળી અપીલો પર ધ્યાન આપવા વિનંતી કરી છે. રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલતા શ્રી સિંહે નોંધ્યું કે 1998માં આ દિવસે પોખરણમાં 3 પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ડોક્ટર સિંહે નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારતનું સંરક્ષણ ઉત્પાદન 174 ગણું વધીને 1,54,000 કરોડ થયું છે.
2: वर्ष 2014 में हमारे पास 350 से 400 स्टार्टअप थे. आज हमारे पास 2,00,000 से अधिक स्टार्टअप हैं. ग्लोबल स्टार्टअप इकोसिस्टम में हम दुनिया में तीसरे स्थान पर हैं. सिर्फ एक दशक में हमारा रक्षा उत्पादन 174 गुना बढ़कर 1,54,000 करोड़ रुपए हो गया है और हमारा रक्षा निर्यात भी एक दशक में 34 गुना बढ़कर 23,622 करोड़ रुपए तक पहुँच गया है.
0: આઈપીએલ ક્રિકેટમાં હાલ ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે મેચ ચાલી રહી છે. અક્ષર પટેલની આગેવાની હેઠળની દિલ્હી કેપિટલ્સની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી છે. હાલમાં મળતા છેલ્લા અહેવાલ અનુસાર પંજાબ કિંગ્સે 4 ઓવરમાં 0 વિકેટે 59 રન બનાવ્યા છે. પોઈન્ટ ટેબલમાં હાલ દિલ્હીની ટીમ 8મા ક્રમે અને પંજાબની ટીમ 4થા ક્રમે છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનમાં તાજેતરમાં શાંતિ પ્રસ્તાવને સંપૂર્ણપણે અસ્વીકાર કર્યા બાદ લાંબા સમય સુધી પુરવઠા અવરોધોના ભય વચ્ચે આજે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો હતો. છેલ્લે અહેવાલો આવ્યા ત્યારે બ્રેન્ડ ક્રૂડ લગભગ 2.6% વધીને 103 અમેરિકી ડોલર અને 89 સેન્ટ પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું હતું.

0: સોમનાથ અમૃત પર્વમાં સહભાગી થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સોમનાથ મંદિર આપણને યાદ અપાવે છે કે વારસો જળવાઈ રહે ત્યારે જ કોઈ દેશ અસ્તિત્વમાં રહી શકે છે. પ્રધાનમંત્રીએ ગુજરાતના વડોદરામાં રાજ્યના ત્રીજા સરદારધામનું લોકાર્પણ કર્યું. સંરક્ષણમંત્રી રાજનાથસિંહે વધુ વિશ્વસનીય અને વૈવિધ્યસભર ઉર્જા સ્ત્રોતોને ઓળખવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં 2.6% ઉછાળો અને આઈપીએલ ક્રિકેટમાં આજે પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 8 થયા છે. હવે પ્રસ્તુત છે આપનો મનપસંદ ફિલ્મ ગીતોનો કાર્યક્રમ સારેગામા. મિત્રો, જ્યારે પ્રેમ અને પ્રકૃતિ એક સાથે મળે ત્યારે સર્જાય છે એક અદ્ભુત કવિતા. ફૂલો એ માત્ર ધરતીનું ઘરેણું નથી, પણ પ્રેમીઓના મનની વાત કહેવાનું એક સુંદર માધ્યમ છે. કહેવાય છે કે જ્યારે શબ્દો ખૂટી પડે ત્યારે ફૂલો બોલે, પણ આજે આપણી પાસે એક એવું ગીત છે કે જ્યાં કવિએ ફૂલોના રંગને શાહી બનાવી છે અને દિલને કલમ બનાવી પોતાના મનનું સરનામું લખ્યું છે. તો સાંભળીએ ફિલ્મ પ્રેમ પૂજારીનું આ ગીત.

મિત્રો, આ ગીત હતું ફિલ્મ પ્રેમ પૂજારીનું. સ્વર હતો કિશોર કુમારનો. ફૂલો આપણને શીખવે છે કે ગમે તેવી પરિસ્થિતિ હોય હંમેશા હસતા રહેવું અને બીજાના જીવનમાં સુગંધ ફેલાવવી. આવો જ સંદેશ લઈને આવે છે 1975ની બ્લોકબસ્ટર ફિલ્મ મિલી અને તેનું ખૂબ જ લોકપ્રિય ગીત, જેમાં નાયિકા પોતાની માંદગીને ભૂલી અને પ્રકૃતિ સાથે વાતો કરે છે. ફૂલોને પૂછે છે, ભમરાઓને પૂછે છે અને પંખીઓને પૂછે છે કે તમે આટલા ખુશ કેવી રીતે રહો છો. તો સાંભળીએ ફિલ્મ મિલીનું આ ગીત, લતા મંગેશકરનો અવાજ, એસડી બર્મનનું સુમધુર સંગીત, જે આપણને એક અલગ જ દુનિયામાં લઈ જશે.

મિત્રો, ફૂલ એ પ્રેમનું પ્રતીક અને કવિઓ તેમજ શાયરોએ હંમેશા સુંદરતાની સરખામણી કુદરત સાથે કરી છે, ક્યારેક ચાંદ સાથે તો ક્યારેક ખીલેલા ગુલાબ સાથે. પરંતુ હવે પછીનું ગીત જે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ તેમાં કવિએ કંઈક અલગ જ વાત કરી છે, ગીતકારે અલગ વાત કરી છે. અહીં પ્રેમી પોતાની પ્રિયતમાને કહે છે કે તારી સુંદરતા જોઈને તો બગીચાના ફૂલો પણ તારા પર વારી જાય છે. સાંભળીએ ફિલ્મ શિકારીનું આ ગીત, જેમાં અજીત અને રાગિણીની જોડી હતી. જીએસ કોહલીનું સંગીત હતું. મોહમ્મદ રફી સાહેબ અને લતાજીએ એવો જાદુ વેર્યો કે આજે આટલા વર્ષો પછી પણ આ ગીત એટલું જ તાજું લાગે છે. સાંભળીએ ફિલ્મ શિકારીનું આ ગીત.

મિત્રો, હવે પછીનું જે ગીત છે તે 80ના દાયકાના અંતમાં આવેલી એક પારિવારિક ફિલ્મ જેનું નામ હતું બીવી હો તો એસી. આ ફિલ્મનું ગીત આપણે સાંભળીએ. ફિલ્મમાં રેખાજી, ફારૂક શેખ અને સલમાન ખાન જેવા કલાકારો હતા. આ ફિલ્મનું એક ગીત હજુ આજે પણ એટલું જ સાંભળવા મળે છે. સ્વર આપ્યો છે મોહમ્મદ અઝીઝ અને અનુરાધા પોડવાલે. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર છે સમીર.

મિત્રો, આજે સારેગામા કાર્યક્રમ અંતર્ગત ફૂલોની જ વાત કરીએ છીએ તો વસંત ઋતુને જરૂરથી યાદ કરવી પડે. જ્યારે વસંત ઋતુ ખીલે ત્યારે કુદરત જાણે કે ધરતી પર રંગોની હોળી રમે છે. બગીચામાં ચારે બાજુ લાલ, પીળા અને ગુલાબી ફૂલો ખીલી ઉઠે છે. પરંતુ તેમાં સૌથી વધુ અને સુંદર રંગ હોય તો તે છે પ્રેમનો રંગ. એક ફિલ્મ આવી આન મિલો સજના, અને આ ફિલ્મનું એ ગીત જોતા જ આપણી આંખો સામે રંગબેરંગી બગીચો અને વસંતની લહેરખી જરૂરથી આવી જાય. તો ત્યારે સાંભળીએ આ જ ફિલ્મનું આ ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફી સાહેબના અવાજમાં. સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને ગીતકાર છે આનંદ બક્ષી.

આપસ કી બાત ફિલ્મનું આ ગીત હતું. સુમન કલ્યાણપુરનો હતો સ્વર, સંગીત અનુ મલિકનું અને ગીતકાર અંજાન. મિત્રો, હવે સાંભળીએ આહિસ્તા આહિસ્તા. આ ફિલ્મનું ગીત આશા ભોંસલે અને અનવરનો છે સ્વર.

આહિસ્તા આહિસ્તા આ ફિલ્મનું ગીત હમણાં જ આપે સાંભળ્યું. મિત્રો, હવે સાંભળીએ ફિલ્મ ચરણો કી સોગંદ. આ ફિલ્મનું ગીત કહેવાય છે કે રાતનો સમય હોય, આકાશમાં પૂનમનો ચાંદ ખીલ્યો હોય અને શીતળ પવનની લહેરખીઓ થતી હોય, આવા માહોલમાં જો કોઈ પ્રિય વ્યક્તિનો સાથ મળી જાય તો ધરતી પર જ સ્વર્ગનો અહેસાસ થાય છે. તો આવી જ વાત છે હવે પછીના ગીતમાં. ચરણો કી સોગંદ ફિલ્મનું આ ગીત મોહમ્મદ અઝીઝ અને સાથીઓનું સ્વર, સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું.

0: આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ
1: પ્રસ્તુત છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણની વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ 2026 કાર્યક્રમને આવરી લેતો રેડિયો અહેવાલ. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા, નિર્માણ સહાય ડિમ્પલ મોદી, પ્રસ્તુતિ આકાશવાણી રાજકોટ. સોમનાથ અમૃત વર્ષ 2026માં સહભાગી થવા વડાપ્રધાન તથા સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી નરેન્દ્ર મોદી 11મી મેના રોજ વેરાવળ પધાર્યા. આ તકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી પણ સાથે જોડાણા. પ્રધાનમંત્રીશ્રીએ વીર હિમજી ગોહિલજી સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલ્યું અને શ્રી સોમનાથ મંદિર પુનઃનિર્માણના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરી. ત્યારબાદ પ્રધાનમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવ મંદિરમાં વિશેષ પૂજા કરી અને જનજનની સુખાકારી અને દેશની પ્રગતિ માટે પ્રાર્થના કરી.

0: આ પ્રસંગે ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબિક્સ ટીમ દ્વારા સોમનાથના નભમાં દિલધડક એર શોનું આયોજન કરવામાં આવ્યું અને ઐતિહાસિક સોમનાથ મંદિરના પુનઃનિર્માણની યશોગાથાને અંકિત કરતું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ પ્રસંગે વિશાળ જનસભાને સંબોધિત કરી.
1: દેવીઓ ઔર સજ્જનો, આજ પ્રભાસ પાટણ કા પવિત્ર ક્ષેત્ર એક અદભુત પ્રભા સે ભરા હુઆ હૈ. મહાદેવ કા યે સાક્ષાત્કાર, યે સૌંદર્ય, ધરતી ઔર આસમાન સે હુઈ પુષ્પ વર્ષા, ભગવા ધ્વજો કી યે આભા, કલા સંગીત ઔર નૃત્ય કી અદભુત પ્રસ્તુતિયાં, વેદ મંત્રો કા ઉચ્ચાર, ગર્ભગૃહ મેં હો રહા શિવ પંચાક્ષરી કા અખંડ પાઠ, ઔર ઇસ સબ કે સાથ સાથ સાગર કી લહેરો કા જયઘોષ, એસા લગ રહા હૈ જૈસે યે સૃષ્ટિ એક સાથ બોલ રહી હૈ જય સોમનાથ, જય જય સોમનાથ. સાથીઓ, સમય ખુદ જિનકી ઈચ્છા સે પ્રકટ હોતા હૈ, જો સ્વયં કાલાતીત હૈ, જો સ્વયં કાલ સ્વરૂપ હૈ, આજ ઉન દેવાદિ દેવ મહાદેવ કી વિગ્રહ પ્રતિષ્ઠા કે હમ 75 વર્ષ મના રહે હૈ. યે સૃષ્ટિ જિનસે સૃજિત હોતી હૈ, જિનમે લય હો જાતી હૈ, યતો જાયતે પાલ્યતે યેન વિશ્વમ, તમિષમ ભજે લીયતે યત્ર વિશ્વમ. આજ હમ ઉનકે ધામ કે પુનર્નિર્માણ કા ઉત્સવ મના રહે હૈ. જો હલાહલ કો પીકર નીલકંઠ હો ગયે, આજ ઉની કી શરણ મે હા સોમનાથ અમૃત મહોત્સવ હો રહા હૈ. યે સબ ભગવાન સદાશિવ કી હી લીલા હૈ. સાથીઓ, દાદા સોમનાથ કે અનન્ય ભક્ત કે રૂપ મે કિતની બાર યહાં આયા હું, કિતની હી બાર ઉનકે સામને નતમસ્તક હુઆ હું, લેકિન આજ જબ મે યહાં આ રહા થા તો સમય કી

0: આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પોતાના ભાવો કઈ આ રીતે વ્યક્ત કર્યા.
1: ભગવાન સોમનાથનું મંદિર સદીઓથી દેશની આસ્થા, સંસ્કૃતિ, અડગ સંકલ્પ અને પુનર્જાગરણનું જીવંત પ્રતીક છે. આપણી આસ્થાના અજય અને અતૂટ પ્રતીક આ મંદિરને ધ્વંસ કરવાના અનેક પ્રયાસો થયા અને દરેક વિનાશ પછી સોમનાથ ભગવાનનું મંદિર ફરી વધુ તેજસ્વતા સાથે ઊભું થયું છે. આજે આ દિવ્ય મંદિર વિધ્વંસમાંથી પુનર્નિર્માણના સરદાર સાહેબના અડગ નિર્ધાર, દ્રઢ સંકલ્પ અને રાષ્ટ્રના આત્મસન્માનનું પ્રતીક છે. તેમનો આ સંકલ્પ 1951ની 11મી પૂર્ણ થયો તે ગૌરવશાળી વિરાસતને આજે 75 વર્ષ થયા છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2001માં મુખ્યમંત્રી તરીકેનું સેવાદાયિત્વ સંભાળ્યું. એ જ વર્ષે તેમણે સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવીને આપણને તક આપી હતી અને આજે સરદાર સાહેબનો દ્રઢ સંકલ્પ સાકાર થયાનો આ અમૃત ઉત્સવ આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબની પ્રેરણાથી દેશની આઝાદીના અમૃત કાળમાં જ આવ્યો છે તે સોનામાં સુગંધ સમો પ્રસંગ છે.
0: આપ સાંભળી રહ્યા હતા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં પ્રભાસ પાટણ સોમનાથ ખાતે યોજાયેલ શ્રી સોમનાથ અમૃત મહોત્સવ 2026નો રેડિયો અહેવાલ. સંકલન અને નિર્માણ સુધીર દત્તા અને અટલ શર્મા, નિર્માણ સહાય ડિમ્પલ મોદી. કાર્યક્રમની પ્રસ્તુતિ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.
2: કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.